નમસ્કાર, સુપ્રભાત. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. આજે તારીખ 26 જૂન 2026, શુક્રવાર, એટલે કે જેઠ સુદ 12, વિક્રમ સંવત 2082 તથા અષાઢ દિનાંક 5, શક સંવત 1948. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 5:54 થઈ રહી છે. અમારી આજની પ્રથમ સભાનો પ્રારંભ કરીએ મંગળ ધ્વનિ સાથે.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિસંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળશો. 6:30 લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા, જેમાં આજનો વિષય છે જિંદગી એટલે જિંદાદિલી, તથા વક્તા ડોક્ટર ચંદ્રકાંત મહેતા છે. 6:35 શ્રી રામચરિત માનસ ગાનની 200મી કડી તથા 6:45 ગાંધીવનના પ્રસારિત થશે. બરાબર 7 સદાબહાર ગીત, 7:20 રુજુલ શાહના સ્વરમાં ગુજરાતી ગેરફિલ્મી ગીતો આપ સાંભળશો. NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ સાંભળશો 8:30 તથા માહિતી સાથે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સવારે સાંભળશો 9:00. ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 10:02 સિંધી કાર્યક્રમ ચાંકી ચુસ્કી સાંભળશો, જેનું લેખન તથા પ્રસ્તુતિ મીનુ મેઘાણીની છે. 10:30 યશરાજ જોહરની પુણ્યતિથિ તથા અભિનેતા અર્જુન કપૂરના જન્મદિવસ નિમિત્તે કેટલાક ફિલ્મી ગીતો આપ સાંભળશો. વડોદરા કેન્દ્રથી 10:45 પ્રસારિત થનારા સુગમ સંગીતના કાર્યક્રમમાં આજે આપ વનિતા ઠક્કરના સ્વરમાં ગીતો સાંભળશો. 11:02 નવા ફિલ્મી ગીતો, 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતો તથા 12:02 ગુજરાતી ગેરફિલ્મી ગીતો આપ સાંભળશો. મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર પ્રસારિત થશે 12:30, જેમાં દાંતના દર્દોની આધુનિક સારવાર વિષય પર ડોક્ટર ભાવિકા શાહ સાથેની વાતચીત આપ સાંભળશો. નિર્માતા હિતેશ માવાણી છે. 1:10 સુધીર ઠાકરના સ્વરમાં સુગમ સંગીત, 1:30 ફોજીભાઈઓ માટે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારતી તથા 2:40 ગેરફિલ્મી ગુજરાતી ગીતો આપ સાંભળી શકશો. 5:10 કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત તથા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી પ્રસારિત થશે 6:30. ગેરફિલ્મી ગીતો 7:00 તથા ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો પ્રસારિત થશે 7:22. રાત્રે 8:00 સુરમાધુરી, 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 9:30 મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આજ કે ફનકાર,

10 વાગે ગુજરાતી ગીત તથા 10:30 વાગે હિન્દી ફિલ્મ સંગીત પ્રસારિત થશે. તો આ હતી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે સાંભળીએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન ખાતાની યાદી અનુસાર અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે તથા આજનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. ગઈકાલનું મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તથા લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સવારે 5:30 વાગે તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

તથા લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સવારે 5:30 વાગે તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને હવામાં ભેજનું પ્રમાણ 64% નોંધાયું હતું. હવામાન સમાચાર પૂરા થયા. બરાબર 6 વાગે દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર સાંભળીશું.

આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ પ્રસ્તુત છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. શ્રોતા મિત્રો, એક બહુ જ જાણીતી લોકકથા છે. એક રાજા હતો. એ રાજાએ અંગ્રેજો સામે યુદ્ધમાં લડત આપી હતી, પણ સતત 6 વાર તે હારી ગયો. તેની સેનાનું મનોબળ તૂટી ગયું. ધીમે ધીમે બધા જ લોકો વિખરાવા લાગ્યા. રાજા પણ બધું જ પૂરું થઈ ગયું છે તેમ માની મેદાન છોડી ભાગવા માટે મજબૂર થયો. અને એ દુઃખી રાજા એક ગુફામાં વ્યથિત મને બેઠો હતો. ત્યાં તેણે એક કરોળિયાને જોયો, જે વારંવાર પોતાનું જાળું ગૂંથવા પ્રયત્ન કરતો હતો અને વારંવાર નીચે પછડાતો હતો. પરંતુ હિંમત હાર્યા વગર છેવટે તે અનેક પ્રયત્નો બાદ પોતાના જાળા સુધી પહોંચી જાય છે. અને રાજા વિચારે છે કે જો એક કરોળિયો આગળ વધી શકે છે તો હું કેમ નહીં. અને ફરીથી તે યુદ્ધમાં જોડાઈને વિજયી બને છે. જો તેણે પોતાની હારને અંત માની લીધો હોત તો કદાચ તે ક્યારેય જીવનમાં સફળ ન થઈ શકત. પણ એ એન્ડ નહીં, પોઝ હતો. પોઝ એક એવી શરૂઆત માટેનો કે જે એક નવું ભવિષ્ય રચે છે. અને માટે જ કહેવાય છે ને કે અંતઃ અસ્તિ પ્રારંભ. આપણા જીવનમાં પણ આવતા પડકારો કે અડચણોને અંત માનવાને બદલે જીવનની નવી રાહનો પ્રારંભ માની આગળ વધીએ તેવા શુભ ભાવ સાથે આજના અર્ચના કાર્યક્રમનો પ્રારંભ કરીએ. સૌથી પહેલાં સાંભળીએ નિરંજન પંડ્યાના સ્વરમાં જેઠીરામની રચના.

હમણાં આપ સાંભળી રહ્યા હતા નરસિંહ મહેતાની રચના હેમંત કુમારના સ્વરમાં. હવે સાંભળીએ પારુલ વ્યાસ અને સાથીઓના સ્વરમાં આ પ્રાચીન ભજન.

અને કાર્યક્રમના અંતમાં સાંભળીએ ધરમશીર રાજા અને સાથીઓના સ્વરમાં મીરાબાઈની રચના. અને પહેલાં આપે દાસી જીવણની રચના સાંભળી હેમંત ચૌહાણના સ્વરમાં.

0: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે જિંદગી એટલે જિંદાદિલી. આજના વક્તા છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા.
1: જિંદગીની અનેક પરિભાષાઓમાં એક પરિભાષા એ પણ છે કે જિંદગી એટલે જિંદાદિલી. એક શાયરે માનવ જીવનમાં જિંદાદિલીનું મહત્વ દર્શાવતા કહ્યું છે, જિંદગી જિંદાદિલી કા નામ હૈ, જિંદગી જિંદાદિલી કા નામ હૈ, મુર્દા દિલ ખાક જીયા કરતે હૈ. જિંદાદિલી એટલે જીવતું હૃદય. કેવળ ધબકતું હૃદય એ માણસની સાચી ઓળખ નથી. એટલે ભાવના અને સંવેદનશીલતા અને હમદર્દીથી છલકાતું હૃદય એ જ માણસની સાચી ઓળખ છે. તેને ત્યક્તિને ભૂંજીતાહ એટલે કે ત્યાગીને ભોગવી જાણો એ જિંદાદિલીનું પ્રેરક સૂત્ર છે. માણસ સામાજિક કર્તવ્યો અદા કરે, રાષ્ટ્રભક્તિને જીવનમાં અગ્રતા આપે અને ઉદાત્ત ધ્યેય માટે મરતા પણ અચકાય કે ખચકાય નહીં, એનું નામ જિંદાદિલી. કવિવર મૈથિલી શરણ ગુપ્તજીએ સરસ વાત કરી છે, મરતે હો ન માન લો કે મૃત્યુ સે ડરો કભી, મરતે હો ન માન લો કે મૃત્યુ સે ડરો કભી, મરો પરંતુ યો મરો કે યાદ જો કરે સભી. સંસારી તરીકે ઈમાનદારીથી જીવવું એ પણ તપ છે. દાંપત્યને વફાદારીપૂર્વક દીપાવવું એ પણ તપ છે. કર્મયોગી બની નોકરી કરવી એ પણ તપ છે. જિંદાદિલી એટલે ત્યાગ, સમર્પણ, કુરબાની અને ઇન્સાનિયતથી જીવનને ઉજળું બનાવવાની ભાવના એ પણ તપ છે. જિંદાદિલી તો છે ખુશ દિલીની તિજોરી. દેશના સીમાડાના સંતરી સૈનિકો દેશના દુશ્મનો સાથે યુદ્ધ કરીને હસ્તે મોઢે મરે છે. એમની કુરબાનીને બે હાથે સલામ કરવાનું મન થાય. તેઓ જિંદાદિલીપૂર્વક માને છે કે જો મરણ આ જિંદગીની અરે હા છેલ્લી દશા, તો પરાર્થે અર્પવામાં આ જીવનના મોહશા. નોર્મન વિન્સેન્ટ પીલે લખ્યું છે તેમ એક બિઝનેસમેને પોતાના બિઝનેસ કાર્ડની પાછળ એક સંદેશો છપાવ્યો હતો, સુખનો માર્ગ નફરતને દિલમાંથી હાંકી કાઢવી એ છે, ચિંતાને દિમાગમાંથી બહાર અડસેલી દો, સાદગીથી જીવો અને તમારા જીવનને પ્રેમથી છલકાવી દો, તમારી જાતને ભૂલી જાઓ અને બીજાની ચિંતા કરીને જીવો. જિંદાદિલી એટલે જીવનની ઉદાત્તતા. પરમેશ્વર પણ તમારી જીવનશૈલી જોઈને હરખાય. એવું ઉજ્જવળ જીવન, જિંદાદિલ લોકોની સંખ્યા વધશે તો જ આ જગત સુખી થશે. આ જગતમાં સુખના નિર્માણ માટે પ્રત્યેક વ્યક્તિએ જિંદાદિલી દાખવવી જોઈએ. આજનો માણસ આત્મકેન્દ્રી માણસ છે. બીજાના દુઃખ સાથે એને કશી લેવા દેવા નથી. કેવળ પોતાને ભૌતિક સુખો મળે અને બીજાને મળે કે ન મળે તેની ચિંતા રાખ્યા સિવાય જીવન જીવવું, એવી એક જીવનશૈલી આજે જે ભોગવિલાસના યુગમાં શરૂ થઈ છે તે કોઈ એક દેશ માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે ઘાતક છે. અને એટલે જિંદાદિલી દાખવી, અને ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે સીમાબદ્ધ નથી શાણી કદાપી રાજા આપણું, આપણું રાજ્ય સીમાબદ્ધ નથી. જિંદાદિલ માણસ વિશ્વબંધુત્વને વળેલો છે અને એટલે એની દ્રષ્ટિ ઉદાર અને માનવતાવાદી હોય એ સ્વાભાવિક છે.
0: આપ સાંભળી રહ્યા હતા લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા. આજનો વિષય હતો જિંદગી એટલે જિંદાદિલી. વક્તા ડૉક્ટર ચંદ્રકાંત મહેતા હતા. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં અત્યારે 6:35 થઈ રહી છે અને હવે આપણે સાંભળીશું શ્રી રામચરિત માનસ ગાનની 200મી કડી. આજના કલાકાર છે હરિહરન, સંગીત નિર્દેશક સતીશ ભાટિયા છે.

0: આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિતમાનસ ગાનની 200મી કડી. આજના ભાગના કલાકાર હતા હરિહરન તથા સંગીત નિર્દેશક સતીશ ભાટિયા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 6:45 થઈ રહી છે અને હવે સાંભળીશું ગાંધી વંદના.
1: ટ્રુ સર્વન્ટ્સ ઓફ ગોડની પ્રસ્તાવના, દિલ્હી, January 14, 1935. ખાન સાહેબ અબ્દુલ ગફાર ખાન સાથે થોડો વખત રહેવાનું મળે તે માટે હું હંમેશા ઝંખતો હતો, છતાં છેક ગયા વર્ષના છેલ્લા મહિનાઓ સુધી હું તેમ કરી શક્યો ન હતો. પરંતુ મારા સદભાગ્યે મને કેવળ નાના ભાઈનો જ નહીં પણ મોટા ભાઈ ડૉક્ટર ખાન સાહેબનોએ તેઓના હાજરી બાગની જેલમાંથી છૂટ્યા પછી તરત જ ભેટો કરાવ્યો. નસીબ જોગે તેમની સામે ગયા ડિસેમ્બરની 28મી સુધી સરહદ પ્રાંતમાં દાખલ નહીં થવાના હુકમો હતા. સત્યાગ્રહ આતિથ્ય સ્વીકાર્યું. આમ મને એ ભાઈઓનો ગાઢ પરિચયમાં આવવાનો લ્હાવો મળ્યો. હું તેમને વિશે વધુ જાણતો ગયો તેમ હું તેમના તરફ વધુને વધુ ખેંચાતો ગયો. તેમની પારદર્શક સરળતા, નિખાલસતા અને અતિશય સાદગીથી હું પ્રભાવિત થયો. મેં એ પણ જોયું કે તેઓ સત્ય અને અહિંસામાં એક નીતિ તરીકે નહીં પણ એક જીવન સિદ્ધાંત તરીકે માનવા લાગ્યા હતા. મેં જોયું કે નાના ભાઈ ભારે ધાર્મિક ઉત્કટતાથી ઉભરાતા હતા. તેમનો ધર્મ સંકુચિત નહોતો. મને તેઓ વિશ્વવાદી લાગ્યા. તેમનું રાજકારણ, જો તેમનામાં રાજકારણ જેવું કંઈ હોય તો તેમના ધર્મમાંથી ઉદ્ભવતું હતું. ડૉક્ટરમાં તો રાજકારણ જેવું કશું હતું જ નહીં. આ વિશિષ્ટ સંપર્કથી હું એવા નિર્ણય પર આવ્યો કે આ ભાઈઓ વિશે ભારે ગેરસમજ પ્રવર્તે છે. એટલે મેં મહાદેવ દેસાઈને તેમની પાસેથી તેમના જીવન વિશે બને એટલું નોંધી લેવાનું અને લોકો માટે તેમનો માણસ તરીકે પરિચય આપતું એક રેખાચિત્ર તૈયાર કરવાનું કહ્યું. એ તૈયાર કરવામાં તેમણે રાજકારણ બાજુએ રાખવાનું હતું, તેમજ સરકારી ટીકાથી દૂર રહેવાનું હતું. તેને પરિણામે આ ચારિત્ર નિરૂપણ તૈયાર થયું છે. એ ભાઈઓએ મહાદેવને જણાવ્યા પ્રમાણેના તેમના જીવનના બનાવોનું આ પુસ્તક શુદ્ધ અને સાચું વર્ણન કરે છે એમ માની લઈને વાચક નક્કી કરે કે એ ભાઈઓનો કેવળ ખુદાઈ ખિદમતગાર હોવાનો દાવો ન્યાયી છે કે કેમ. મોહનદાસ કરમચંદ ગાંધી. બે ખુદાઈ ખિદમતગારની પ્રસ્તાવના, દિલ્હી, January 14, 1935. આ બે ઈશ્વર ભક્તોનું સંક્ષિપ્ત જીવન ગુજરાતી પ્રજા આગળ મુકાય છે એ સારી વાત છે. મારી દ્રષ્ટિએ આ બંને ભાઈઓના જીવન બહુ પવિત્ર છે. તેમાંય શ્રી અબ્દુલ ગફાર ખાન તો ફકીર જ લાગે છે. જેલમાંથી તેમના કાગળો આવે છે તેમાં પણ એ જ ધ્વનિ જોવામાં આવે છે. દિવસે દિવસે તેમની ત્યાગવૃત્તિ વધતી જાય છે. દિવસે દિવસે તેમના હૃદયમાં ઈશ્વરનું રટણ વધારે તીવ્રપણે ચાલતું જાય છે. ગુજરાતી વાંચનારું કોઈપણ ઘર આ પુસ્તકથી ખાલી ન રહેવું જોઈએ. આ પુસ્તક અસલ અંગ્રેજીનો છેક તરજુમો નથી. કર્તાએ પુસ્તક સ્વતંત્ર રીતે રખવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં તે સફળ થયેલ છે એમ બંને ભાષા જાણનારા સહેજે જોઈ શકે તેમ છે. આમાં કેટલુંક નવું પણ આવી શક્યું છે. મોહનદાસ કરમચંદ ગાંધી. જમનાલાલ બજાજને પત્ર, January 14, 1935. ચિરંજીવી જમનાલાલ, તમે નહીં આવી શકો એ સમજો. ડાક્ટર ન રજા આપે ત્યાં લગી ત્યાં જ સારું છે. બહુ ઉપાધિ નહીં વહોરતા. રામદાસને મણિભવનમાં રાખવાની મણિલાલની ઈચ્છા મળી છે એમ રામદાસને લાગ્યું છે, એટલે ત્યાંથી તે નીકળે એ બરોબર જ છે. હવે એ નોખી કોટડી લઈ રહેવા ઈચ્છે છે. તેનું ભાડું ₹25 લગી બેસે તે માગે છે. મને લાગે છે કે એ તેને લેવા દેવું બધું અયોગ્ય તો ગણાય, પણ રામદાસનો રોગ જ એવો છે કે તેના કેસમાં અયોગ્ય યોગ્ય જણાય છે. આમાં બાપનો મોહ ક્યાં લગી મને આડો દોરતો હશે એ કહેવાય નહીં. રામદાસની આ માગણીમાં તમને દોષ લાગે તો તે પ્રમાણે તેને કહેવાનો તમે અધિકાર વર્ષો પહેલાં મેળવી ચૂક્યા છો. જેમ ઠીક જણાય તેમ કરજો. સ્વરૂપરાણીનું સમજો, સ્વરૂપતાર મોકલ્યા કરે છે.

મારે અહીં 25મી લગી તો રહેવું જ છે. 28મીએ અહીંથી રવાના થવાની છેલ્લી તારીખ છે જ. રાજાજી કાલે લક્ષ્મીને લઈને આવે છે. જયપ્રકાશને મળો છો કે? બાપુના આશીર્વાદ. નારણદાસ ગાંધીને પત્ર, January 14, 1935. ચિરંજીવી નારણદાસ, તમારા 3 કાગળ મળ્યા છે. પહેલાનો ઉત્તર તો મહાદેવને દેવાનું કહ્યું હતું. ફૈબાનું સમજો, તેમને શાંતિ મળે એટલે બસ છે. પગને નસ્તર મુકાયું એ ઠીક થયું. આ ઉપચાર બાબતે જે ખર્ચ થાય એનો આંકડો નોખો મને મોકલજો. આશ્રમના જે તમારી પાસે હોય તેમાંથી ચૂકવજો. માસિક રૂપિયા તો બહેચરલાલ આપે જ છે ને? મને કંઈ એવું સ્મરણ છે, તપાસીને લખજો. ફૈબા શાંતિ રાખે છે કે? મનુ સેવામાં જાય છે? ફૂલી ત્યાં જ છે? એ પોતાનો ધર્મ પાળે છે? માંદગીનો સીધો અર્થ કરીએ તો તે માંદાની અને પડોશી સગાસાઈની પરીક્ષા છે. ઈશ્વરે બધું સરખે સરખું જ રાખ્યું હોત તો કોણ કોની પરીક્ષા લેત? ડાક્ટર જાધવરાય કોણ છે? બાપુના આશીર્વાદ. હીરાલાલ શર્માને પત્ર, January 14, 1935. ચિરંજીવ શર્મા, તમારા કાગળની રાહ અમે બંને જોઈ રહ્યા હતા. વખતસર આવ્યો. નવું ઘર ભલે લીધું, ખર્ચનો હિસાબ જોયો. ટપાલનો ખર્ચ તદ્દન બરાબર છે. કોઈને જવાબ લખવાની જરૂર નથી. હરિજનમાંની નોટિસ ઘણા છાપામાં આવી છે. કોઈ કોઈ મને એ વિશે પત્ર પણ લખે છે. મારું અહીંથી જવાનું ક્યારે થશે કંઈ કહી શકતો નથી. પણ 20મી પછી 3 દિવસનો પ્રવાસ ગામડાનો છે. ત્યાર પછી વર્ધા ભાગી જવાનું છે. નવા મકાનનું ભાડું શું થશે? કંઈ લીઝમાં લીધું છે? તમે અહીં આવ્યા પછી વધારે સમજ પડશે. દ્રૌપદી અને બાળકો આવશે ને? રામદાસ મુંબઈ છે. ₹200 ગીરોમાં લીધા એનો અર્થ હું નથી સમજી શક્યો. કોઈએ કોઈનું ઘર શા માટે ગીરો આપ્યું? બાપુના આશીર્વાદ. એસ અંબુજમ્માલને પત્ર, January 15, 1935. ચિરંજીવી અંબુજમ, બધું ખૂબ સારી રીતે પતી ગયું જાણી આનંદ થયો. મારી પાસે સારા મધની 3 બાટલી અને બદામ છે. હમણાં હું એ ખાતો નથી. હવે મારે ખાઈ જોવું જોઈએ. તું જ્યારે આવી શકે ત્યારે આવજે. હવે કોઈ આવે ત્યારે જાનમાલ પાસે હતો તેવો કુકર મને મોકલજે. તારે એના પૈસા લેવા જોઈએ, કારણ એ ખુરશેદબહેન માટે છે. લગ્ન પછી મને પિતાજીનો એક સુંદર પત્ર મળ્યો હતો. હું આશા રાખું છું કે તેઓ પાછા કોળાઈ ગયા હશે. તારે તેમને જવા સમજાવવા જોઈએ. તું જાતે એમની સાથે જા. પ્યાર. બાપુ. ગંગાબહેન વૈદ્યને પત્ર, January 15, 1935. ચિરંજીવી ગંગાબહેન, આ હાથના બનેલા કાગળ છે એટલે મોંઘા તો ખરા જ. તેથી જોઈ વિચારીને વાપરું છું. એ વાપરવા માંડ્યો ત્યારથી અર્ધો વપરાશ ઘટ્યો છે. જેમ ખાદીનો વપરાશ 10 ગણો ઘટ્યો છે, કદાચ તેથી એ ઓછું. ગામઠી હંમેશા સોંગું જ છે. લખું છું બરું વળે. તમારી નજર ઝીણી છે. આસપાસનું બધું ઝીણવટથી તપાસજો. ખાવાનું પહેરવાનું બધું બને ત્યાં લગી ગામઠી જ હોય. ઘાસપાન રાંધ્યા વિના ખાતા શીખજો. દૂધ ઉકાળ્યા વિના, આટો ચાળ્યા વિના, ચોખા છળ્યા વિના. આટલું પણ શીખો ને ગામડિયાને શીખવી દો તો કરોડો બચી જાય. બાપુના આશીર્વાદ. વસુમતીબહેન પંડિતને પત્ર, January 16, 1935. ચિરંજીવી વસુમતી, તારો કાગળ મળ્યો. જવાબ આજે સવારના પહેલ વહેલો એટલે 3:15 તને લખવા બેઠો છું. તારી જ ઈચ્છા ચંદુભાઈને આપવાની થતી હોય તો તું સુખેથી આપ. પરોપકાર વૃત્તિ રોકવાનો મને કશો અધિકાર નથી. જે પૈસા આપે તે પાછા વળવાની આશા છોડીને આપજે. ન મળવામાં વાંક કોઈનો નહીં હોય. વેપાર ચીજ જ એવી છે. સરખાર પડવા માંડે ત્યારે પાસા સરખા જ પડે ને અવળા પડવા માંડે ત્યારે અવળા જ પડતા જણાય. બાકી ખરેખર સવળા કયા ને અવળા કયા તે આપણે શું જાણીએ? એટલે તારો અંતરાત્મા કહે તેમ અવશ્ય કરજે. આપવાની વૃત્તિ હંમેશા સેવવા યોગ્ય છે. આપણું માની બેસીએ છીએ તે આપણું ક્યાં હોય છે? મારા પત્રની કે બીજી છાપાની વાતો ન માનવી. મહાત્માઓની ફોડકીઓ મોટા ગુમડાનું રૂપ ધારણ કરે છે, એટલે મહાત્માઓના ફોડા વગેરેનો ખ્યાલ સરખોય ન કરીએ. હું જેવો વર્ધામાં હતો તેવું છું. એક સડી ગયેલો દાંત અહીં મૂકી જઈશ, કદાચ તે પણ

0: सहस्रशः जनाः घातिताः, द्विशताधिकाः जनाः अद्यापि भूकंपग्रस्ते प्रदेशे एव परिलग्नाः सन्ति इति वार्ताः।
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પ્રસ્તુત છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીત. આજના કાર્યક્રમમાં આપ સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં ગીતો. શરૂઆત કરીએ અમર પ્રેમ ફિલ્મના આ ગીત સાથે. સંગીતબદ્ધ કર્યું છે આર ડી બર્મને તથા શબ્દો આનંદ બક્ષીના છે.

0: હમણાં આપે સાંભળ્યું હમદોનો ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. જયદેવનું સંગીત હતું તથા શબ્દો સાહિરના હતા. આ સાથે જ આજનો સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર.

0: મુખ્ય સમાચાર. વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ પૂર્વે 12,908 ઉદ્યોગકારોને 1432 કરોડની સહાય ચૂકવાઈ. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવ્યું. આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડના માદક પદાર્થો ઝડપ્યા. અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવાના ઉદ્દેશથી શહેરના 100થી વધુ સ્થળોએ 3 દિવસમાં 244 લોકોનું રેસ્ક્યુ કરાયું. અને અમદાવાદમાં ચાલી રહેલી એવીસી કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-0થી પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. વડોદરામાં યોજાનારી મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના 9,171 સહિત કુલ 12,908 ઉદ્યોગકારોને 1,432.41 કરોડ રૂપિયાની સહાય ચૂકવી. વાયબ્રન્ટ ગુજરાતની આ ચોથી રીજનલ સમિટ સંદર્ભે ઉદ્યોગકારોના વિવિધ સંગઠનો અને પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવીન ઔદ્યોગિક નીતિથી દેશ વિદેશના ઉદ્યોગોનું ગુજરાત તરફ આકર્ષણ વધી રહ્યું છે. રાજ્યમાં નવીનતમ ઉદ્યોગો આવી રહ્યા છે. રાજ્યમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ગઈકાલે સમાપન થયું. આ 3 દિવસ દરમિયાન રાજ્યભરમાંથી 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવ્યું. રાજ્યભરમાંથી દાતાઓ દ્વારા રોકડ અને વસ્તુ સ્વરૂપે કુલ 28.97 કરોડથી વધુનું દાન મળ્યું. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા 999 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ મહોત્સવના 3જા દિવસે ભાવનગરમાં એકે મોરડિયા હાઈસ્કૂલ ખાતે રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત સંસ્કૃત કક્ષનું ઉદઘાટન કર્યું. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને અમરેલીમાં કોલડા ખાતે 1 કરોડથી વધુના ખર્ચે સરકારી પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ કરાયું. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાને રણશાળા તરીકે ફાળવાયેલી 20 બસો પૈકી 6 બસ આવી પહોંચતા તેનું સ્વાગત કરાયું. તો પાટણમાં ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો. છોટાઉદેપુરના શ્રીથોલમાં શ્રી શાસ્ત્રી વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી તેમને શાળામાં પ્રવેશ અપાયો. 26 જૂન એટલે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ ઝડપ્યો છે. રાજ્યમાં નશાના કારોબારને ડામવામાં કરવામાં આવેલી છેલ્લા 5 વર્ષની વિગતો આપતા રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે જણાવ્યું કે ગુજરાત સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ કડકાઈથી અમલી બનાવી છે.
1: 26 જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ આપણે મનાઈએ. એનો મેઇન હેતુ છે કે આ લોકોને સેન્સિટાઈઝ કરવાનું, લોકો ડ્રગનું સેવન ના કરે. ગુજરાત પોલીસે પણ આને એક વોર ફૂટિંગ તરીકે લીધા છે. આપણે ઝીરો ટોલરન્સની જે નીતિ છે એ આપણે ડ્રગ વિરુદ્ધ અપનાવી છે. છેલ્લા 5 વર્ષમાં 13,600 કરોડથી વધુનો ડ્રગ આપણે પકડ્યો છે. નશાના કારોબારમાં જોઈએ 5 વર્ષમાં 3700થી વધુ ગુનો નોંધીને 5,000થી વધારે આરોપીઓને
0: ઉલ્લેખનીય છે કે માદક દ્રવ્યોના નેટવર્કને ખુલ્લા પાડનારા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવા ડ્રગ રિવોર્ડ પોલિસી અમલી બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્કફોર્સ દ્વારા આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે એક સાયક્લોથોનનું આયોજન કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. અમદાવાદના સુભાષ બ્રિજનું પુનઃનિર્માણ આધુનિક ધોરણો અને આગામી 100 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. એએમસીના ઇન્ચાર્જ સિટી એન્જિનિયર ઋષિ પંડ્યાએ જણાવ્યું કે આઈઆઈટી રૂડકી, આઈઆઈટી ગાંધીનગર અને બ્રિજ નિષ્ણાંતોના અભિપ્રાય બાદ બ્રિજના પિયરને સંપૂર્ણપણે બદલવાનો નિર્ણય લેવાયો છે.
2: કોર્પોરેશન તરફથી આઈઆઈટી રૂડકી, આઈઆઈટી ગાંધીનગર અને મેસ્ટને 3 એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવ્યા હતા. એ 3-3ના ઓપિનિયન પ્રમાણે જે ડિટેલ ટેસ્ટિંગ થયું એના ઉપરથી ઓપિનિયન આપવામાં આવ્યો. ટોટલ ફ્રેમ પ્રમાણે જો આ કન્સ્ટ્રક્શન કરવામાં આવે તો 100 વર્ષ સુધીની લાઈફ પ્રમાણે આ બ્રિજ ડિઝાઇન કરી શકાય, લાંબા ગાળાનું આયોજન થાય, અનડિવાઇડેડ કેરેજ વે થાય, જેથી કરીને અકસ્માતની પણ સંભાવના નકારી શકાય એ પ્રમાણે આ નવી ડિઝાઇન બનાવવામાં આવી રહી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર

0: ત્યાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડરસ્કોર એબીએડીને ફોલો કરશો. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. બેઠક દરમિયાન હોસ્પિટલની આરોગ્ય વિષયક સુવિધાઓને વધુ સુદૃઢ, આધુનિક અને લોકાભિમુખ બનાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી શહેરના 100થી વધુ સ્થળોએથી 3 દિવસમાં 244 લોકોનું રેસ્ક્યુ કરાયું. આ વિશેષ ઝુંબેશ મનપા, પોલીસ અને સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાઈ હતી. રેસ્ક્યુ કરાયેલા 84 પુરૂષો અને 66 મહિલાઓને ભિક્ષુ ગૃહમાં, જ્યારે 94 બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 22 બાળકોનો શાળા પ્રવેશ પણ કરાવાયો હતો. રાજકોટ જિલ્લા બાળ શ્રમિક ટાસ્ક ફોર્સે જેતપુર તાલુકાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં દરોડા પાડી 24 બાળ શ્રમિક અને 1 તરુણ શ્રમિકને શ્રમ કાર્યમાંથી મુક્ત કરાવ્યા. બાળ મજૂરી કરાવતા 3 એકમના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં ફિલ્મ હસ્તીઓના કાર્યક્રમના ખોટા વચન આપી 1 વ્યક્તિ સાથે 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેણે અરિજીતસિંહ અને નોરા ફતેહીના કાર્યક્રમના ખોટા વચન પર સુરતના રહીશ પાસેથી 1,41,00,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું.
1: અરિજીત સિંહ લાઇવ કોન્સર્ટ કરાને કે નામ પે 1,41,00,000 રૂપે જીતની રકમ કા જાસા દિયા ઓર અલગ અલગ સમય પે અલગ અલગ બેંક એકાઉન્ટ મેં વો રકમ ઉસકે દ્વારા જમા કરવાઈ ગઈ. પુલિસ કો ફરિયાદ મિલને પે પૂરી ઘટના કી જાંચ કી ગઈ. નોરા ફતેહી ઓર કપિલ શર્મા કા લાઇવ કોન્સર્ટ કરાને કી ભી બાત ફરિયાદી કો કી ગઈ થી. કિસી ભી સેલિબ્રિટી કા આરોપી કે સાથ કોઈ પ્રોફેશનલ રિલેશન નહીં થા, જિસકે તહેત આરોપી કી મુંબઈ અંધેરી સે ધરપકડ કી ગઈ હૈ ઓર ઉસકી ઇન્ટ્રોગેશન ઓર પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અભી ચાલુ.
0: આજે રાજ્યભરમાં મહોરમની ઉજવણી કરાશે. મહોરમ નિમિત્તે તાજિયાનો જુલુસ નીકળશે. અમદાવાદમાં પણ જુમ્માની નમાજ બાદ સાંજે 4 વાગે જમાલપુરથી શરૂ થનારા જુલુસમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 93 મોટા તાજિયા જોડાશે, જેમાં આ વર્ષે 30 નવા તાજિયા ખાસ આકર્ષણ બનશે. જુલુસ પૂર્ણ થયા બાદ ખાનપુર રિવરફ્રન્ટ પાસે બનાવાયેલા વિશેષ કુંડમાં માનતાના 4,000થી વધુ તાજિયાને પરંપરાગત રીતે ઠંડા કરાશે. રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાયના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું.
2: 1 જુલાઈ તક ઇસપે હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના હૈ. ગુજરાત રિજન ઓર સૌરાષ્ટ્ર કો દોનો રિજન કે લિયે ઓર જો અધિકતમ તાપમાન હૈ ઇસમે કોઈ બડા બદલાવ નહીં હૈ. ઓર અગર ગુજરાત ઓર દક્ષિણ ગુજરાત કે જો તટીય ક્ષેત્ર હૈ ઇસમે દક્ષિણ પશ્ચિમ સે પશ્ચિમ દિશા સે પવન ચલને કા સ્થિતિ રહેના હૈ. ઓર સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ કે કારણ સ્ટ્રોંગ વિન્ડ રહેગા, જો સ્પીડ રહેગા 15 સે 20 નોટ, ગસ્ટિંગ ટુ 25 નોટ હોને કા ભી સંભાવના રહેગા. ઇસમે આઇસોલેટેડ રેન ઓર થંડરસ્ટ્રોમ કા ભી સંભાવના હૈ.
0: દરમિયાન આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં આગળ વધશે. ગઈકાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો. મહીસાગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વીજ પુરવઠો ઠપ થયો. બોટાદના બરવાડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધા એવીસી કપ 2026માં ભારતે ઓસ્ટ્રેલિયાને સીધા સેટમાં 3-0થી પરાજય આપ્યો. મેચના પહેલા 2 સેટમાં ભારતે સરસાઈ મેળવી લીધી અને રોમાંચક 3જા સેટમાં ઓસ્ટ્રેલિયાએ જોરદાર પડકાર આપ્યો. તેમ છતાં ભારતે શાનદાર રમતનું પ્રદર્શન કરી 30-28થી સેટ જીતી લીધો. આ સાથે ભારતીય ટીમ પુલ એમાં 15 પોઈન્ટ સાથે અપરાજિત રહી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ પૂર્વે 12,908 ઉદ્યોગકારોને 1,432 કરોડની સહાય ચૂકવાઈ. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવ્યું. આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડના માદક પદાર્થો ઝડપ્યા. અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી શહેરના 100થી વધુ સ્થળોએથી 3 દિવસમાં 244 લોકોનું રેસ્ક્યુ કરાયું. અને અમદાવાદમાં ચાલી રહેલા એવીસી કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-0થી પરાજય આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

હું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતો. આજના કાર્યક્રમમાં આપ સાંભળશો રુજુલ શાહના સ્વરમાં કેટલાક ચુનિંદા ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ અવિનાશ વ્યાસની આ રચનાથી.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હવે સાંભળીએ ગૌરાંગ ઠાકરની રચના, સ્વર રુજુલ શાહનો.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ગુજરાતી ગેરફિલ્મી ગીતોના કાર્યક્રમની અંતિમ રચના સાંભળીએ. રચના હર્ષ બ્રહ્મભટ્ટની. આજના ગીતો આપે સાંભળ્યા રુજુલ શાહના સ્વરમાં.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 7:45 સાંભળીએ ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી

0: સુધી આવતીકાલથી સેશલ્સની મુલાકાતે. ગૃહમંત્રી અમિત શાહ નશાબંધી નિર્મૂલન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. ભારત યુકે વ્યાપક આર્થિક વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ રહેશે. નીટ યુજી પુનઃ પરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28 જૂન સુધી વાંધા અરજી કરી શકાશે. સરકારે પાસપોર્ટની અરજી ફીમાં વધારો કર્યો. નવા પાસપોર્ટ માટે 2500 જ્યારે તત્કાળ માટે 6000 ખર્ચ થશે. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 29 તારીખ સુધી સેશલ્સની રાજ્ય મુલાકાત લેશે અને સેશલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी की ये सेशल्स की दूसरी यात्रा होगी. इससे पहले उन्होंने वर्ष 2015 में सेशल्स का दौरा किया था. विदेश मंत्रालय के अनुसार समारोह में भारतीय सशस्त्र बलों का एक दल और भारतीय नौसेना के 2 युद्धपोत भी भाग लेंगे. यात्रा के दौरान प्रधानमंत्री मोदी सेशल्स के राष्ट्रपति डॉक्टर पैट्रिक हारमिनी के साथ द्विपक्षीय वार्ता करेंगे. दोनों नेता आपसी सहयोग के विभिन्न क्षेत्रों की समीक्षा करेंगे और क्षेत्रीय तथा अंतर्राष्ट्रीय मुद्दों पर भी विचार विमर्श करेंगे. भारत और सेशल्स के बीच ऐतिहासिक सांस्कृतिक और जन जन के मजबूत संबंध हैं. हिंद महासागर क्षेत्र में सेशल्स भारत का एक महत्वपूर्ण समुद्री पड़ोसी देश है. ये यात्रा दोनों देशों के बीच मित्रता को और मजबूत करने तथा व्यापार, सुरक्षा, विकास और अन्य क्षेत्रों में सहयोग बढ़ाने की दिशा में महत्वपूर्ण मानी जा रही है. विश्व दर्पण के लिए समाचार कक्ष से आनंद पाठक.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નશાબંધી નિર્મૂલન એટલે કે નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 10મી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. નશાબંધી નિર્મૂલન કેન્દ્ર દ્વારા આયોજિત આ બેઠકમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલય, રાજ્ય સરકારો અને ડ્રગ્સ કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. દેશભરમાં માદક પદાર્થોના હેરફેર અને તેના દુરૂપયોગ સામે લડવાના પ્રયાસોની સમીક્ષા કરાશે અને તેને રોકવા માટે મજબૂત પગલાઓ અંગે ચર્ચા કરાશે. તે કૃત્રિમ દવાઓ, ડાર્કનેટ, સક્ષમ ટ્રાફિકિંગ જેવા ઉભરતા પડકારોનો સામનો કરવા માટેની વ્યૂહરચનાઓની રૂપરેખા પણ આપશે. ગૃહમંત્રી NCB વાર્ષિક અહેવાલ 2025 પ્રકાશિત કરશે અને જમ્મુ અને ગુવાહાટીમાં નવા બનેલા NCB ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ ચાલકબળ તરીકે કાર્ય કરશે.
2: Partnership with UK is taking many more dimensions.
3: ब्रिटेन के साथ हमारी साझेदारी कई नए आयाम ले रही है. प्रौद्योगिकी, निवेश, रक्षा और महत्वपूर्ण खनिज क्षेत्रों में सहयोग बढ़ रहा है. आतंकवाद के खिलाफ लड़ाई हमारा साझा उद्देश्य है. वैश्विक शांति और स्थिरता के लिए दोनों देश मिलकर काम कर रहे हैं. अंतर्राष्ट्रीय मंचों पर भी भारत और ब्रिटेन की साझेदारी मजबूत हो रही है. हमारा प्रयास है कि वैश्विक व्यापार निष्पक्ष और समान अवसरों पर आधारित हो.
0: લંડનમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમ IGF UK ઇન્ડિયા સપ્તાહને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે યુનાઇટેડ કિંગડમ સાથે મુક્ત વેપાર કરાર FTA એ ભારત દ્વારા અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર છે.
2: The United Kingdom Free Trade Agreement has...
3: भारत ब्रिटेन मुक्त व्यापार समझौता हमारे उद्योगों को नई दिशा दे रहा है. दोनों देशों के उद्योग वैश्विक मूल्य श्रृंखलाओं में साथ काम करेंगे. ये समझौता दोनों अर्थव्यवस्थाओं को मजबूती प्रदान करेगा. भारत और ब्रिटेन मिलकर वैश्विक स्तर पर नई संभावनाएं पैदा करेंगे.
2: And together becoming a force multiplier.
0: મંત્રીશ્રીએ ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર CETAના અમલીકરણ માટે બંને દેશોની તૈયારીઓની સમીક્ષા કરવા માટે 3 દિવસની મુલાકાતે યુકે પહોંચ્યા હતા, જે 15 જુલાઈથી અમલમાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ નીટ UG 2026 ઉમેદવારોને પુનઃ પરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28 જૂન સુધી વાંધા અરજી કરી શકશે તેમ જણાવ્યું છે. આ મહિનાની 21 જૂનના રોજ લેવાયેલી આ પરીક્ષાની જવાબ પોથીઓની પુનઃ ચકાસણી માટે પ્રતિ પ્રશ્ન 200 રૂપિયા ફી ચૂકવીને ઉમેદવાર વાંધો ઉઠાવી શકે છે. જો પડકાર સ્વીકારવામાં આવે તો ફી પરત કરવામાં આવશે. પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર NEET વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સરકારે પાસપોર્ટની અરજી ફીમાં વધારો કર્યો છે, જેમાં 36 પાનનો નવો પાસપોર્ટ અથવા પાસપોર્ટ ફરીથી જારી કરવા માટે હવે 2500 રૂપિયા ખર્ચ થશે. સાંભળી એક અહેવાલ.
4: पासपोर्ट की नई शुल्क संरचना के अंतर्गत तत्काल श्रेणी में 36 पृष्ठों वाले नए पासपोर्ट या पासपोर्ट को फिर से जारी करने की लागत 5,000 रुपए होगी। 60

0: वाले साधारण पासपोर्ट या पासपोर्ट को फिर से जारी करने की लागत 3,500 रुपए होगी और तत्काल श्रेणी के पासपोर्ट के लिए ये लागत 6,000 रुपए होगी। वर्तमान में 36 पृष्ठों वाले पासपोर्ट की लागत 1,500 रुपए और 60 पृष्ठों वाले पासपोर्ट की लागत 2,000 रुपए है। खोए या क्षतिग्रस्त 36 पृष्ठ वाले पासपोर्ट के बदले में नया सामान्य पासपोर्ट जारी कराने के लिए 5,000 रुपए का शुल्क देना होगा। वहीं खोए या क्षतिग्रस्त 60 पृष्ठ वाले पासपोर्ट के बदले में नया सामान्य पासपोर्ट जारी करने के लिए 6,000 रुपए का शुल्क लिया जाएगा। सुपर्णा की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीशा।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। વેનેઝુએલાના નેશનલ એસેમ્બલીના પ્રમુખ જ્યોર્જ રોડ્રિગ્સે જાહેરાત કરી છે કે બે શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 188 થઈ ગયો છે। 1,520 અન્ય ઘાયલ થયા છે અને 200 હજુ પણ ફસાયેલા છે। શ્રી રોડ્રિગ્સે જણાવ્યું છે કે રાજધાની કારાકાસથી લગભગ 160 કિલોમીટર પશ્ચિમમાં આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ પછી ઓછામાં ઓછા 2,927 પરિવારોએ પોતાના ઘર ગુમાવ્યા છે। અયોધ્યામાં રામ મંદિર દાન વિસંગતતા કેસમાં ઉત્તરપ્રદેશ સરકારે કાર્યવાહી કરી છે અને 3 લોકોની ધરપકડ કરી છે। શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહનની ફરિયાદ ઉપર અયોધ્યા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે। ત્યારબાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT આ તપાસ સોંપવામાં આવી હતી। SIT તપાસ રિપોર્ટ રજૂ કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે। ફિફા વર્લ્ડ કપમાં નિકોલસ પેપના 2 ગોલથી આઇવરી કોસ્ટ ફિલેડેલ્ફિયામાં ગ્રુપ ઈ મેચમાં કુરાકાવોને 2-0થી હરાવીને પહેલીવાર વર્લ્ડકપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે। જાપાન અને સ્વીડને પણ આજે સવારે ડલાસ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એફના મુકાબલામાં 1-1થી ડ્રો રમીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે। અન્ય એક મેચમાં ઇક્વાડોરે જર્મનીને 2-1થી હરાવ્યું છે। ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ગઈરાત્રે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ગ્રુપ એના મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું। પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ 136 રન બનાવ્યા। ભારત તરફથી રાધા યાદવે 3 જ્યારે શ્રી ચારણીએ 2 વિકેટ લીધી। જવાબમાં ભારતે 16.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યને સરળતાથી પાર કરી લીધું। ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ।
2: આજના મોટાભાગના અખબારોએ વેનેઝુએલામાં આવેલા ભૂકંપના સમાચારને મુખ્ય શીર્ષકમાં લીધા છે। ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે પૃથ્વીએ પડખું ફેરવતા વેનેઝુએલામાં પ્રચંડ ધરતીકંપ। દિવ્ય ભાસ્કર લખે છે વેનેઝુએલામાં 125 વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ, 188 લોકોના મોત, 39,000 લાપતા। સંદેશની હેડલાઇન છે વેનેઝુએલામાં વિનાશક ભૂકંપ, 10,000થી વધુના મોતની આશંકા। સ્થાનિક પાને ગુજરાત સમાચાર લખે છે લખનૌ સ્ટેશન પર વિદ્યુતીકરણની કામગીરીને કારણે ગુજરાતના મુખ્ય શહેરોને જોડતી 11 ટ્રેન પર અસર। અમદાવાદ એરપોર્ટ પર ટેક્સિંગમાં ગંભીર ભૂલ, 300 મુસાફરો ભરેલી ફ્લાઇટો ટકરાતા બચી ગઈ। આ સમાચારને સંદેશે છેલ્લા પાને પ્રકાશિત કર્યા છે।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી સેશલ્સની મુલાકાતે। ગૃહમંત્રી અમિત શાહ નશાબંધી નિર્મૂલન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે। ભારત UK વ્યાપક આર્થિક વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ રહેશે। નીટ UG પુનઃ પરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28 જૂન સુધી વાંધા અરજી કરી શકાશે। સરકારે પાસપોર્ટની અરજી ફીમાં વધારો કર્યો, નવા પાસપોર્ટ માટે 2,500 જ્યારે તત્કાળ માટે 6,000 ખર્ચ થશે। અને ICC મહિલા T20 વિશ્વકપ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
3: શાળાઓમાં ગુણવત્તા યુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે। ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે। વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તા સભર શિક્ષણ, ગુણવત્તા યુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યોગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 8 થવા આવી રહ્યા છે. થોડીક ક્ષણોમાં એટલે કે બરાબર 8 વાગ્યાએ દિલ્હી કેન્દ્રથી સાંભળીએ સમાચાર પ્રભાત અને 8:15 સાંભળીશું મોર્નિંગ ન્યૂઝ. પ્રતીક્ષા સમાચારની.
1: नमस्कार. आकाशवाणी से समाचार प्रभात के साथ मैं जागृति शर्मा. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी और नीदरलैंड

0: છે અને હવે પ્રસ્તુત છે આપનો મનપસંદ કાર્યક્રમ સવારે સવારે.
1: સવારે સવારે.

નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો, હું છું આપની રેડિયો દોસ્ત પ્રકૃતિ, માહિતી સાથે ફિલ્મી ગીતોના કાર્યક્રમ સવારે સવારે સાથે. ચાની ચુસ્કી, પ્રિય વ્યક્તિનો સાથ અને રેડિયો સેટ પર મજાના ગીતો, અને તેમાં પણ આજથી લોંગ વીકેન્ડની શરૂઆત. કેટલું આનંદદાયક લાગે છે સાંભળીને. જો પરિવારના સભ્યોનો સાથ હોય ને તો કોઈ પણ ક્ષણ અને સ્થળ આનંદ આપે જ છે. પણ ઘણીવાર પોતાના મનની મૂંઝવણો જ્યારે વ્યક્ત ન થઈ શકે ત્યારે વ્યક્તિ કોઈ ચીજ વસ્તુને પોતાનું સ્ટ્રેસ બસ્ટર ગણી લે છે. એને એવું લાગે છે કે તેની પરિસ્થિતિ કોઈ વ્યક્તિ સમજી કે સુધારી નહીં શકે, અને પરિણામે વ્યસનો કે માદક દ્રવ્યો તરફ ધકેલાઈ જાય છે. હકીકતે આ વ્યસનો કે માદક દ્રવ્યો ચૂપચાપ લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે, પરિવારોને તોડે છે અને શારીરિક, માનસિક અને સામાજિક ખોખલા બનાવે છે. ડ્રગ્સનો દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને એક વૈશ્વિક પડકાર બન્યો છે. અને માટે જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 26 જૂનને ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે માટે ભારત સરકાર દ્વારા પણ ડ્રગના દુરુપયોગ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવી કડક કાર્યવાહી દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યા છે. એક સારા નાગરિક તરીકે આપણે પણ આપણી જવાબદારીઓને ઓળખીએ અને નશાને ના કહીએ, પરિવારોને અને રાષ્ટ્રને બચાવીએ.

શ્રોતા મિત્રો, હમણાં આપે દેવદાસ ફિલ્મનું ગીત શ્રેયા ઘોષાલ અને જસપિંદર નરુલાના સ્વરમાં સાંભળ્યું. શું આપ જાણો છો, અમેરિકાના ઓહાયો રાજ્યે સત્તાવાર રીતે 26 જૂનને શ્રેયા ઘોષાલ દિવસ તરીકે જાહેર કર્યો છે? જી હા દોસ્તો, બોલિવૂડની આ કોકિલકંઠી ગાયિકાને વર્ષ 2010માં તેમના પ્રથમ નોર્થ અમેરિકન કોન્સર્ટ પ્રવાસ દરમિયાન તેમની પ્રતિભાને માન આપવા માટે તત્કાલીન ગવર્નર ટેડ સ્ટ્રિકલેન્ડ દ્વારા આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમ સવારે સવારેમાં હવે સાંભળીશું છપાક ફિલ્મનું ગીત અરિજિત સિંઘના સ્વરમાં. સંગીતબદ્ધ કર્યું છે શંકર એહસાન લોયે.

0: સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: જલ્દી ટિફિન પેક કર રાજુ, મોબાઈલ છોડ.
3: અરે દીદી, બેંકનો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
2: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
3: તો પછી સાચો નંબર
2: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
3: તમે તો બચાવી લીધો દીદી.
2: કામથી નહીં
3: કરું છું. આરબીઆઈ કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
0: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. માહિતી સાથે મનોરંજન એટલે કે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સવારે સવારેમાં આપ સુંદર ગીતો સાંભળી રહ્યા છો. હમણાં આપે સાંભળ્યું છપાક ફિલ્મનું ગીત. શ્રોતા મિત્રો, છપાક ફિલ્મ એ એક સત્ય ઘટના આધારિત ફિલ્મ છે જેમાં એસિડ એટેક સર્વાઈવરની કથા છે. 26 જૂનને યાતના પીડિતોના સમર્થનમાં આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એવા વ્યક્તિઓ જેણે ક્રૂર તથા અમાનવીય પીડાઓને સહન કરી

કરી છે, તેની સામે અવાજ ઉઠાવ્યો છે અને એ પીડાદાયક ક્ષણોમાંથી બહાર આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવવામાં આવતો આ દિવસ યાતનાનો શિકાર બનેલા લોકો પ્રત્યે એકજૂટતા વ્યક્ત કરવા તથા યાતનાઓને સંપૂર્ણપણે નાબૂદ કરવાની દિશામાં કાર્ય કરવા માટે સમર્પિત દિવસ છે. આવો હવે સાંભળીએ ડોર ફિલ્મનું ગીત શફકત અમાનત અલી ખાનના સ્વરમાં, સલીમ સુલેમાનનું સંગીત તથા મીર અલી હુસેનના શબ્દો.

0: ભાઈ તે આ સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતા મિત્રો, આજે મોહરમ છે. મોહરમ એટલે કે ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડરનો પહેલો મહિનો, જે નવા ઇસ્લામિક વર્ષની શરૂઆત જણાવે છે. જો કે ઇસ્લામિક પરંપરાઓમાં આ મહિનાનો અર્થ અને ઉજવણી અલગ અલગ હોય છે. હવે સાંભળીએ બજરંગી ભાઈજાન ફિલ્મનું આ ગીત અદનાન સામીના સ્વરમાં, સંગીત પ્રીતમનું.

અને આ સાથે જ આજનો માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ સવારે સવારે અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર. સવારે સવારે.

0: सवारे सवारे।
1: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 9:30 વાગી રહ્યા છે અને હવે સાંભળીશું ગુજરાતી ગેરફિલ્મી ગીતો, પરંતુ તે પહેલા આ વિજ્ઞાપન.
2: જીવનની વાત સાંભળીને માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
3: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
5: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે.

0: બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ હરીન્દ્ર દવેની રચના આનતી શાહના સ્વરમાં.

0: દીપાલી સોમૈયા તથા સાધના સરગમના સ્વરમાં માધવ રામાનુજની રચના હમણાં આપણે સાંભળી, અને હવે ભવંશ ગાયક વૃંદના સ્વરમાં પ્રિયકાંત મણિયારની રચના સાંભળીએ. તે પહેલા લઈએ એક નાનકડો વિરામ.
1: આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
3: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
2: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
4: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હવે આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી સેશલ્સની મુલાકાતે. પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ગઈકાલે નેધરલેન્ડ્સના રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નશાબંધી નિર્મૂલન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. ભારત યુકે વ્યાપક આર્થિક વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ રહેશે. નીટ યુજી પુનઃ પરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28 જૂન સુધી વાંધા અરજી કરી શકાશે. સરકારે પાસપોર્ટની અરજીમાં ફીમાં વધારો કર્યો. નવા પાસપોર્ટ માટે 2500, જ્યારે તત્કાળ માટે 6000 ખર્ચ થશે. સરકારે ઔદ્યોગિક અને વાણિજ્યિક એલપીજીના પુરવઠા પરના તમામ ક્ષેત્રીય નિયંત્રણો દૂર કર્યા. ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિર દાન વિસંગતતા કેસમાં 3 લોકોની ધરપકડ કરી. વેનેઝુએલાના નેશનલ એસેમ્બલીના પ્રમુખે જાહેરાત કરી છે કે ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 188 થયો. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ પૂર્વે 12908 ઉદ્યોગકારોને 1432 કરોડની સહાય ચૂકવાઈ. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવ્યું. આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13600 કરોડના માદક પદાર્થો ઝડપ્યા. અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી શહેરના 100થી વધુ સ્થળોએથી 3 દિવસમાં 224 લોકોને રેસ્ક્યુ કરાયા. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ

હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. રાજકોટ જિલ્લા બાળ શ્રમિક ટાસ્ક ફોર્સે જેતપુર તાલુકાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં દરોડા પાડી 24 બાળ શ્રમિક તથા એક તરુણ શ્રમિકને શ્રમ કાર્યમાંથી મુક્ત કરાવ્યા. અમદાવાદના સુભાષ બ્રિજનું પુનઃનિર્માણ આધુનિક ધોરણો અને આગામી 100 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં આજે મહોરમ નિમિત્તે તાજિયાનો જુલુસ નીકળશે. રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર સવારના 10:30 વાગી રહ્યા છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ ગીતો. હું છું આપની રેડિયો દોસ્ત પ્રકૃતિ. શ્રોતા મિત્રો, આજે 26 જૂન બોલિવૂડના લોકપ્રિય નામો સાથે જોડાયેલો દિવસ. ધર્મા પ્રોડક્શનના સ્થાપક અને પ્રસિદ્ધ નિર્માતા યશ જોહરની આજે પુણ્યતિથિ છે. ભવ્ય સેટ, સુંદર લોકેશન્સ, ભારતીય પરંપરાઓ અને ફેમિલી વેલ્યુઝ પર ભાર મૂકતી તેમની ફિલ્મો લોકચાહના પામી છે. આવો કાર્યક્રમની શરૂઆત કરીએ તેમની ફિલ્મ દોસ્તાનાના ગીત સાથે. કિશોર કુમાર તથા આશા ભોંસલેનો સ્વર, લક્ષ્મીકાંત પ્યારીલાલનું સંગીત તથા શબ્દો આનંદ બક્ષીના.

યશ જોહર દ્વારા સ્થાપવામાં આવેલી ધર્મા પ્રોડક્શન હેઠળ અનેક સફળ ફિલ્મો બની અને તેમના નિધન બાદ તેમના પુત્ર કરણ જોહર દ્વારા તેમની પરંપરા જાળવી રાખવામાં આવી. સાંભળીએ ધર્મા પ્રોડક્શનની ફિલ્મનું ગીત અરિજિત સિંઘના સ્વરમાં. સંગીતબદ્ધ કર્યું છે શંકર એહસાન લોય, શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યના ફિલ્મ ટુ સ્ટેટ્સનું આ ગીત.

શ્રોતા મિત્રો, આજે અભિનેતા અર્જુન કપૂરનો જન્મદિવસ છે. ઇશકઝાદે, ગુંડે, ટુ સ્ટેટ્સ, તેવર, કી એન્ડ કા, હાફ ગર્લફ્રેન્ડ, સિંઘમ અગેન જેવી અનેક સફળ ફિલ્મો આપનારા અભિનેતા અર્જુન કપૂરને જન્મદિવસની શુભકામનાઓ. કાર્યક્રમના અંતમાં સાંભળીએ કી એન્ડ કા ફિલ્મનું ગીત, મિથુન દીપાલી સાથે તથા અરુણ દાગાના સ્વરમાં, મિથુનનું સંગીત તથા સઈદ કાદરીનું શબ્દો.

આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. બરાબર 10:45 વડોદરા કેન્દ્રથી સાંભળીશું સુગમ સંગીત, જેમાં આજના કલાકાર છે વનિતા ઠક્કર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. આજે આપણે સાંભળીશું વનિતા ઠક્કરના સ્વરમાં ગીતો. બાદલની શબ્દરચના પહેલી સાંભળીએ, આપ તે વાદળી ધમકે છે.

મિત્રો, હવે સાંભળીએ રુશ્વ મઝલુસીની આ એક રચના, સુખના કે દુઃખના શ્વાસ. સ્વર આપ્યો છે વનિતા ઠક્કરે.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુગમ સંગીત. કાર્યક્રમની છેલ્લી રચના સાંભળીએ જગદીશ શેઠની. શબ્દો છે, ગુગરી તારા કંદોરોના ધીમી. સ્વર આપ્યો છે વનિતા ઠક્કરે.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત. આજે વનિતા ઠક્કરના સ્વરમાં આપે સાંભળી બાદલ, રુશવા મઝલુસી અને જગદીશ શેઠની રચના. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી સેલ્સેલ્સની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોહરમ નિમિત્તે હઝરત ઇમામ હુસેનના બલિદાનને યાદ કર્યા. રાજ્યભરમાં આજે મોહરમ નિમિત્તે તાજિયાનો જુલુસ નીકળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચેટર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે ઉત્તરાખંડમાં રુદ્રપુરમાં ખેતી બચાવો અભિયાન કાર્યક્રમમાં ખેડૂતો સાથે વાતચીત કરશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે લંડનમાં બ્રિટનના વેપાર અને ઉદ્યોગ મંત્રી પીટર કાયલ સાથે વાતચીત કરી. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે આજે માય ભારત પોર્ટલ પર રાષ્ટ્રીય નશા મુક્તિ ક્વિઝ શરૂ કરશે. ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન દ્વારા હોર્મુઝ સામુદ્રધુનીમાં ફસાયેલા જહાજોને બચાવવાના પ્રયાસો પર રોક લગાવાઈ છે. વેનેઝુએલામાં આવેલા 7.2 અને 7.5ના તીવ્રતાના બે વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આરોગ્યમંત્રીના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધીને 235 થયો. ભાવનગરના મોખડકા ગામમાં ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંગે કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગે આજે ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે બોટાદ અને મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. આઈસીસી મહિલા T20 વિશ્વકપ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું. ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં પ્રથમ

0: ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. અમદાવાદમાં ચાલી રહેલી એવીસી કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-0થી પરાજય આપ્યો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ કબીર સિંઘ ફિલ્મના ગીત સાથે, અરિજિત સિંઘનો સ્વર.

અરિજિત સિંઘ, નિકિતા ગાંધી અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું કેદારનાથ. કાર્યક્રમના અંતમાં મિથુન અને સાથીઓને સાંભળીએ ફિલ્મનું નામ મલંગ.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ જગજીતસિંહના સ્વરમાં ગઝલ. શબ્દો છે આંખો મેં જલ રહે હૈ ક્યું.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હવે સાંભળીએ હરિહરનને.

0: હરિહરનને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી સેસેલ્સની મુલાકાતે. પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ગઈકાલે નેધરલેન્ડ્સના રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી. આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે નશામુક્ત ભારત નિર્માણના સંકલ્પને ફરીથી મજબૂત બનાવવાનું આહવાન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ્સ સામેની લડાઈમાં સામેલ લોકોના પ્રયાસોની પ્રશંસા કરી છે. શ્રી શાહે કહ્યું કે ભારતે ડ્રગ્સના દુરૂપયોગના વૈશ્વિક પડકાર સામે સૌથી મજબૂત લડાઈ લડી છે. ઉત્તર પ્રદેશ પોલીસે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આપવામાં આવેલા પ્રસાદને દાનની કથિત ઉચપટના સંદર્ભમાં નોંધાયેલી પહેલી એફઆઈઆરમાં 8 નામાંકિત આરોપીઓની ધરપકડ કરી. અમેરિકામાં આયોજિત બીજા પેક્સ શિખર સિલિકા શિખર સંમેલનમાં ભારતે 34 અન્ય દેશો સાથે કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. વાવથરાદ ખાતે નશામુક્તિ અંગે જનજાગૃતિ લાવવા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નોબેલ યુનિવર્સિટી સિટી કેમ્પસ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરાયું. જૂનાગઢ જિલ્લામાં યુવા આપદા મિત્ર યોજના અંતર્ગત 7 દિવસીય આપદા વ્યવસ્થાપન તાલીમ યોજાશે. પોરબંદર મહાનગરપાલિકામાં સ્ટાફ રિવ્યૂ બેઠક યોજાઈ. રાજ્યભરમાં આજે મહોરમ નિમિત્તે તાજિયાનો જુલુસ નીકળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહોરમ નિમિત્તે હઝરત ઇમામ હુસેનના બલિદાનને યાદ કર્યા. ફિફા વર્લ્ડ કપમાં આઇવરી કોસ્ટે કુરાકાઓને 2-0 હરાવીને પહેલીવાર નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો. ક્રિકેટમાં આજે ભારત બેલફાસ્ટમાં પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. અમદાવાદમાં ચાલી રહેલી એવીસી કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-0 પરાજય આપ્યો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. માધવ રામાનુજની રચના સાંભળીએ મિતાલી સિંઘના સ્વરમાં.

પાર્થિવ ગોહિલને આપ સાંભળી રહ્યા હતા. રચનાથી રમેશ પારેખની ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓહ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
1: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
2: એ જ લોનમાંથી?
0: ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચૂકવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
1: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
2: તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
5: મિત્રો, આજની તારીખ કઈ છે ખબર છે? ખબર તો બધાને હશે જ, પણ આજની તારીખ એવી છે ને કે વાંચીએ એટલે એક અલગ જ રોમાંચ થાય. 26/6/26, તારીખ 26 અને વર્ષ પણ 26. બગડો અને છગડો, માત્ર આ બે અંકથી જ આખી તારીખ બની ગઈ છે. મિત્રો, સતત આગળ ને આગળ વધતા રહેતા દિવસો, મહિના અને વર્ષમાં ક્યારેક ક્યારેક આવા વિશિષ્ટ સંયોજન બનતા રહે છે જે સૌનું ધ્યાન ખેંચે. તો આવા જ વિશિષ્ટ ઉમળકા સાથે વાલી વાલી સખ્યો અને સૌ શ્રોતા મિત્રો, સહ્યર કાર્યક્રમમાં આપ સૌનું હર્ષભેર અને હોંશભેર સ્વાગત, અભિવાદન. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
6: અલ્પા, સામાન્ય કરતા કંઈક અલગ થાય, કંઈક વિશિષ્ટ થાય એટલે એ તરફ બધાનું ધ્યાન તો ખેંચાય ખેંચાય ને ખેંચાય જ. એ સાવ સાચું છે. અને એમાં પણ વિશિષ્ટતા એવી હોય કે એનાથી કંઈક ફાયદો થવાનો હોય તો બધાને ગમે. પણ અમુક પ્રવૃત્તિઓ એવી હોય છે જે વ્યક્તિને, સમાજને, દેશને, બધાને નુકસાનકારક હોય છે. જેમ કે અમુક લોકો નશીલા કે માદક દ્રવ્યો, જેને આપણે ડ્રગ્સ તરીકે જાણીએ છીએ, એની ગેરકાયદેસર હેરફેર સાથે સંકળાયેલા હોય છે.
5: હા લિપિ, કોઈએ ખોટી રીતે ફસાવી દીધા હોય એટલે, કે પછી પૈસાની લાલચમાં આવીને લોકો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય છે. આ વિશે જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 26 જૂને ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ, એટલે કે ડ્રગ દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે.
6: વિશ્વમાં દારૂ, ચરસ, ગાંજો, કોકેઇન આવા કેટલાય નશીલા દ્રવ્યોથી માનવજાતને

0: અત્યંત નુકસાન થઈ રહ્યું છે. નશાખોરો દવા તરીકે વપરાતા કફ સિરપને પણ નથી છોડતા. આખે આખી કફ સિરપની બાટલી ગટગટાવી જાય છે અને નશાનો આનંદ મેળવે છે. કેફી દ્રવ્યોના વ્યસનથી આજની યુવા પેઢી કેટલી બરબાદ થઈ રહી છે એનો ખ્યાલ તો આવા માદક પદાર્થોના વ્યસનીને મળીએ ને ત્યારે જ આવે.
1: બિલકુલ. અને આવા નશીલા દ્રવ્યોનો વેપાર કરતા અસામાજિક તત્વોને ખબર જ નથી હોતી કે તેઓ દેશની ભાવિ પેઢીને એક ભયંકર ગર્તામાં ધકેલી રહ્યા છે. માત્ર અંગત આર્થિક સ્વાર્થ માટે માણસ જાત અને દેશને ખોખલા બનાવી રહ્યા છે. જે લોકો નશો કરે છે એમનું શારીરિક સ્વાસ્થ્ય કથળે છે અને એમના પરિવારજનોને પણ આર્થિક સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
0: ડ્રગ્સનું સેવન એ એક વૈશ્વિક પડકાર છે. આજનો દિવસ આ બાબતે જાગૃતિ લાવવા માટે, તે માટેના નિવારક પગલાંને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગના સેવન અને હેરફેરને રોકવા માટે અલગ અલગ રાષ્ટ્રો વચ્ચે સહયોગ મજબૂત કરવા માટે વૈશ્વિક રિમાઇન્ડર તરીકે સેવા આપે છે.
1: મિત્રો, આપણે પણ જાગૃત બનીએ, પ્રયત્ન કરીએ કે આપણા પરિચિતોમાંથી કોઈ આવા વ્યસનમાં ન સપડાય. અને જો ધ્યાનમાં આવે કે કોઈ વ્યક્તિ ડ્રગ્સની ચુંગાલમાં ફસાય છે તો એને એ વ્યસનમાંથી છોડાવવા માટે બનતા પ્રયત્નો કરીએ. સુરક્ષિત અને ડ્રગ મુક્ત ભવિષ્ય તરફ આગળ વધીએ, પ્રગતિ અને પ્રસન્નતાને આવકારીએ.
0: શ્રોતા મિત્રો, આ સરસ મજાના સંદેશ સાથે જ હવે આગળ વધીએ કાર્યક્રમમાં અને હવે સાંભળીશું એક ઉપયોગી થઈ રહે એવી વાતચીત. ડોક્ટર ભાવિકા શાહ સાથે વાતચીત કરીશું અને દાંતના રોગો અને તેની સારવારમાં આધુનિકતા વિશે વાત કરીશું. શ્રોતા મિત્રો, નમસ્કાર. આજે આપણી સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં છે દાંતના રોગોના નિષ્ણાત અને સર્જન ડોક્ટર ભાવિકા શાહ. એમની સાથે આજે એડવાન્સીસ ઇન ડેન્ટિસ્ટ્રી એટલે કે દાંતના દુખાવાની આધુનિક સારવાર વિષય પર વાત કરીશું. ડોક્ટર ભાવિકા, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
2: થેન્ક યુ. નમસ્કાર.
0: ડોક્ટર ભાવિકા, દાંતની ચિકિત્સાના ક્ષેત્રે પહેલા કરતા અત્યારના સમયમાં જો હવે જોઈએ તો કયા બદલાવ અને કેવા એડવાન્સીસ થયા છે એના વિશે વાત કરશો?
2: બહુ બધા એડવાન્સીસ હોય છે ડેન્ટિસ્ટ્રીમાં. બધા ફિલ્ડ્સમાં કાઉન્ટ કરું તો પોપ્યુલારિટી ઓફ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ વધી ગઈ છે, કારણ કે દાંત જલ્દી એક્સટ્રેક્ટ કરી દઈએ છે. લેઝર્સ ઇન ડેન્ટિસ્ટ્રી, સર્જિકલ અને વર્સિસ લેઝર્સ હોય છે, ઇઝી હોય છે લેઝર કરવાનું. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ વેરી સિમ્પ્લિફાઈડ ટ્રીટમેન્ટથી પતી જાય છે. પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રી, સ્ટ્રેસ ફ્રી છોકરાઓનો ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ છીએ. પોપ્યુલારિટી ઓફ વિનિયર્સ વધી ગયું છે. બધાને સ્માઇલમાં પરફેક્ટ ટીથ જોઈએ, એટલે આ બધામાં એડવાન્સીસ થઈ ગયા છે.
1: જી ડૉક્ટર ભાવિકા, આપે વાત કરી કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ આજકાલ ઘણા બધા લોકો કરાવે છે અને ખૂબ સામાન્ય થઈ ગયું છે, તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સની જરૂર ક્યારે પડે છે, એની શું પ્રોસીજર હોય છે, અને દાંતની સારવાર આવે એટલે દરેક વ્યક્તિને એક ડર લાગે કે ભાઈ મને દુખશે એટલે જલ્દી લોકો દાંતના ડૉક્ટર પાસે જતા ના હોય, તો ઇમ્પ્લાન્ટની જે ટ્રીટમેન્ટ છે એ શું પેઇનફુલ છે?
2: સો બેસિકલી હું તમને દાંતની એનાટમી સમજાવી દઉં. દાંતમાં થ્રી લેયર હોય છે. આઉટર લેયર ઇનામેલ, વચ્ચેનો એક લેયર છે ડેન્ટીન જે સોફ્ટર હોય છે, અને દરેક દાંતમાં નસ હોય છે. જ્યારે સડો બહુ જ ડીપ સુધી જતું રહે અને દાંત બચાવી ના શકે, દાંતને પાડવું પડે, ત્યારે એની જગ્યાએ રિપ્લેસ કરવા માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ કરીએ છીએ, જે સ્ક્રૂથી હાડકામાં ફિટ થઈ જાય અને એના ઉપર આપણે કેપ આપીએ છીએ. ફર્સ્ટ પ્રોસીજર એવું છે, જ્યારે આપણે મસૂડા ખોલીને હાડકામાં સ્ક્રૂ નાખી દઈએ, સ્ક્રૂમાં છે સેરેશન્સ હોય છે, એની આજુબાજુ બોન થઈ જાય, દેટ ઇઝ 3 to 6 months પછી આપણે એને લોડ આપી શકીએ છીએ. જેમ કે આપણે ફ્રેક્ચર થાય તો પ્લેટ મૂકીએ એને સ્ટેબિલાઇઝ કરવા માટે, એના પછી એના ઉપર કેપ આપી શકીએ. સો પ્રોસીજર આ છે. પેઇનફુલ માઇનર સર્જિકલ પ્રોસેસ છે, એટલે સ્લાઇટ સર્જિકલ વખતે પેઇનફુલ ના રહે, બટ યસ ઇટ્સ અ સ્મોલ સર્જિકલ પ્રોસેસ, બટ એટલું બધું નથી હોતું.
0: પાછળથી
2: દુખાવો નથી જ થતું, મેડિસિન્સ ખાવાની જ હોય છે, એટલે ઇટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. ઇમ્પ્લાન્ટ્સ એક દાંતથી લઈને, એક દાંતમાં એક ઇમ્પ્લાન્ટથી લઈને આપણે 12-15 ઇમ્પ્લાન્ટ કરીએ છીએ ફૂલ માઉથ કેસીસમાં. સો બહુ જ કોમન પ્રોસીજર થઈ ગયું છે, કારણ કે ફૂલ માઉથ જ્યારે દાંત જતા રહે ત્યારે કોઈ ચોકઠું પહેરતું નથી, એટલે ફૂલ માઉથ ઇમ્પ્લાન્ટ્સ જે હોય છે એ ફિક્સ્ડ ટીથ ની જેમ એક્ટ કરે.
1: અને ઇમ્પ્લાન્ટ કરાવ્યા પછી શું કેર કરવી પડે છે?
2: ઇમ્પ્લાન્ટ કરાયા પછી રૂટીન હાઇજીન, જેમ આપણે રૂટીન બ્રશિંગ કરતા હોઈએ છીએ,

0: એ બધા ટિપ્સ વધારે થોડું ફોલો કરવું પડે. ઇમ્પ્લાન્ટ એક્સપેન્સિવ પ્રોસીજર છે, એટલે એવરી 6 મંથ્સ ડેન્ટલ ચેકઅપ કરાવવું પડે કે કંઈક પણ પ્રોબ્લેમ હોય તો આપણે પહેલા જોઈ શકીએ.
1: હવે દાંતની વાત કરીએ અને દાંતના રોગો વિશે જ્યારે વાત કરતા હોઈએ તો સર્જરી સુધી જ્યારે પહોંચતું હોય છે કોઈ પણ ડિસીઝ તો ઘણી બધી અલગ અલગ સર્જિકલ ટ્રીટમેન્ટ થતી હોય છે, તો લેઝર ટ્રીટમેન્ટ શું છે એના વિશે વાત કરશો.
0: જેમ કે આપણે પાયોરિયા થઈ જાય એટલે આખા મોનો પીડાનો રોગ હોય પાયોરિયા, એમાં ખોલીને સર્જિકલી ટ્રીટ કરવું પડે, ગમ્સને ખોલીને ટ્રીટ કરવું પડે. એની જગ્યાએ લેઝર ડેન્ટિસ્ટ્રી આવી ગયું છે, એમાં આપણે બ્લેડ નહીં વાપરીએ, ખાલી લેઝર એક પેન જેવું ડિવાઇસ હોય છે, ઇટ્સ વેરી ઇઝી. એમાં ગમ્સની આજુબાજુ ડિસઇન્ફેક્શન એન્ડ કટિંગ એક્શન થઈ શકે છે, તો એમાં ના સ્ટિચ આવે, ના બ્લીડિંગ થાય, ના બ્લેડ વાપરવું પડે.
1: સો ઇટ્સ
0: લેસ પેઇનફુલ, ઇટ્સ વેરી ઇઝી પ્રોસીજર અને હીલિંગમાં સારું રહે.
1: સર્જિકલ વર્સિસ લેઝર એવી તમે વાત કરી, તો ક્યારે આપણે લેઝર કરવું એ ડિસાઇડ કરવામાં આવે?
0: યસ, સો સર્જિકલ વર્સિસ લેઝર જ્યારે પાયોરિયા હોય ત્યારે આપણે સર્જિકલ ઓપ્શન એ છે અને લેઝર ઓપ્શન એ છે, બંને ચૂઝ કરી શકીએ છીએ. એ ડિપેન્ડ્સ ઓન ધ ડિઝીઝ કે કેટલું અંદર ડીપ સુધી છે. અમુક રોગોમાં આપણે હાડકાનું આર્ટિફિશિયલ પાવડર મૂકવું પડે, એમાં ખોલવું પડે, દેટ એમાં બ્લેડ વાપરવું પડે, એમાં ફૂલ ખોલી દેવું પડે અને સ્ટીચે આવે. જેમાં હાડકાના પાવડરની જરૂરત ના હોય ત્યાં આપણે લેઝરથી ટ્રીટમેન્ટ કરી શકીએ.
2: જી, અને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, તો રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર ક્યારે પડે છે, અને પહેલાં જે રૂટ કેનાલ થતી અને અત્યારે જે રૂટ કેનાલ થાય છે તો એમાં કંઈ એડવાન્સમેન્ટ આવ્યા છે?
0: રૂટ કેનાલ ટ્રીટમેન્ટ ઇઝ બ્રેડ એન્ડ બટર ઓફ ડેન્ટિસ્ટ્રી હું કહું તો. બહુ જ ફ્રિક્વન્ટ ટ્રીટમેન્ટ છે, ફ્રોમ નાના છોકરાઓથી લઈને જે દૂધિયા દાંત છે ત્યાંથી લઈને મોટાઓને રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂરત હોય છે.
2: અચ્છા, બાળકોમાં પણ રૂટ કેનાલની જરૂર પડે છે?
0: યસ યસ. સો મિલ્ક ટીથ જ્યારે છોકરાઓનું હોય છે એમાં પણ સડો થઈ જાય અને નસ સુધી પહોંચી જાય તો એમાં રૂટ કેનાલની જરૂરત હોય છે. સો રૂટ કેનાલ હવે જેમ પહેલાં 3-4 સિટિંગ્સની રૂટ કેનાલની પ્રોસીજર હોતી હતી, હવે સિંગલ સિટિંગ રૂટ કેનાલ સક્સેસફુલી થઈ શકે છે અંદર ઇન્ફેક્શન ના હોય તો.
1: સિંગલ સિટિંગ એટલે એક જ વાર આવવાનું રહે પછી ફરી આવવાનું રહેતું નથી?
0: નહીં, રૂટ કેનાલ માટે સિંગલ સિટિંગ રૂટ કેનાલ થઈ શકે છે. પેઇનલેસ છે અને હવે બધું મશીનથી થાય છે, એટલે હેન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા નથી યુઝ કરતા, હવે બધું મશીનથી ઇન્સ્ટ્રુમેન્ટ્સથી ક્લીન થઈ જાય. સો રૂટ કેનાલ ક્યારે કરાવવું પડે હું એકવાર સમજાવી દઉં. જ્યારે નસ સુધી સડો થઈ જાય, ફર્સ્ટ 2 લેયર્સને ક્રોસ કરી લે, ત્યારે આપણે નસની જગ્યાએ ક્લીન કરીને એક મટીરિયલથી ભરી દઈએ, તો દાંત ત્યાં જ રહે, ખાલી ટ્રીટેડ હોય અને ઉપર પછી રૂટ કેનાલ પછી કેપ આવે. ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝ ઓફ કેપ છે અને એ આવે.
1: હવે આપણે વાત કરીએ કે બાળકોમાં પણ રૂટ કેનાલ થતું હોય છે, એ સિવાય આપણે જો વાત કરીએ તો બાળકોમાં દાંતને લગતા શું શું પ્રોબ્લેમ્સ આવતા હોય છે અને એમાં શું એડવાન્સમેન્ટ્સ આવ્યા છે?
0: સો મને લાગે છે હવે બિસ્કિટ્સ એન્ડ રિફાઇન્ડ ફૂડનો ઉપયોગ બહુ જ કોમનલી થઈ ગયું છે અને છોકરાઓ બ્રશિંગમાં સાંભળતા નથી, એટલે છોકરાઓનો તીત દાંતનો રોગ બહુ જ થઈ ગયું છે, વેરી કોમન. સો એમાં રૂટ કેનાલ થાય છે અને મિલ્ક તીતનો ઇમ્પોર્ટન્સ બહુ જ થઈ ગયું છે, કારણ કે ઇફ પ્રીમેચ્યોરલી મિલ્ક તીત પડી જાય કે પાડવું પડે તો વાંકા ચૂકા દાંત આવે, જે પર્મનન્ટ તીત હોય એ સ્પેસમાં ના આવે, એ બીજે ક્યાંક આવી જાય અને પછી આપણે બ્રેસીસની જરૂરત પડે. સો દેર ઇઝ સમથિંગ નોન એઝ નાઇટ્રસ ઓક્સાઇડ, એમાં માસ્કથી સ્ટ્રેસ ફ્રી પ્રોસીજર આપણે કરી શકીએ. તો છોકરાઓ જ્યારે આવે માસ્કથી નાક પર નાઇટ્રસ ઓક્સાઇડ સ્મેલ કરાવી દઈએ અને એના પછી એ જે નાઇટ્રસ ઓક્સાઇડ છે એ એન્ઝાયટી માટે મોટાઓને પણ આપણે યુઝ કરી શકીએ છીએ. તો આખી પ્રોસીજરમાં છોકરાઓ ઓછું હલે, એમને પેઇન ઓછું થાય અને સ્ટ્રેસે ના રહે, એન્ઝાયટી ના રહે.
1: બાળકો સાથે તમારી અલગ રીતની રહેતી હશે પ્રોસીજર કે બાળકોને પેઇન ના થાય, એનું ધ્યાન ભટકાય એના માટે તમે કંઈ કરો જ્યારે બાળકો આવે?
0: પીડિયાટ્રિક પેશન્ટ્સ અઘરા હોય, છોકરાઓને સંભાળવાનું અને એના પેરેન્ટ્સને સંભાળવાનું એટલે ડબલ ધ જોબ થઈ જાય છે. બટ એ લોકોને પ્રોસીજર્સ એવી રીતે કરવાનું કે મલ્ટિપલ વિઝિટ્સ, છોકરાઓમાં બહુ વિઝિટ્સ વધી જાય છે કારણ કે ફર્સ્ટ 2 સિટિંગ્સ તો ખાલી પ્લે કરવામાં જ હોય છે અને પછી જેમ એ કમ્ફર્ટેબલ થઈ જાય, કારણ કે એ મોલ્ડિંગ યર્સ હોય, એમાં આપણે પકડીને કરાવીએ તો એમને ફોરએવર ફિયર હોય, એટલે છોકરાઓને બહુ જ લાઇટલી અને બહુ જ પ્લેફુલ રીતે

0: ટ્રીટ કરવું પડે.
1: ડૉક્ટર ભાવિકા, હવે આમ એવું માનવામાં આવે છે કે હસતી વ્યક્તિ સુંદર જ લાગે, પણ આપણે સ્માઇલને વધુ સુંદર બનાવી હોય તો બ્યુટિફિકેશન્સ માટે શું શું થતું હોય છે આજકાલ?
0: સો બ્યુટિફિકેશન્સ માટે ફર્સ્ટ થિંગ કલરમાં પ્રોબ્લેમ હોય, ટીથ યલોઇશ દેખાતા હોય તો બ્લીચિંગ કરી શકે, દેટ ઇઝ વ્હાઇટનિંગ. વ્હાઇટનિંગ પ્રોસીજર એક 10 મિનિટ્સનું પ્રોસીજર છે. જેવી રીતે આપણે ફેસ બ્લીચિંગ કરાવીએ એવી રીતે ટીથનું બ્લીચિંગ હોય છે. એ રિલેપ્સ થઈ જાય થોડા વખતમાં, જેમ કે આપણે ફૂડ હેબિટ્સના લીધે એ પાછા યલો થઈ જાય, બટ વર્સ ના થાય, જેટલા હતા એટલા જ થઈ જાય. એક વ્હાઇટનિંગ છે. વાંકા ચૂકા દાંત હોય તો ફર્સ્ટ ઓપ્શન ઇઝ ઓલવેઝ બ્રેસીસ. બ્રેસીસ જે તાર બાંધીએ બધા દાંતને સીધા કરવા માટે, એ છે. પછી થોડાક પ્રોબ્લેમ્સ હોય તો દેર ઇઝ સમથિંગ નોન એઝ વિનિયર્સ. વિનિયર્સ આર્ટિફિશિયલ થિન લેયર આવે જે દાંતના ફ્રન્ટ સરફેસમાં આપણે સ્ટીક કરી દઈએ, લાઈક આર્ટિફિશિયલ નેલ્સ. સો એ આપણે જે દાંત સ્માઇલમાં દેખાય એમાં સ્ટીક કરી દઈએ, બધા જેટલા પણ 8 હોય કે 10 હોય, એમાં બધા જે પ્રોબ્લેમ્સ છે એ માસ્ક થઈ જાય.
1: બ્રેસીસમાં અને વિનિયરમાં કેટલો ટાઈમ લાગતો હોય છે?
0: બ્રેસીસમાં યુઝ્યુઅલી 1 યર મિનિમમ થતું હોય છે. અમુકમાં જ્યારે ઓછી ટ્રીટમેન્ટ હોય તો 6-8 મંથ્સમાં થઈ જાય, પણ છોકરાઓમાં 1 યર to 2 યર્સ બ્રેસીસનો ટાઈમ પીરિયડ હોય છે. અને વિનિયર્સમાં આપણે થોડાક દાંતનો લેયર સ્લાઇટ ઘસવું પડે કે ના ઘસવું પડે, દેટ ડિપેન્ડ્સ ઓન ધ કેસ. અને એના ઉપર 1 week 8 days આપણે વિનિયર્સ આવી જાય. સો એટલું જ પ્રોસીજર હોય છે, મીન્સ એમાં 10 ડેઝનું પ્રોસીજર હોય છે. બ્રેસીસ પર બ્રેસીસમાં આપણે બધા ટીથ નેચરલ છે અને એને જ મેન્ટેન કરીએ છીએ, સો એટલે બ્રેસીસ ઇઝ ધ ફર્સ્ટ ચોઈસ. વિનિયર્સ ઇઝ આર્ટિફિશિયલ, એટલે એ પછી બ્રેસીસથી ના થાય તો ઉપર વિનિયર્સ.
1: અને એનું આયુષ્ય કેટલું હોય, કેટલો સમય ચાલે એ વિનિયર્સ?
0: વિનિયર્સ હવે 8 to 10 યર્સ તો ચાલે જ આપણે મેન્ટેન કરીએ તો. બાકી ઈટિંગ અને બધામાં રિસ્ટ્રિક્શન આવી જાય, આખું એપલ સ્ટ્રેટ ના ખવાય વિનિયર્સથી ને બધું, બટ અધરવાઇઝ લોંગ ટ્રીટમેન્ટ હોય છે,
1: એટલે આફ્ટર કેર હોય છે.
0: આફ્ટર કેર વિનિયર્સમાં બહુ જ હોય છે.
1: જી, અંતમાં ડોક્ટર ભાવિકા, આપ શ્રોતા મિત્રોને જણાવશો કે સામાન્ય રીતે લોકો પોતાના ડે ટુ ડે લાઈફમાં દાંતની સંભાળ કેવી રીતે રાખી શકે?
0: યસ, સો રૂટીનમાં આપણે જે નોર્મલ ટૂથબ્રશ એન્ડ પેસ્ટ યુઝ કરીએ છીએ એ પણ યુઝ કરવાનું, બટ આપણે જે દાંત બધા એરિયાઝ છે એ દાંતની વચ્ચે જે ખાવાનું ભરાય એ આપણે નહીં જ ક્લીન કરીએ છીએ, એટલે એના માટે ફ્લોસ યુઝ કરવું પડે. ફ્લોસ એક દોરી છે જે બે દાંતની વચ્ચે જાય અને બે દાંતની વચ્ચે ક્લીન કરીને આપણે બહાર કાઢવું પડે. સો સ્પેસ સ્મોલ હોય તો ફ્લોસ યુઝ કરે, ડેન્ટલ ફ્લોસ. સ્પેસ બિગ થઈ જાય તો પ્રોક્ઝા બ્રશીસ હોય છે. અને એક બહુ સરસ
1: હોય છે
0: પ્રોક્ઝા બ્રશ, એક જે બોટલ બ્રશની જેમ લાગે, સ્મોલ હોય છે અને એ વચ્ચે ક્લીન થાય, જેને પાયોરિયા કે જે ગમ્સ નીચે જતા રહે એના માટે એક બોટલ બ્રશ ટાઈપ સ્મોલ બ્રશ હોય છે. અને અપાર્ટ ફ્રોમ દેટ એક બહુ જ સરસ ડિવાઇસ છે, વોટર ફ્લોસર, જે વોટર પિચકારી ટાઈપ હોય છે, એમાં પાણી ભરી ને બધે જ આપણે ક્લીન કરી શકીએ છીએ. મોર ટ્રીટમેન્ટ્સ તો મોર ટાઈમ સ્પેન્ડ કરવું પડે બાથરૂમમાં વિથ ફોર ક્લીનિંગ. જેમ આપણી ટ્રીટમેન્ટ્સ આર્ટિફિશિયલ વસ્તુ વધી જાય, મેન્ટેનન્સ વધી જાય, અને એના માટે ઓલ ધીસ ડિવાઇસીસ આર યુઝફુલ. પ્લસ આઈ ઓલવેઝ એડવાઇઝ કે 6-8 મંથ્સમાં એકવાર ડેન્ટલ ચેકઅપ કરાવવાનું, બિકોઝ જે પણ પ્રોબ્લેમ હોય એ આપણે વહેલું કેચ કરી દઈએ. આપણે છેક રૂટ કનાલ સુધી કે છેક ઇમ્પ્લાન્ટ સુધી વેઇટ ના કરવું પડે. સ્મોલ કેવિટી હોય તો સ્મોલ ફિલિંગમાં જ થઈ જાય, વિચ ઇઝ વિધાઉટ ઇન્જેક્શન, લેસ પેઇન અને લેસ એક્સપેન્સિવ.
1: અને લગભગ એવું જોવામાં આવે છે કે જેમ જેમ ઉંમર વધતી જાય તમારા પેઢા લૂઝ પડતા જાય, નબળા થતા જાય, તો દાંતની વચ્ચેનો ગેપ વધતો જાય, તો એ સિચ્યુએશનમાં શું ધ્યાન રાખવું જોઈએ?
0: એ જ વોટર ફ્લોસર હોય છે અને પ્રોક્ઝા બ્રશ હોય છે, એ જગ્યાએ આપણે કંઈ જ ના કરી શકીએ, એ જગ્યા ખાલી મેન્ટેન કરવું પડે.
1: એટલે બ્રશ કર્યા પછી આ પ્રોસીજર કરી દેવું,
0: સો જમ્યા પછી કે સૂતા પહેલા એકવાર પ્રોક્ઝા બ્રશ કાં તો વોટર ફ્લોસર યુઝ કરવાનું, તો એ જગ્યા ક્લીન રહે. એ જગ્યા ગમ્સની જગ્યા છે અને એમાં આપણે કોઈ પણ ફિલિંગ કે કોઈ પણ આર્ટિફિશિયલ વસ્તુ ના જ મૂકી શકીએ, તો એ ખાલી મેન્ટેનન્સમાં જાય.
1: જી ડૉક્ટર ભાવિકા, આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને શ્રોતા મિત્રોને દાંતના રોગોની આધુનિક સારવાર આ વિશે ખૂબ જ સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર આપનો.
0: થેન્ક યુ. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા દાંતના રોગોના નિષ્ણાત ડોક્ટર ભાવિકા શાહ સાથેની વાતચીત. દાંતની સારવારમાં કેવી કેવી આધુનિકતા આવી છે અને સારવાર વિશેની ઘણી બધી વાતો એમણે સમજાવી. દૈનિક જીવનમાં કેવી રીતે દાંતની સંભાળ લેવી એ પણ એમણે સમજાવ્યું. આશા રાખીએ છીએ કે આ મુલાકાત આપને ઉપયોગી બની રહેશે. અને આ સાથે જ હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ, એટલે કે આપના ફરમાઈશી ગીતો તરફ. તો ચાલો સાંભળીએ મોચી બજાર પડધરી રાજકોટથી સૈયરના નિયમિત શ્રોતા રૂપેશ કુમાર અર્જુનભાઈ ચુડાસમાની પસંદગીનું આ ગીત.

0: विषय मंडळाता ना जाऊ नथी त्याए मारो तारो नथी सरनामो तारो।
1: આ સરસ મજાના ગીત પછી શ્રોતા મિત્રો વધુ એક ગીત સાંભળીએ, જૂનાગઢથી વાંજા દરજી કિરીટભાઈ સોલંકીની પસંદગીનું મેના ગુર્જરીનું આ સરસ મજાનું ગીત આપણે સૌ સાથે મળીને સાંભળીએ।

ફરમાઈશના આ ગીત બાદ મિત્રો હવે વાત કરીએ આજના દિવસની વિશેષતાની. ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે મુહર્રમ, જેનો મૂળ અરબી અર્થ છે પવિત્ર, પ્રતિબંધિત અથવા સન્માનિત. આજે તેનો 10મો દિવસ. આજના દિવસે પૈગંબર મોહમ્મદ સાહેબના નવાસા હજરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓ કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. આ ઘટનાની યાદમાં મુસ્લિમ બિરાદરો 10 દિવસ સુધી શોક પાળે છે અને તાજિયા કાઢીને દુઃખ વ્યક્ત કરે છે. આ દિવસોમાં તેઓ રોજા રાખે છે, દાન કરે છે અને ઇબાદત કરે છે. અત્યાચારોના વિરોધ અને સચ્ચાઈના સાથ માટે કુરબાની આપનાર હજરત ઇમામ હુસેન અને તેમના સાથીઓને આજના દિવસે ભાવભરી શ્રદ્ધાંજલિ. અને મિત્રો, આ સાથે જ સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને આપો અનુમતિ. કાર્યક્રમ આપને કેવો લાગ્યો એ વિશેના આપના પ્રતિભાવોની અમે રાહ જોઈશું આ સરનામે. નિયામકશ્રી સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsaiyar@gmail.com.

સુધીર ઠાકર, રેખા ઠાકરને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી જગદીશ જોશીની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 થવા આવી છે. સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત પેક્સિલિકા સમિટમાં એઆઈ ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થના દૂષણને રાષ્ટ્રીય સુરક્ષા તેમજ દેશના ભવિષ્ય માટે જોખમી ગણાવ્યું. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે લંડનમાં બ્રિટનના ઉદ્યોગમંત્રી સાથે વાતચીત કરી. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટ દાન કેસમાં 8 આરોપીઓની ધરપકડ. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 235 થયો. અને ભારત આજે આયર્લેન્ડ સામે 2 મેચની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. સમાચાર વિગતવાર. અમેરિકામાં આયોજિત બીજા પેક્સ સિલિકા શિખર સંમેલનમાં ભારતે 34 અન્ય દેશો સાથે કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાના આર્થિક બાબતોના વિદેશમંત્રી જેકબ હેલબર્ગે જણાવ્યું કે એઆઈ સમિટમાં ભાગ લેનારા દેશોએ એઆઈ યુગ માટે વૃદ્ધિ અને નવીનતા તરફી નિયમનકારી અભિગમને સમર્થન આપ્યું છે. ભારતનું પ્રતિનિધિત્વ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણન અને ભારતીય ઉદ્યોગના પ્રતિનિધિઓએ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નેધરલેન્ડ્સના રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી અને ચર્ચા કરી હતી કે ભારતની ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ આધારિત ક્રાંતિ નાણાકીય સેવાઓને કેવી રીતે વધુ સુલભ અને સસ્તી બનાવી રહી છે. તેમણે કહ્યું કે આ પ્રયાસ જીવનની સરળતામાં સુધારો કરી રહ્યો છે અને મોટાપાયે લોકોને સશક્ત બનાવી રહ્યો છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: મહારાણી મેક્સિમા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ કી વિત્તીય સ્વાસ્થ્ય સંબંધી વિશેષ અધિવક્તા કે રૂપ મેં ભારત કી યાત્રા પર હૈ. વિદેશ મંત્રાલય ને કહા કે ઉનકી યાત્રા વિત્તીય સમાવેશન કો આગે બઢાને કી સાઝા પ્રતિબદ્ધતા કો દર્શાતી હૈ. અપની યાત્રા કે દોરાન મહારાણી મેક્સિમા ને વિભિન્ન પૃષ્ઠભૂમિ કે લોગો સે વિત્તીય સેવાઓ કે સાથ ઉનકે અનુભવો ઓર વિત્તીય સ્વાસ્થ્ય સે સંબંધી ઉનકી ચુનૌતિયો કે બારે મેં બાત કી. ઉન્હોને ભારત કે જનધન કાર્યક્રમ કે લાભાર્થીઓ સે ભી બાતચીત કી, જો એક સરકારી પહેલ હૈ ઓર જિસકે તહત પરિવારો કો કિફાયતી દરો પર બેંકિંગ ઓર વિત્તીય સેવાઓ તક પહોંચ પ્રદાન કી જાતી હૈ. સકલેન કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે કૃષ્ણકાંત.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે નશામુક્ત ભારત નિર્માણના સંકલ્પને ફરીથી મજબૂત બનાવવાનું આહવાન કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને આ ચળવળને સક્રિયપણે આગળ ધપાવી રહેલી યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંગઠનોની પ્રશંસા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માદક પદાર્થ સામે સંયુક્ત લડતનું આહવાન કરતા કહ્યું કે માદક પદાર્થનું દૂષણ રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સ્થિરતા, આર્થિક હિતો અને યુવાનો તેમજ દેશના ભવિષ્ય માટે જોખમી છે. તેમણે આધ્યાત્મિક નેતાઓ, યુવાનો અને માતાઓને આ યુદ્ધ જીતવા માટે એક જ મંચ પર આવવા વિનંતી કરી. શ્રી શાહે નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 10મી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધિત કરતી વખતે આ વાત કહી.
2: ડ્રગ તસ્કરી, સંગઠિત અપરાધ, નાર્કો ટેરર ફાઇનાન્સ ઓર સીમા પાર કે આતંકી નેટવર્ક કે વિત્ત પોષણ, એક ઇસ પ્રકાર સે ઇવોલ્વિંગ નાર્કો ટેરરિઝમ ઇકો સિસ્ટમ ભી બન ચુકી. તો હમારી દેશ કી આંતરિક સુરક્ષા કે લીએ, હમારે દેશ કે અર્થતંત્ર કી સુરક્ષા કે લીએ ઓર હમારે દેશ કી યુવા પીઢી કે ભવિષ્ય કે લીએ, એ હમારે લીએ બહોત જરૂરી હૈ કે હમ ઇસ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરીએ.
0: કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે લંડનમાં બ્રિટનના

0: ઉદ્યોગ મંત્રી પીટર કાયલ સાથે વાતચીત કરી. શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ભારત અને બ્રિટન વચ્ચે વેપાર અને આર્થિક સહયોગ વધારવાની તકો પર ચર્ચા કરવામાં આવી હતી. શ્રી ગોયલે જણાવ્યું કે ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર 15 જુલાઈથી અમલમાં આવશે. સામાજિક સુરક્ષા પર ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન પણ અમલમાં આવશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે ઉત્તરાખંડના રુદ્રપુરમાં ખેત બચાવો અભિયાન કાર્યક્રમમાં ખેડૂતો સાથે વાતચીત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ પાકની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને ખેતી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ખેડૂતો સાથે ચર્ચા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દાન કેસમાં દાખલ કરાયેલી પહેલી FIRમાં ઉત્તર પ્રદેશ પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર રચાયેલી ખાસ તપાસ ટુકડી SIT દ્વારા કરવામાં આવેલી ભલામણો બાદ આ FIR દાખલ કરવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહનની લેખિત ફરિયાદ પર શ્રીરામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો હતો. FIRમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા સહિત અજાણ્યા આરોપીઓનો સમાવેશ થાય છે. લખનૌના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંતની આગેવાની હેઠળની SIT એ મંગળવારે સરકારને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં આ મામલે કડક ભલામણો કરવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે FIR નોંધવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 135મી કડી હશે. આ કાર્યક્રમ સમગ્ર આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્ક AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. તે AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. નાગરિકો પોતાના સૂચનો અને મંતવ્યો આજે રાત્રે 12 વાગ્યા સુધી મોકલી શકશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે જણાવ્યું કે ઈરાન સંઘર્ષ અને ઉર્જાના ઊંચા ભાવોની આર્થિક અસર છતાં ભારત વૈશ્વિક આર્થિક વિકાસનો મુખ્ય ચાલક બની રહ્યું છે. IMFના સંદેશાવ્યવહાર વિભાગના ડિરેક્ટર જુલી કોઝેકે જણાવ્યું હતું કે બાહ્ય અવરોધો છતાં મજબૂત સ્થાનિક માંગ દ્વારા સમર્થિત ભારતનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: अंतर्राष्ट्रीय मुद्रा कोष की संचार निदेशक जूली कोजेक ने कहा है कि मजबूत घरेलू मांग के समर्थन से भारत की अर्थव्यवस्था अनुकूल बनी हुई है. मुद्रा कोष ने वित्त वर्ष 2026-27 में भारत की अर्थव्यवस्था के 6.5% की वृद्धि दर का अनुमान बरकरार रखा है. सुश्री कोजेक ने कहा कि वर्तमान वित्त वर्ष की पहली तिमाही में भारतीय अर्थव्यवस्था ने उम्मीद से बेहतर प्रदर्शन किया है. उन्होंने कहा कि IMF पश्चिम एशिया युद्ध विराम और होर्मुज जलडमरू मध्य के फिर से खुलने को वैश्विक अर्थव्यवस्था लिए सकारात्मक मानता है. समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 235 થયો છે. 1500થી વધુ લોકો ઘાયલ થયા છે. ગઈકાલે રાજધાની નજીક આવેલા ભૂકંપ પછી રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. પહેલા 7.2ના તીવ્રતાના ભૂકંપના બાદ 7.5ની તીવ્રતાનો વધુ શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.

0: ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે. ભારતીય ટીમનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરશે. ટીમમાં 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે. આયર્લેન્ડનું નેતૃત્વ લોર્કેન ટક્કર કરશે. શ્રેણીની બીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રવિવારે રમાશે. આજે દેશના વિવિધ ભાગોમાં મહોરમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ પૈગંબર મુહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહોરમ નિમિત્તે હઝરત ઇમામ હુસેનના બલિદાનને યાદ કર્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે પેક્સ સિલિકા સમિટમાં એઆઈ ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થના દૂષણને રાષ્ટ્રીય સુરક્ષા તેમજ દેશના ભવિષ્ય માટે જોખમી ગણાવ્યું. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે લંડનમાં બ્રિટનના ઉદ્યોગમંત્રી સાથે વાતચીત કરી. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દાન કેસમાં 8 આરોપીઓની ધરપકડ. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 235 થયો. અને ભારત આજે આયર્લેન્ડ સામે 2 મેચની ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: યે હે આકાશવાણી કા અમદાવાદ બડોદા રાજકોટ ઓર ભુજ કેન્દ્ર. પેશ હૈ ફૌજી દોસ્તો કે લિયે વિશેષ કાર્યક્રમ જય ભારતી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રાજ્યની સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ થયો છે, જેના અનુસંધાને રાજ્ય સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે, જે અનુસાર ઓફિસ સમય પૂર્ણ થયા બાદ સપ્તાહના અંતે અથવા જાહેર રજાઓના દિવસોમાં તમામ લાઇટ, પંખા, એસી અને કોમ્પ્યુટર ફરજિયાત બંધ રાખવાના રહેશે. તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડિશનરનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજિયાત 24 ડિગ્રી સેલ્સિયસ રાખવા અને કચેરી સમય બાદ વોટર કુલર બંધ કરવા અને સવારે 9 વાગ્યા પછી જ ચાલુ કરવા પણ સૂચના અપાઈ છે. તમામ સરકારી ઇમારતોમાં આધુનિક એલઈડી લાઇટો લગાવાશે. તમામ વિભાગોએ આગામી 45 દિવસમાં પોતાનો ઓફિસ એનર્જી ઓફિશિયન્સી એક્શન પ્લાન તૈયાર કરી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને સુપ્રત કરવાનો રહેશે. જે કચેરીઓમાં આ અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેમને પ્રોત્સાહિત કરી સન્માનિત પણ કરાશે. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ વિરોધી દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં 17-26 જૂન દરમિયાન નશામુક્ત ભારત અભિયાન વિકસિત ભારતની ઓળખ થીમ હેઠળ રાજ્યવ્યાપી વિશેષ જનજાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં આજે જનજાગૃતિ રેલી યોજાઈ. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું, માદક પદાર્થ સામે પોલીસની લડત ચાલુ રહેશે.
1: लोगों को अगर ये मन में एक भावना है कि ये तो वन वे, ये एक बार फंस गए तो बाहर नहीं निकल सकते, ऐसा नहीं है. इसलिए आप इस दूसरे से बाहर आ सकते हैं, बस आप थोड़ा सा अपने को दृढ़ता रखिए जाए. और अभी गुजरात सरकार की तरफ से एक एंटी नारकोटिक्स टास्क फोर्स की भी रचना की गई है और उनकी भी यूनिट्स अलग अलग राज्यों में खोली जा रही है, तो इससे और हमारे जो कामों में जो बाहर से बैठ कर लोग चलाते हैं, जो नेटवर्क ढूंढना और उसके ऊपर कार्रवाई करने में, और इसमें हम लोग को मदद मिलेगी. और आने वाले समय में आप देखेंगे इसके विरुद्ध जो है और मुहिम तगड़ी छेड़ी जाएगी. जो है
0: દરમિયાન વાવથરાદ ખાતે આજે વહેલી સવારે 26 જૂન આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા એસઓજી શાખા દ્વારા નશા મુક્તિ અંગે જનજાગૃતિ લાવવા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નશાના દૂષણોથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને સમાજને નશામુક્ત બનાવવા માટે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ વોકેથોન વાવથરા જિલ્લા પોલીસના અધિકારીઓ, પોલીસ જવાનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે નારી ખાતે એકે મોરડિયા હાઈસ્કૂલમાં સંસ્કૃત કક્ષનું ઉદઘાટન કરાયું. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે આ ઉદઘાટન કરાયું. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના વિઝન અને રોડમેપ તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના માર્ગદર્શન હેઠળ સરળ માનક સંસ્કૃતના આધારે સંસ્કૃત ભાષાના અભ્યાસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સંસ્કૃત કક્ષ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રસ અને ભાષા પ્રાવીણ્ય વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગાંધીનગરના કલોલમાંથી 5 કિલો માદક પદાર્થના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા છે. કલોલ તાલુકા પોલીસે ધેધુચાર રસ્તા નજીકથી મોટરસાયકલ પર 5 કિલો માદક પદાર્થ પરિવહન કરવાના આરોપમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે કુલ 4,39,000નો મુદ્દા માલકબજે કર્યો છે. આ મામલે અન્ય 2 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ગાંધીનગરના સરગાસણ પાસે આજે 3 કાર વચ્ચે અકસ્માત થયો. અકસ્માત બાદ 1 કારમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. જો કે આગમાં કાર બળીને ખાક થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજે દેશના વિવિધ ભાગોમાં મહોરમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ પૈગંબર મોહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં મનાવવામાં આવે છે, જેમણે સત્ય, ન્યાય અને ન્યાયના રક્ષણ માટે કરબલામાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ પ્રસંગે વિવિધ વિસ્તારમાં તાજા જુલુસ કાઢવામાં આવી રહ્યા છે. પંચમહાલના ગોધરા શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે ઇશ્કે હુસેની ચોક ખાતે મુંબઈની હાજી અલી દરગાહની પ્રતિકૃતિ સમાન કલાત્મક તાજી આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

હિન્દીમાં પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. નાગરિકો પોતાના સૂચનો અને મંતવ્યો ટોલ ફ્રી નંબર 1800 11 7800 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત લોકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને એસએમએસમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. સૂચનો મોકલવાનો આજે છેલ્લો દિવસ છે. ડાંગ જિલ્લામાં વ્યસન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પોલીસ હેડક્વાર્ટરથી પ્રસ્થાન કરી પ્રવાસી ગૃહ સિવિલ હોસ્પિટલ કલેક્ટર કચેરી માર્ગે બજાર વિસ્તારમાં આવેલા એસઓજી કાર્યાલય સુધી યોજાઈ હતી. મહેસાણાના વિસનગર શહેરમાં હાલની વીજલાઇનને 75 કરોડ રૂપિયાના ખર્ચે અંડરગ્રાઉન્ડ કરવાની મંજૂરી મળી છે. આ યોજના હેઠળ 12,000 વીજ જોડાણો આવરી લેવાશે, જેનાથી હજારો વેપારીઓ અને નાગરિકોને સીધો લાભ થશે. ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે 2 મેચની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે. ભારતીય ટીમનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરશે. ટીમમાં 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે. આયર્લેન્ડનું નેતૃત્વ લોર્ગન ટક્કર કરશે. શ્રેણીની બીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રવિવારે રમાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે યોગેશ સતવારા. સાબરકાંઠા જિલ્લામાં મહોરમ પર્વની પરંપરાગત આસ્થા અને શાંતિપૂર્ણ માહોલમાં મનાવવામાં આવી રહ્યો છે. કરબલાના અમર શહીદોની યાદમાં હિંમતનગર, ઈડર અને ઇલોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાના જુલુસ કાઢવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને હિન્દુ મુસ્લિમ અગ્રણીઓની શાંતિ સમિતિના સહયોગથી કોમી સૌહાર્દ જળવાઈ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જુલુસના માર્ગો પર ઠંડા પાણી, શરબતની છબીલો ઉભી કરાય છે, તેમજ ગરીબોને ન્યાઝ અને ભોજન કરાવીને કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. બીજી તરફ જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં પૂરતો વરસાદ ન પડતા કૃષિ કાર્યો અટકી પડ્યા છે. હિંમતનગર, ઈડર અને તલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ લંબાતા વાવણી ખોરંભે પડી છે. જો આગામી દિવસોમાં મેઘમહેર નહીં થાય તો બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડવાની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2026ની 24મી કડી ઉત્સાહભેર ઉજવવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ આદિવાસી બહોળ વિસ્તાર એવા પોશીના તાલુકાની દેમતી મેરા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ 41 જેટલા બાળકોને બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ કરાવ્યો. મંત્રીશ્રીએ કોઈપણ રાજકીય પ્રોટોકોલ વિના ગણવા ગામની ડ્રોપઆઉટ આદિવાસી દીકરીઓના ઘરે રૂબરૂ જઈ વાલીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને દીકરીઓને ફરી ઓપન સ્કૂલિંગમાંથી નિયમિત શિક્ષણ તરફ વાળ્યા હતા. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર, શિક્ષકો અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી આ સરકારી શિક્ષણ યજ્ઞ દીકરીઓના શિક્ષા સશક્તિકરણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે એક પ્રેરણાદાયી જનઆંદોલન બની રહ્યો છે. આ મુલાકાત દરમિયાન શિક્ષણમંત્રીએ ખેડબ્રહ્મા ખાતે સુપ્રસિદ્ધ શ્રી અંબિકા માતાજીના મંદિરે પણ ભાવપૂર્વક દર્શન અર્ચન કર્યા હતા. સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું દુઃખદ નિધન થતાં હિંમતનગર ખાતે ગમગીન માહોલમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં આગામી 28 જૂનથી 30 જૂન દરમિયાન બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત વિશાળ પોલિયો રસીકરણ કાર્યક્રમ યોજાશે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નક્કી કરાયા મુજબ જિલ્લાના 8 તાલુકાના જન્મથી 5 વર્ષના અંદાજીત 1,70,915 બાળકોને પોલિયો વિરોધી રસીથી સુરક્ષિત કરવામાં આવશે. આ અભિયાન માટે પોલિયો બૂથ અને ટીમો દ્વારા ઘરે ઘરે જઈને રસીકરણ કરવામાં આવશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતારિયાએ તમામ વાલીઓને પોતાના બાળકોને અચૂક રસી અપાવવા અનુરોધ કર્યો છે. કડોલી ખાતે ધારાસભ્ય વીડી ઝાલાની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં જમા કરાયો હતો. આ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના 1,86,338 ખેડૂતોને 37,27,00,00 રૂપિયાથી વધુનો સીધો આર્થિક લાભ મળ્યો.

છે. દેશમાં ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવા માટે શરૂ કરેલી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના તરફ સાબરકાંઠાના નાગરિકો ઝડપથી વળ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 19,326 ઘરોમાં સોલાર પેનલ કાર્યરત થઈ ચૂકી છે, જેનાથી નાગરિકોની મોટી આર્થિક બચત થઈ રહી છે. 21મી જૂને યોગા ફોર હેલ્ધી એજિંગ થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંપન્ન થઈ છે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ વર્ષે ઐતિહાસિક ઇડરિયોગઢ, પ્રાંતિજનો સાયન્સ પાર્ક અને વિજયનગરના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ યોગ સત્રો યોજાયા હતા, જ્યારે હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે યોજાયેલો અંડર વોટર ક્રિએટિવ યોગ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. હમણાં જ આપી સાબરકાંઠા જિલ્લાનું સમાચાર પત્ર સાંભળ્યું, જેના લેખક હતા યોગેશ સથવારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હેમા દેસાઈ આશિત દેસાઈને સાંભળીએ.

હમણાં આપ સાંભળી રહ્યા હતા આશિત દેસાઈને. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

વાતો સાંભળશો. 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, રાત્રે 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી, 8:30 વાગે ગુજરાતી ગીતો, 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આજ કે ફનકારનો સમય રહેશે રાત્રે 9:30 વાગ્યાનો, 10 વાગે ગુજરાતી ગીતો અને રાત્રે 10:30 વાગે આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત.

વાગ્યાનો. 10 વાગે ગુજરાતી ગીતો અને રાત્રે 10:30 વાગે આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે હિમાંશી મુગટભાઈ બારોટ, જેઓ તારીખ 5/6/2026 રોજ લીલાશા નગરની બાજુમાં તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 20 વર્ષ, રંગે ખંવાણા, શરીરે મધ્યમ બાંધાના છે, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળકાળા, ચહેરો લંબગોળ છે. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે પિંકીબેન નારાયણભાઈ માજી રાણા, જેઓ તારીખ 4/6/2026 રોજ વાડી રોડ પાણીની ટાંકી પાસે તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 24 વર્ષ, રંગે ખંવાણા, શરીરે પાતળા બાંધાના છે, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળકાળા, ચહેરો લંબગોળ છે. તેમણે ક્રીમ કલરનો પંજાબી ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે રેશમા રૂસ્તમભાઈ રાવત, જેઓ તારીખ 3/6/2026 રોજ ભેલડી ખાતે આવેલ બનાસ પશુ સંવર્ધન કેન્દ્રની પાસે આવેલ પતરાના શેડમાંથી ગુમ થયેલ છે. મૂળ રહેઠાણ ગામ બિરુલ, હરસિલ ફળિયું, તાલુકો ભીકનગાંવ, જિલ્લો ગરખુન, મધ્યપ્રદેશવાળા. જેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 16 વર્ષ 1 માસ, રંગે ખંવાણા, શરીરે મધ્યમ બાંધાના છે, ઊંચાઈ 160 સેન્ટીમીટર, આંખો કાળી, વાળકાળા, ચહેરો ગોળ છે. તેમણે સફેદ કલરનો પંજાબી ડ્રેસ પહેરેલો છે. જમણા હાથે રેશમા નામનો ટેટુ કોતરાવેલ છે. તેઓ હિન્દી તથા સ્થાનિક આદિવાસી ભાષા જાણે છે. જે કોઈના વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી અથવા તો ઇમેલ એડ્રેસ sp-ban@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું કિશોર કુમારે ગાયેલા અબ્દુલ્લા ફિલ્મના ગીતથી.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નય ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર માનનીય પ્રધાનમંત્રી કે

0: મારા વાલા સાગરખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: સાંભળીએ જગજીત કોરે ગયેલું બઝર ફિલ્મ ગીત.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો તલત અઝીઝને, ફિલ્મ ઉમરાવ જાન.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનો પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: કાર્યક્રમની શરૂઆત કરીશું જીતેન્દ્ર રાવલે ગાયેલી દાસ સવોની રચનાથી.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: જીતેન્દ્ર રાવલના કંઠમાં દાસસવો અને દાસી જીવણની રચનાઓ આપે સાંભળી. લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો આશાબેન વ્યાસ પાસેથી લોકગીતો.

આશાબેન વ્યાસે ગયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 6:15 આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: रविवार 28 जून सुबह 11 बजे मन की बात।
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: કાકા, તમને શરમ નથી આવતી એમ રસ્તા પર કચરો ફેંકતા?
4: શરમ લે, એમ શેની શરમ?
3: તમે સવારે ઉઠીને બ્રશ કર્યું,
4: હા,
3: પછી નાઈ ધોઈને તમારા શરીરને સ્વચ્છ કર્યું, આ ધોયેલા નવા કપડા પહેરીને બહાર નીકળ્યા કે નહીં?
4: તે તો નાઈએ એટલે ધોયેલા કપડા પહેરવા જ પડે ને, એમ ગંધાતું થોડું રહેવાય.
3: બસ, તમે તમારા શરીર માટે આટલું ધ્યાન રાખો છો કાકા, તો ધરતી માતાનું થોડું તો ધ્યાન રાખો. એ સ્વચ્છ રહેશે તો તમે સ્વસ્થ રહેશો, એ વાત સમજી લેજો.
4: ભૂલ થઈ ગઈ દીકરી, ભૂલ થઈ ગઈ. આ કચરાની કોથળી મેં ઉપાડી લીધી અને હવેથી હું એને કચરા ટોપલીમાં જ નાખીશ.
5: ભારત સ્વચ્છ તો આપણે સ્વસ્થ. સ્વચ્છ ભારત અભિયાન, એક ડગલું સ્વચ્છતા તરફ.
6: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
6: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
7: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. બરાબર 6:30 આપ સાંભળશો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુ વાણી આકાશવાણી. દોસ્તો, તમે લોકો સૌ જાણો છો એવી રીતે આપણે ગયા પાર્ટની અંદર સાંભળી રહ્યા હતા યુથ આઇકનની અંદર જયેશભાઈ હિંગળાજીયાને, કે જેઓ ગોલ્ડન ગાંધી તરીકે ઓળખાય છે અને ઘણા બધા રેકોર્ડ્સ છે, વર્લ્ડ રેકોર્ડ છે, એ એમના નામે એમણે સુપ્રત કર્યા છે. તો ચાલો દોસ્તો, ત્યારે આપણે પાર્ટ વન સાંભળ્યો હતો અને અત્યારે પ્રસ્તુત છે પાર્ટ. તો સાંભળીએ આપણે જયેશભાઈ હિંગળાચિયાને.

આ ઇન્ટરવ્યુ લીધો છે પ્રેરક વૈદ્ય અને સાથી મિત્રએ. પરંતુ દોસ્તો, આ ઇન્ટરવ્યુ શરૂ કરીએ એની પહેલાં માણીએ સાંભળીએ એક મસ્ત મજાનું ગીત, જેના શબ્દો છે વૈષ્ણવ જન તો તેને રે કહીએ. ફિલ્મ છે ગાંધી ટુ હિટલર. ગીત ગાયું છે પેનાઝ મસાનીએ. સંગીત આપ્યું છે અરબિંદ લાઇટોને અને લિરિક્સ લખ્યા છે સ્વયં નરસિંહ મહેતાજી અને સાથે ડૉક્ટર પલ્લવી મિશ્રાજીએ. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત.

0: મહાત્મા ગાંધીજી બહુઆયામી વ્યક્તિત્વ, જીવનમાં ચીવટ, સત્યનો આગ્રહ, ઈશ્વર પ્રત્યેની અપાર શ્રદ્ધા, છેવાડાના માનવીનો વિચાર, દરેક પાસાઓ સ્વાભાવિક અને તેમને જાણનાર કે જાણવાનો પ્રયત્ન કરનાર સૌને પ્રભાવિત કરે.
1: ઘણા સંજોગો કે પરિસ્થિતિમાં આપણને ગાંધીજીનો અભાવ સાલે, કે આજે ગાંધીજી હોત તો, ભલે આજે ગાંધીજી આપણી વચ્ચે ન હોય, નશ્વર દેહ નથી આપણી વચ્ચે, પણ તેમના વિચારો અને તેમણે પોતાના આચારથી આપેલા જે આદર્શો છે તેના દ્વારા એ આપણી સાથે છે.
0: અને દોસ્તો, આ આદર્શો એ જ ગાંધીજીને આપણી વચ્ચે રાખ્યા છે. ગાંધી વિચાર અને ગાંધીજી દરેક સમયમાં પ્રસ્તુત છે તેની એ પ્રતીતિ પણ કરાવે છે.
1: આજે આપણે એક એવી વ્યક્તિને મળવું છે, તેમની જીવન સફરને જાણવી છે, જેમણે ગાંધીજીને જીવંત રાખ્યા છે. તેમનું સર્જન ગાંધીજી તેમના સ્વજન હોવાની સાબિતી આપે છે. આજે આપણી સાથે છે જયેશભાઈ હિંગળાજીયા. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના વતની એવા જયેશભાઈએ ગાંધીજીને પોતાના કર્મો દ્વારા, સર્જન દ્વારા જીવંત રાખ્યા છે. ગાંધીજીને વિશિષ્ટ રીતે જીવંત રાખનારા જયેશભાઈ અત્યાર સુધીમાં 100થી વધુ વખત ગાંધીજીના સ્ટેચ્યુ તરીકે નિદર્શિત થયા છે. ગાંધીજીના મિનિએચર આલ્બમ્સ બનાવ્યા છે. તેમના લગભગ 151થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સ ધરાવે છે. તો આવા જયેશભાઈ સાથે આપણે વાતની શરૂઆત કરીએ. જયેશભાઈ
0: નમસ્તે.
1: આજે આલ્બમ્સ છે તો એમાં એની જાળવણી ને એ બધું પછી કઈ રીતે, એને કઈ રીતે તમે વ્યવસ્થિત રાખો છો એ બધી વાત કરો.
2: એમ તો એને બોક્સ જે છે કે આપણે એક જે સોનાની વસ્તુ હોય તો આપણે કેવી રીતે સાચવીને નાની ડબ્બીમાં ક્યાં રાખતા હોય, તો એની એની પ્રેરણા પણ મેં સોનીને એમની ડબ્બી જે હોય એમાંથી જ મેં મેળવી. એ ડબ્બી એક સોનાની જે વસ્તુ હોય એ ખાલી ડબ્બી લઈ અને વ્યવસ્થિત એને કાપડમાં રાખી અને સાચવીને એનું એક બોક્સ બનાવેલું છે, એનું સ્પેશિયલ એ હું એમાં હું એનો સંગ્રહ રાખું છું.
0: જયેશભાઈ, આ ઉપરાંત તમે બીબીસીની એક ડોક્યુમેન્ટરી હતી એમાં પણ કામ કર્યું છે, તો એ બધી તમારા જે અનુભવો છે એની વાત કરો.
2: બીબીસીમાં મેં ઓક્ટોબર મહિનામાં લગભગ 3 કે 4 ઓક્ટોબર બીબીસી ન્યૂઝમાં જ્યારે પોરબંદરમાં એ લોકો આવ્યા અને એને મને સ્થાન મેળવ્યું, ત્યારે અમે 3-4 ગાંધીજીઓ હતા. એમાં એક ફ્રાન્સના હતા અને એક ઇન્ડિયાના પણ હતા, એવું 2-3 વિદેશના હતા. એ લોકોએ પછી મને સિલેક્ટ કર્યા અને એમાં મેં ઇન્ટરવ્યૂ લીધું પોરબંદરમાં જતું ગોલ્ડન સ્ટેચ્યુમાં. અને ત્યારબાદ ગાંધીજીના જે અમુક પ્રસંગો છે કે એ સમયમાં આપણે અસ્થિર વિસર્જન કરવું હોય તો હરિદ્વાર સુધી ના જઈ શકતા, ત્યારે આપણે ટ્રેન કે કોઈ બસ કે એવી કોઈ વ્યવસ્થા નહોતી. એમ

0: તો એ સમયે સૌરાષ્ટ્રના માણસો અસ્થિર વિસર્જન કરવા માટે જૂનાગઢમાં દામોદર કુંડનો ઉપયોગ કરતા.
1: હા
0: તો એ સમયનો શોટ હતો કે મહાત્મા ગાંધીજીએ એના માતા પિતાનું અસ્થિર વિસર્જન
1: દામોદર
0: દામોદર
1: કુંડમાં
0: કુંડમાં
1: કર્યું.
0: કરેલું છે. ઘણા માણસોને, ઓછા માણસોને એવું ખબર છે. એટલે એવા બધા ઘણા એવા પ્રસંગો છે જે લોકોને ખબર નથી, એ બીબીસી ડોક્યુમેન્ટરીમાં બતાવવામાં આવ્યું છે. એમાં મેન ગાંધીજીનો રોલ મેં કરેલો હતો. એ
1: બરાબર.
0: પિક્ચરનું નામ છે ધ લિજન્ડ ઓફ મહાત્મા, અને 2009 અને 10 ઓક્ટોબરે યુરોપમાં એ પિક્ચર રિલીઝ થયેલી. અને લગભગ 1.5 થી 2 લાખ એવા યુરોપમાં લોકો તરફથી એવા એસએમએસ આવેલા બીબીસી સ્ટુડિયોમાં કે આ માણસને 1982માં જ્યારે ગાંધી પિક્ચર બનાવ્યું હતું, બિન ક્વીન જે આપણે નામ લંડનના હતા, એને ગાંધીજીને રોલ કર્યો, એવું પિક્ચર અત્યારે પાછું બનાવી, બિગ પિક્ચર બનાવો, મોટું પિક્ચર બનાવો, અને આ માણસને એ મેન ગાંધીજીના રોલ તરીકે એને આપો, એને રોલમાં રાખો.
1: એટલે આ જયારે રોલ ની વાત આવે તો જયેશભાઈ, તમે આમ કોઈ તાલીમ લીધેલી છે અભિનયની કે એવી?
0: ના, બિલકુલ નહીં, કોઈ દિવસ નહીં. એ ખરું કે મૂવી જોતો હોય, પિક્ચરો જોઈ, ફિલ્મ જોઉં, ને જૂના પિક્ચર જોવાનો મને બહુ શોખ છે. કે જેવી રીતે એકદમ બહુ બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચરો છે, એમાંથી ઘણું બધું એમાં સ્ક્રિપ્ટ મેળવતો હોય, કે સારા સારા વાક્યો હોય, સુવિચારો હોય, એના માધ્યમથી હું મેં એક્ટિંગ, અભિનય આમ એવી રીતે શીખતો હોય એમ.
1: દેશભરમાં વિવિધ સ્થળોએ તમે ગાંધીજી ને જીવંત કર્યા છે,
0: જી
1: તો લોકોનો પ્રતિભાવ કેવો હોય છે, કે બાળકોથી માંડી છે, વૃદ્ધો છે, કે સમવયસ્કો છે, એ કઈ રીતે, એના કોઈ અનુભવોની વાત કરો.
0: સાહેબ, હું એક અનુભવ, એક મારા એક પ્રસંગ બની ગયો એની વાત કરું, કે 2008માં 11 અને 12 ઓક્ટોબર રેડ રિબન એક્સપ્રેસ ટ્રેન જે આખા ભારતભરમાં એઇડ્સ અને એઇડ્સના વિશે લોકોને જાણકારી મળે એના વિશેની ટ્રેન એ લોકો ઇન્ડિયા ગવર્મેન્ટે બહાર બધા શહેરોમાં મૂકતા અને
1: બરાબર.
0: લોકો સુધી જાણકારી પહોંચે. એ સમયમાં એઇડ્સનું ને કહે તો માણસો કોઈ જોવા કે જતા નહીં. એટલે પછી અમે ને એક અમારે વજુભાઈ પરમાર કરીને છે, પોરબંદરમાં પ્રોફેસર છે, અને એ વખતમાં કીર્તિ મંદિર એટલે મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે એને કીર્તિ મંદિર તો ઓળખાય છે પોરબંદરમાં, તો એના સંચાલક તરીકે હતા અને અમારા મિત્ર જો એનો સંબંધ છે. અને ત્યારે અમે નક્કી કર્યું કે ભાઈ ગાંધીજી બનીને જે સાંઈ ઊભી હતી, તો પ્રથમ વખત હું 20 કલાક હું ત્યારે એક નંબરના પ્લેટફોર્મ ઉપર ઊભો. પહેલા દિવસે માણસોને કોઈને ખબર ના પડી કે આ માણસ ગાંધીજી. પછી મીડિયા અને પ્રેસ વાળાને બધા આવ્યા, ન્યૂઝ પેપર અને મીડિયાના માધ્યમથી લોકોને ખબર પડી પોરબંદર શહેરોમાં કે આ તો માણસ જ છે ને, સ્ટેચ્યુ બનીને ઊભો છે. અને લોકો, ઘણો બધા માણસો આવ્યા અને પ્રતિસાદ મળ્યો. અને ખાસ એક એવો એવો પણ પ્રસંગ બન્યો કે ગાંધીજી વિશે બહુ ઓછું જાણતો હું ને હજુ પણ ઓછું જાણું, કે જ્યારે હું સ્ટેચ્યુ બનીને ઊભો એટલે ઘણા માણસો સ્ટેજ ઉપર ચડી અને ઘણા પેટમાં ટાંચણીઓ પણ ભોગતા મને હલાવવા માટે. આ મારો દુઃખ પ્રસંગ તમને કહું છું, સત્ય ઘટના, મારી અંદરની વેદનાઓ તમને કહું છું. અને કોઈ કાનમાં સોડી નાખીને હલાવવાનો પ્રયત્ન કરે, ઘણી વખત ધોતી ખેંચે, ઘણી બધા એવા પણ માણસો હોય કે જે લોકોને જે દારૂ પીવાની ટેવ હોય તો એ લોકો સ્વાભાવિક છે તો કહે કે ગાંધીજી તમે જન્મ લીધો એટલે દારૂ અમને નથી મળતો, તમે બીજા જન્મ લીધો તો દારૂની છૂટ હોય. એટલે અલગ અલગ વિચારોથી લોકો મને કહેતા, એટલે મેં એક વિચાર એમાંથી લીધો કે જો મારે 20 કલાક આટલું બધું સહન કરવું પડતું હોય તો આજે ગાંધીજીએ એના જીવનમાં કેટલું સહન કર્યું હશે.
1: એટલે બહુ અદ્ભુત વાત છે ને, આવા દુઃખદ પ્રસંગો પણ, એટલે ખરેખર
0: એટલે
1: આપણી જે માણસની જે માનસિકતા
0: હા
1: છે
0: હા
1: એ દર્શાવે છે. જયેશભાઈ, તમે આ ઉપરાંત ગાંધીજી વિશે એક બહુ મોટું પુસ્તક પણ વિશાળ
0: જી
1: સાઇઝનું
0: હા
1: તૈયાર કર્યું છે, એ વિશે વાત કરો.
0: મેં 5 બાય 10 ફૂટનું એક મોટું પુસ્તક છે અને લગભગ 14-15 પેજ છે એમાં. મારું પુસ્તક બનાવવાનો હેતુ એટલો જ છે કે અત્યારે જમાના પ્રમાણે માણસો, અગર આજે નાનો માણસથી લઈને મોટા માણસ, એટલે ગરીબથી લઈ અને કરોડપતિ સુધી, આજે કોઈ પાસે સમય નથી. અને ખાસ કરીને કે મહાત્મા ગાંધીજીની ગુજરાતીમાં જે આત્મકથા આવે છે એ 483 પેજનું છે, તો આટલો બધો કલાકો સુધી કે દિવસો સુધી માણસો પાસે ટાઈમ નથી રહેતો. એને અનુલક્ષીને મેં આ પુસ્તક બનાવ્યું. એ પુસ્તકની અંદર 200 ગાંધીજીના પ્રશ્ન અને એના જવાબ તૈયાર, એક મેગેઝિનમાંથી મેં લઈ અને તૈયાર કર્યા છે, કે જે 200 પ્રશ્ન અને એના જવાબ વાંચી ને

0: માત્ર અડધો કલાકની અંદર મહાત્મા ગાંધીજીનું જીવન ચરિત્ર અને જન્મથી મૃત્યુ સુધી ટૂંકમાં એ સમજી શકે એમ. અને આ પુસ્તકનું મોટું બનાવવાનું પણ એક બીજો ઉપદેશ મારો એ છે કે એક હોલમાં રાખી શકે, એક પુસ્તક હોય તો એક માણસ જ વાંચી શકે. તો મારો બીજો પણ એવો આ પુસ્તકનો એવો ભાવાર્થ છે, એવો સંદેશો દેવો કે એ પુસ્તકને એક હોલમાં રાખીએ તો લગભગ મારા અંદાજ પ્રમાણે 2 થી 3 કે 5 હજાર માણસ સુધી એક સાથે આ પુસ્તક વાંચી પણ શકે.
1: એટલે બહુ સરસ, જેને કહેવાય કે ગાંધીજી વધુ ને વધુ લોકો સુધી પહોંચે
0: જી.
1: એ માટેનો સરસ ઉપક્રમ કર્યો છે.
2: જયેશભાઈ, તમને પૂછવાનો એ પણ મન થાય કે આપ આટલા વર્ષોથી, લગભગ 20 એક વર્ષોથી ગાંધી,
0: ના હું લગભગ 2003 થી શરૂઆત કરી એટલે 10 એક વર્ષ,
2: હા 10 વર્ષથી, આપ
0: 12 વર્ષ,
2: 10 થી 12 વર્ષથી આપા ગાંધીજી બનવાનું આપે ચાલુ કર્યું, તો આપના પોતાના જીવનમાં કઈ ફેરફારો તમે નોંધ્યા છે? કંઈક સ્વભાવમાં ચેન્જ આવ્યો હોય કે કંઈક જીવનશૈલી બદલાણી હોય?
0: ના, આમ તો પહેલેથી જ ગાંધી વિચારધારા, મેં તમને વાત કરી કે અમારા મા મમ્મી ને પપ્પા હતા, એન્ડ મામા સોરી, એ ગાંધીજી સાથે ઘણી વખત સંકળાયેલા હતા. સત્ય મીઠાના સત્યાગ્રહમાં સાથે હતા, ચળવળમાં સાથે હતા, ગાંધીજી સાથે જેલમાં ઘણી વખત સાથે રહી. એટલે ગાંધીના જીવનચરિત્ર તો ઘણું બધું છે કે ભાઈ જીવનમાં કરકસર્યું જીવન જીવવું, આપણે સાદું સિમ્પલ કપડાં આતે પહેરવા, જીવનમાં ખોટો ખર્ચ નહીં કરવાનો, કે એ તો નાનપણથી જ મા બાપ શીખવા મળ્યું છે. એટલે ગાંધીજી બહેનો ત્યાર પછી પરિવર્તન આવ્યું એવું નથી, પણ મારું બચપનથી જ ગાંધી વિચારધારાથી હું
1: પ્રભાવિત છું, અને એટલે જ ગાંધીજી કદાચ વધારે જીવનમાં પ્રભાવિત
0: છે.
1: જયેશભાઈ, કોઈ પણ ક્ષેત્રમાં આપણે આગળ વધવું હોય તો એનો આર્થિક પાસો છે બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે, તો તમે આજે ગાંધીજીના સ્ટેચ્યુ બનો છો, એમાં જે કલરનો ને મેકઅપનો ને બધો ખર્ચો થતો હોય, આલ્બમ્સ તૈયાર કરો છો, તો એ માટે પણ મોટી ધનરાશિની જરૂર પડે, સાથે તમારો વ્યવસાય એવો છે કે જેમાંથી એટલું વળતર ન મળતું હોય, તો આ બધું મેનેજ કઈ રીતે થાય છે?
0: સાહેબ, હું કર્યા કામ કરું તો લગભગ અત્યાર સુધીમાં જે મેં ખર્ચ કર્યો ને મારા પોતાની મહેનતમાંથી જ કર્યો. મને અત્યાર સુધીમાં ના કોઈ ગવર્મેન્ટે સહાય મળી છે ગુજરાત ગવર્મેન્ટ તરફથી, અથવા ના કોઈ ભારત સરકાર તરફથી મળી છે, ના કોઈ સંસ્થા તરફથી મળી છે. હું માત્ર ને માત્ર મારા ખુદના, મારા હું ગાંધીજી બનું છું, આલ્બમ બનાવું છું, બધા રેકોર્ડનો સામાન મળું છું, અને અન્ય ઘણામાં એવી પણ ગેરસમજ થાય કે ભાઈ ગ્રીનીસ વર્લ્ડ રેકોર્ડ મળે તો લાખો રૂપિયા મળે, લીમકામાં પૈસા મળે, પુરસ્કાર મોટું પુરસ્કાર રૂપિયા મળે, પણ હું આ તમને એક મને કહેવાનો મોકો મળ્યો લોકો સુધી કહેવાનો કે રેકોર્ડ કંપનીમાં કોઈ રેકોર્ડ કંપની ગ્રીનીસ લીમકા ઇન્ડિયા કોઈ રેકોર્ડ કંપનીમાં ક્યાંથી પણ રોકડ પુરસ્કાર કે કોઈ જાતનું મળતું નથી, એક પૈસો પણ નથી. એવું હોય છે કે આપણે ફી ભરવી પડતી હોય છે? હા હા, અમુક ચાર્જી, એ લોકોનો ચાર્જીસ હોય એ ભરવો પડતો હોય છે, અને એમાં સામાં પૈસા, અને ફાસ્ટ ટ્રેકમાં જવું હોય તો વધુ પૈસા દેવા પડતા હોય છે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં કે લિમકામાં. અને એક પ્રસંગ મને વચ્ચે એવો યાદ આવી ગયો, તમે જે પૈસાની વાત કરી ને કે કઈ રીતે એડજસ્ટ કરો, જ્યારે હું રેડ રિબન એક્સપ્રેસ ટ્રેન પોરબંદરમાં આવી રેલવે સ્ટેશનમાં, ત્યારે મારી પાસે ગાંધીજી બનવાના કે કલર લેવાના પૈસા નહોતા, ત્યારે મેં મારા ખુદ મારી દીકરીની FD હતી 5000ની, એ ઘરવાળાથી સંતાઈને મેં બેંકમાં તોડી 5000 રૂપિયાની FD તોડી, અને ગાંધીજીનો સામાન લઈ અને મારા છોકરાઓનો જે નાસ્તો ને ચા પાણીનો ખર્ચ હોય એ મેં 5000માંથી પૂરો કર્યો. એટલે એક કહેવાનું મન થાય છે મારા જીવનમાં, એટલે
1: જેને કહેવાય કે કેટલું બધું ગાંધીજી માટે થઈ, અને એક વ્યક્તિ જો એક જીદ લઈને એક ધ્યેય સાથે જો વંડી પડે તો એ કેવું સરસ કામ થઈ શકે, એનું જયેશભાઈ ઉદાહરણ આપ્યું છે.
2: જયેશભાઈ, આપણે પરિવારની તમે વાત કરી તો આપનો પરિવારની એમાં શું કેટલો સહયોગ હોય છે, એ લોકો કેવી રીતે જુએ છે આ બધી વસ્તુઓને?
0: મારા પરિવારનું કહું તો મારા પત્ની છે એ બિલકુલ ભણેલા નથી, બિલકુલ અભણ છે, કે એને લખતા વાંચતા પણ નથી આવડતું, પણ આમ મને એનો સાથ સહકાર હંમેશા બહુ સારી રીતે રહ્યો છે. અને મારા બાબો છે એનો પણ સાથ સહકાર હંમેશા રહ્યો છે, કારણ કે 1 વર્ષનો 1.5 વર્ષનો હતો ત્યારથી મારી સાથે, ગાંધીજીને બનતો હોય ત્યારે મારી સાથે જ રહેતો હોય. એટલે પરિવાર તરફથી મને બહુ સારો એવો, પત્ની તરફથી મને સપોર્ટ મળ્યો કે જે આપણે કોઈ એવું કામ કરતા હોય તો રોકટોક ત્યાંથી થતી હોય, ઘરથી શરૂઆત થતી હોય છે, પણ એવી મારા ઘર તરફથી મારા પરિવાર

0: તરફ થી કે મારા પત્ની તરફ થી કોઈ દિવસ એવું નથી કર્યું કે તમે ગાંધીજી શું કામ બનો, આવી રીતે શું કામ કરો, વારંવાર મુંડન શું કામ કરાવો, શરૂ કરો. કે જે પત્ની તરીકે જે ઓલું કે ને કે પત્ની હોય કે એ બોલ બોલ કરી દે રાખતા હોય, અત્યાર સુધી મને એના તરફ એટલો સપોર્ટ મળ્યો, કોઈ દિવસ ટક ટક નહીં, ગમે એટલી બાર ગામ જાઓ ઓલું જાઓ, કોઈ દિવસ થી મને સારો અભણ છે મારા પત્ની, એનો રિસ્પોન્સ સારો મળ્યો.
1: એટલે ગાંધીજી ને સાચા અર્થમાં સમગ્ર પરિવારે જેને કહેવાય આત્મસાત કર્યા છે. જયેશભાઈ, જ્યારે આપણે આવું કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે સમાજમાં વિવિધ વર્ગો છે એ આપણને વિશિષ્ટ નજરે જોતા હોય,
0: જી જી,
1: આવો કોઈ તમને અનુભવ થયેલા?
0: આપણે ભારત દેશમાં તો બહુ એવું જોવા નથી મળ્યું કે બધા લોકો ગાંધી પ્રેમી માણસો બહુ ઓછા જોવા મળ્યા છે, કારણ કે ગાંધીજીને અત્યાર સુધીમાં લોકોએ નેગેટિવની દ્રષ્ટિએથી મને વધારે જોવા મળે માણસોને, કે એક સિમ્પલ દઈ દે કે માણસના મગજમાં એવું જ છે કે ભારત પાકિસ્તાનના ભાગલા ગાંધીજીએ જ પડાવ્યા છે એમ. મહાત્મા ગાંધીજી મીઠાનો સત્યાગ્રહ કરવા જાય તો મીઠાનો સત્યાગ્રહ કરવા લગભગ 12 કે 13 દિવસે સાબરમતી આશ્રમથી એને પ્રસ્થાન કર્યું અને અહીંયા પહોંચવામાં 12-13 દિવસ લાગ્યા. તો એ પહેલા અંગ્રેજોને તો બધાને જાણ થઈ જ ગઈ હતી કે મહાત્મા ગાંધીજી મીઠાનો સત્યાગ્રહ કરવા આવી રહ્યા છે. એટલે અંગ્રેજોએ ત્યાં જે દાંડીમાં જે મીઠાનો અગર હતા ત્યાંથી મીઠું તો બધું લઈ જ લીધું હતું, એ લોકો સાફ કરી લીધું હતું. એટલે બેન હતા કે અંગ્રેજ લોકો ખુદ સફાઈ ના કરતા, આપણે ભારતીયો આગળ જ એવું બધું કામ કરાવતા. બેને એને એનું એને થયું કે ગાંધીજી આટલું બધું ભારત દેશ માટે કરે છે, દેશ માટે આટલું યોગદાન આપે, અને જો ગાંધીજી દાંડી આવશે અને મીઠું નહીં મળે તો એનો આખો પ્રોગ્રામ ઓલો થશે અને ગાંધીજી માટે અલગ અલગ વાતો થશે. એટલે ગાંધીજીની હિંમત વધારવા અને એને હાર ના મળે એટલે એ બેને એક મીઠાનો ઢગલો કરી અને એની ઉપર જે છાણ આવે છે એની ઉપર ઢાંકી દીધું. અને જ્યારે ગાંધીજીને ખબર કે મીઠું નથી, પછી એ લોકો પહોંચ્યા ત્યારે એવું થયું કે ગાંધીજી કે આ મીઠું હવે નથી તો મીઠાનું કઈ રીતે આપણે એ કે હવે કાઢશું ક્યાંથી. ત્યારે અનબેને કીધું કે બાપુ અમારી વ્યવસ્થા થઈ ગઈ, તમે એ કે ચિંતા જરા ના કરો. અને પછી છાણની નીચેથી મીઠું લઈ અને ગાંધીજી મીઠાનો સત્યાગ્રહ કર્યો. બહુ ભાગ્ય જ માણસોને આ વાતની ખબર છે એમ.
1: એટલે આ અદ્ભુત વાત છે કે માત્ર ગાંધીજીને અભિવ્યક્ત કરવા એટલું જ નહીં પણ ગાંધીજીના જે પ્રસંગો છે એનાથી માહિતગાર રહી અને એ પણ લોકો સુધી પહોંચે એ માટે તમે પ્રયત્નશીલ છો, ખરેખર ખૂબ જ આનંદની વાત છે. હવે ભવિષ્યમાં તમે શું કરવા માગો છો ગાંધીજીને કેન્દ્રમાં રાખીને? કોઈ વિચાર કર્યો છે?
0: કોઈ હજી સુધી તો વિચાર નથી, પણ એક એવો વિચાર છે કે સારા એવા કોઈ ડાયરેક્ટર કે પ્રોડ્યુસર કે કોઈ મળે સારા એવા ગાંધી વિચારધારા, અથવા કોઈ આપણા દેશ ભારત દેશ તરફથી અહીંયા ગુજરાત ગવર્મેન્ટ તરફથી કોઈ એવું બિગ પિક્ચર કે મોટી પિક્ચર બનાવવા માગતા હોય ગાંધીજીનો, તો એક એવી બહુ ઈચ્છા છે જીવનમાં કે મહાત્મા ગાંધીજીનો મેં રોલ હું કરું.
1: એટલે ગાંધીથી શરૂઆત, ગાંધીથી એ જ જીવનનો એક જેને કહેવાય કે મકસદ છે. આમ તો તમારો જે અનુભવ સમૃદ્ધ જીવન છે એના વિશે વાત કરીએ તો ખૂટે જ નહીં, પણ સમય પણ આપણને કહે છે કે આપણે રોકાવું પડે. જયેશભાઈ, આપ ખાસ અહીંયા રાજકોટમાં એક પ્રદર્શન માટે આવેલા અને સમય કાઢીને આકાશવાણીની મુલાકાતે આવ્યા અને શ્રોતાઓ સાથે તમારા જીવનની અંતરંગ વાતો શેર કરી એ માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
2: તો દોસ્તો, આ હતા જયેશભાઈ હિંગળાજીયા કે જેઓએ આપણને ગાંધીથી પ્રેરાઈને જે એમણે આખા જીવન દરમિયાન જે પણ કાર્યો કર્યા છે અને જે પણ રેકોર્ડ્સ બનાવ્યા છે તેની ઝીણવટભરી બધી જ સચોટ માહિતી આપણી સમક્ષ મૂકી છે. અને આશા રાખું છું દોસ્તો, એમના જીવનમાંથી, એમના જીવનના પ્રેરક પ્રસંગોમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળ્યું હશે અને આપણે પણ જરૂરથી આપણા જીવનની અંદર એને અમલ કરવાની કોશિશ કરીશું. તો ચાલો દોસ્તો, આવા જ મસ્ત મજાના વિચારો સાથે આપણે ફરી વખત મળીશું આવતીકાલે સાંજે 6:30 કલાકે. ત્યાં સુધી મને એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીને રજા આપશો. આવજો, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ હિન્દી ગીત ગઝલ, પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: કાર્યક્રમની શરૂઆત કરીશું ચિત્રા સિંઘે ગાયેલી તારીખ બદલાયું ની રચનાથી.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ગઝલ છે મુનીર નિયાઝીની, કલાકાર ગુલામ અલી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત કસલ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવશે. વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ. ડીઆરઆઈએ સુરતમાંથી 20 કરોડનો માદક પદાર્થ પકડ્યો. રાજ્ય સહિત દેશભરમાં આજે મહોરમ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યા. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કઝાકિસ્તાન અને કોરિયાનો વિજય. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવશે. 2 દિવસ દરમિયાન શ્રી શાહ રાજ્યમાં વિવિધ પહેલનો શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ.
1: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો ગુજરાતમાં શુભારંભ કરાવશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠકમાં પણ હાજરી આપશે. શ્રી શાહ સાંજે અમદાવાદના શાહીબાગ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનની કામગીરીની સમીક્ષા કરશે. તેઓ રાણીપ ખાતે સાબરમતી વિધાનસભાના લોકદરબારમાં પણ ઉપસ્થિત રહેશે. બીજા દિવસે રવિવારે શ્રી શાહ ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે રાજ્યની સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ થયો છે, જેના અનુસંધાને રાજ્ય સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અનુસાર ઓફિસ સમય પૂર્ણ થયા બાદ સપ્તાહના અંતે અથવા જાહેર રજાઓના દિવસોમાં તમામ લાઇટ, પંખા, એસી અને કોમ્પ્યુટર ફરજિયાત બંધ રાખવાના રહેશે. તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડિશનરનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજિયાત 24 ડિગ્રી સેલ્સિયસ રાખવા અને કચેરી સમય બાદ વોટર કુલર બંધ કરવા

0: અને સવારે 9 વાગ્યા પછી જ ચાલુ કરવા પણ સૂચના અપાઈ છે. તમામ સરકારી ઇમારતોમાં આધુનિક એલઈડી લાઇટો લગાવાશે. તમામ વિભાગોએ આગામી 45 દિવસમાં પોતાનો ઓફિસ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન તૈયાર કરી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને સુપ્રત કરવાનો રહેશે. જે કચેરીઓ આ અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેમને પ્રોત્સાહિત કરી સન્માનિત પણ કરાશે. આજે આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ વિરોધી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સહિત દેશભરમાં વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા. ગુજરાત પોલીસે આજે રાજ્યભરમાં વિવિધ રેલીઓનું આયોજન કર્યું. રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે અમદાવાદમાં માદક પદાર્થ વિરોધી સાયક્લોથોનને લીલી ઝંડી આપી, જેમાં પોલીસ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા. આ પ્રસંગે તેમણે કહ્યું, પોલીસની સાથે નાગરિકોને પણ આ ઝુંબેશમાં જોડાવા અનુરોધ કર્યો.
1: इसका मुख्य उद्देश्य ये था कि लोगों को ड्रग का जो इश्यूज बढ़ रहे हैं, चैलेंजेस बढ़ रहे हैं, ड्रग का जो दूषण बढ़ रहा है, लोग उसका सेवन कर रहे हैं, उससे लोगों को जागृत करना. पुलिस इस मुहिम में बहुत ही एज ए वॉर कार्रवाई कर रहे हैं, चाहे वो एंटी नार्कोटिक्स टास्क फोर्स हो, ATS हो, क्राइम ब्रांच, SOG के साथ साथ लोकल पुलिस स्टेशन पे भी ज्यादा से ज्यादा ड्रग पैडलर को पुलिस पकड़े, कार्रवाई करे, सभी समाज के सभी वर्ग जुड़ाएं ताकि इसको निस्नाबूद हम इसको कर सकें.
0: સુરતમાં યોજાયેલી જનજાગૃતિ રેલીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું, માદક પદાર્થ સામે પોલીસની લડત ચાલુ રહેશે. દરમિયાન સુરેન્દ્રનગરમાં એ ડિવિઝન પોલીસ દ્વારા સાયકલ રેલીના માધ્યમથી માદક પદાર્થના દૂષણ સામે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહેસૂલ ગુપ્તચર નિદેશાલય DRIએ સુરતમાંથી 20 કરોડનો માદક પદાર્થ પકડ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર DRIએ બાતમીને આધારે એક ટ્રેનમાં સર્ચ ઓપરેશન કર્યું. તપાસ દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા એક મુસાફરને અટકાવીને તેની ઝડપી લેવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તેના સામાનમાંથી અંદાજે 2 કિલોગ્રામ જેટલો માદક પદાર્થ મળી આવ્યો હતો. DRIએ NDPS એક્ટ હેઠળ આ ગેરકાયદેસર હેરફેરમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, સિંહોના બદલાયેલ વર્તન અને વ્યવહાર અંગે સરકાર વૈજ્ઞાનિક ઢબે નિષ્ણાતો મારફતે ગહન અભ્યાસ કરાવશે. અમરેલી જિલ્લાના ખાંભાના ચતુરી ગામે વન્ય પ્રાણીના હુમલાની ઘટનાના પીડિત પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું. મુલાકાત દરમિયાન ગ્રામજનોએ સામૂહિક રીતે વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની લેખિત રજૂઆત કરી હતી. આ બાબતે શ્રી મોઢવાડિયાએ વિવિધ પ્રશ્નો સાંભળીને તે મુદ્દે સરકાર લાંબા અને ટૂંકા ગાળાના પગલાઓ ભરીને પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધતા સાથે આગળ વધશે તેમ જણાવ્યું. વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાત અંતર્ગત આજે ખેડા જિલ્લાના ગોબલેજ ખાતે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ખેડા પરિષદ યોજાઈ. રાજ્યમંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી રમણ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 1763 કરોડ રૂપિયાના 43 સમજૂતી કરાર કરાયા. દરમિયાન મહાનુભાવોના હસ્તે સબસિડીના ચેક, લોન, મંજૂરીપત્રો તથા સહાયપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. નાગરિકો પોતાના સૂચનો અને મંતવ્યો ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત લોકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચનો મોકલી શકે છે. સૂચનો મોકલવાનો આજે છેલ્લો દિવસ છે. રાજ્ય સહિત દેશભરમાં આજે મહોરમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે રાજ્યભરમાં

0: મુસ્લિમ બિરાદરોએ તાજિયા જુલુસ નીકાળ્યા હતા. ભરૂચ જિલ્લામાં પણ અને હઝરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવી આ હુસેનના નારા વચ્ચે શહેરમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. આ અંગે એક મુસ્લિમ બિરાદર અશરફ કુરેશીએ પ્રતિક્રિયા આપી.
1: સુરેન્દ્રનગર જિલ્લામાં હજરત ઇમામ હુસેન અને શહીદાને કરબલા 72 શહીદોની યાદમાં આજે મોહરમનો તહેવાર ઉજવીએ છીએ અને શાંતિપૂર્વક આ તહેવાર ઉજવીએ છીએ અને કોમી એખલાસના સ્વરૂપે તમામ હિન્દુ મુસ્લિમ ક્યાંય પણ કોઈ પણ તકલીફ વગર અને અમે આ દરેક જગ્યાએ સબીલ ઇમામ હુસેનની યાદમાં ન્યાજ કરીએ છીએ.
0: ભાવનગરમાં મહોરમ નિમિત્તે રક્તદાન કેમ્પમાં 100 બોટલ રક્ત એકત્રિત કરાયું તો નવસારીમાં મહોરમના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા હતા. દરમિયાન જૂનાગઢમાં 50થી વધુ કલાત્મક તાજિયાઓની વચ્ચે નવાબી કાળની ચાંદીની સેજ મુખ્ય શ્રદ્ધા અને આકર્ષણનું કેન્દ્ર બની. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મહોરમ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાભેર તાજિયાના જુલુસનું આયોજન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભાવનગરની મેનેજિંગ કમિટીમાં કેયુર ભટ્ટ સતત 6ઠી ટર્મ માટે બિનહરીફ ચૂંટાયા છે. કેયુર ભટ્ટ છેલ્લા 10 વર્ષથી સતત સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટીમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા 8 વર્ષથી તેઓ આ સંસ્થાની પોસ્ટ એન્ડ બુલેટિન કમિટીના ચેરમેન તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જો કે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ વરસાદી માહોલ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે. આગામી 2-7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
2: अगले 7 दिनों में गुजरात में भी आइसोलेटेड रेन होने की संभावना है. गुजरात रीजन सौराष्ट्र कच्छ में तो आइसोलेटेड रेन लाइट टू मॉडरेट एक्सपेक्टेड है अगले 7 दिन. तो जो डिस्ट्रिक्ट्स हैं मेनली जैसे नॉर्थ गुजरात है, साथ में साउथ गुजरात और सौराष्ट्र, पिछले 24 घंटे में जो रेनफॉल आई है हमारी वो छोटा छुआ रेनफॉल आई है गुजरात रीजन में भी और सौराष्ट्र कच्छ में. मेहसाणा में 36 mm वर्षा दर्ज की गई है. तो पिछले 24 घंटे में कोई विशेष बदलाव नहीं आया टेम्परेचर में और आगे भी 7 दिन भी कोई विशेष बदलाव आने की संभावना नहीं है अधिकतम तापमान में.
0: અમદાવાદમાં રમાઈ રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે રમાયેલી 2 મહત્વપૂર્ણ મેચોમાં કઝાકિસ્તાન અને કોરિયાએ જીત મેળવી છે. બીજી તરફ ભારત પોતાની તમામ 5 મેચ જીતીને પૂલ એમાં ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે. પૂલ એની મેચમાં કઝાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 3-1 હરાવ્યું. પૂલ બીની બીજી મેચમાં કોરિયાએ પણ કતારને 3-1 પરાજય આપ્યો હતો. ગીર સોમનાથ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોયના માર્ગદર્શન હેઠળ આગામી 28-30 જૂન સુધી પોલિયો રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જિલ્લામાં 535 બુથ ટીમ સભ્યો અને 108 સુપરવાઇઝરો દ્વારા ફરજ પર હાજર રહી જિલ્લાના જન્મથી 5 વર્ષના 1,33,688 કરતા વધુ બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવશે. વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ. DRIએ સુરતમાંથી 20 કરોડના માદક પદાર્થ પકડ્યો. રાજ્ય સહિત દેશભરમાં આજે મહોરમ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યા. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કઝાકિસ્તાન અને કોરિયાનો વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: અબ્બા, યેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન ને હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ.
2: એ રામ રામ અટલબેન, રામ રામ.
3: રામ રામ વિરલભાઈ, મજામાં?
2: અરે એકદમ મજામાં અટલબેન.
3: અને ચોરે આવીએ ને એટલે વધારે મજા પડે, કારણ કે નિત નવી વાતો કરતા હોઈએ, નવા નવા વિષયો ઉપર આપણને જાણકારી મળતી હોય, એટલે આપણી જે કહેવાય ને કે માહિતીમાં વૃદ્ધિ થાય અને આપણને એમાંથી જે વસ્તુ લાગુ પડતી હોય આપણે અપનાવી પણ શકીએ જીવનમાં.
2: અને આમ ચોરે બેઠા હોય ને તો નવા નવા વિચારો આવે, નવી નવી વાતો હુજે. આજે બેઠો તો ને ચોરે તો એવો સરસ એમ વિચાર આવતો હતો કે આપણો દેશ છે એ અટલબેન ખેતી પ્રધાન દેશ છે. હવે આ ખેતી પ્રધાનતાની સાથે સાથે આપણા દેશમાં વસ્તી વધારો પણ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે, બરોબર? અને એને કારણે થોડું શહેરીકરણ વધ્યું છે અને ખાસ કરીને જે ખેતીલાયક જમીનો છે એ બિનખેતીમાં ફેરવાતી જાય, એટલે ખેતીની જમીનો છે ને એનું પ્રમાણ આપણે એમ કહીએ કે ખેડૂત દીઠ ખેતીની જગ્યા છે ને એ ધીમે ધીમે ધીમે ઘટતી જતી રહેતી હોય એવું લાગે છે.
3: જેટલા લોકો ખાવા વાળા છે એ તો ઘટતા નથી, એ વધતા જાય છે. તો હવે રસ્તો શું કરવો?
2: હા, એટલે રસ્તો શું કરવો ને એના વિચારે ચડ્યો હતો કે ભાઈ હવે એવું કંઈક કરવું જોઈએ કે જે ઓછી જગ્યા હોય છતાં પણ આપણે ઉત્પાદન સારું મેળવી શકીએ, ખેડૂતો પોતાની આવક છે એ વધારી શકે. તો એવો કંઈક રસ્તો, એવો કંઈક જે ટેકનોલોજી છે, એવું કંઈક વિજ્ઞાનનો આપણે વિકાસ થાય તો આપણને વધારે એમાં ફાયદો મળે. અને અટલબેન તમે આમ સમજી જ ગયા હશો કે ચોરે આજે કંઈક આવી
3: વાત આપણે કરવાના છીએ.
2: તો આજનો વિષય છે શાકભાજીમાં સંકર જાતોનું વાવેતર વધુ કમાણી માટે અત્યંત આવશ્યક. આ વિષય સરસ મજાનો છે અને વિષય નિષ્ણાંત તરીકે ડોક્ટર તેજસકુમાર બોરખતરિયા સાહેબ, કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જનીન વિદ્યા અને પાક સંવર્ધન વિભાગના મદદનીશ પ્રાધ્યાપક છે, તેઓ જૂનાગઢથી ખાસ ચોરે આ વિષયે આપણને માહિતી આપવા આવી ગયા છે. તો બોરખતરિયા સાહેબનું સૌથી પહેલા સ્વાગત કરીએ, એમને કહીએ
4: રામ રામ રામ રામ બધાને.
3: સાહેબ, સૌથી પહેલા તો એ કયો કે ભાઈ આ શંકર જાતો કે જેને હાઇબ્રિડ વેરાયટી પણ કહેવામાં આવે છે એ છે શું?
4: આમ તો આપણા ખેડૂત મિત્રો છે એ શંકર જાતો વિશે જાણતા જ હોય છે અને કપાસ માટે તો આ નામ છે ને ખૂબ જ જાણીતું છે. મોટા ભાગના ખેડૂતો છે એ જાણતા હોય કે ભાઈ શંકર જાતો એ એવા બીજની જાતો છે કે જેની અંદર છે એ સારા સારા અને વિભિન્ન નર અને માદા લાઈનને ક્રોસ કરી અને તૈયાર કરવામાં આવતી સંતતિ છે એ ખેડૂતોને સીધી વાવેતર માટે આપવામાં આવે છે. અને આમ સરળ ભાષામાં કહીએ તો બે ઉત્તમ જાતોના સારા ગુણો છે ને એને જોડીને જો એક નવી જાત બનાવવામાં આવે ને તો એને આપણે શંકર જાત કહી શકીએ. આ જાતો છે માર્કેટની અંદર હાઇબ્રિડ વેરાયટી તરીકે ઘણી વાર વેચાતી હોય છે અને જો વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એને F1 નામ પણ આપવામાં આવે છે. એટલે ઘણી બધી કંપનીઓ છે એ F1 સીડ્સ કરીને પણ છે એ આ શંકર જાતોનું વેચાણ છે એ કરતી હોય છે.
2: બરાબર. હવે બરખતરિયા સાહેબ, શાકભાજી ઉગાડતા જે ખેડૂત મિત્રો છે હવે એ લોકો માટે શંકર જાતો કેમ ખૂબ મહત્વની હોય છે?
4: આમ તો છે શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોનું પ્રમાણ એ ધીમે ધીમે વધતું જાય છે અને વધવું પણ જોઈએ, કારણ કે જો ઓછા ખર્ચમાં ઓછી જમીનમાં ખાસ કરીને આપણે જો વધુ નફો મેળવવો હોય તો તેના માટે છે એ શાકભાજી જેવા પાકો તરફ

0: એ ખૂબ જ જરૂરી હોય છે.
1: જી
0: અને જો આપણે શાકભાજી જેવા પાકની ખેતી કરતા હોય તો પછી તેની અંદર છે એ સારામાં સારી જાત વાવવી એ પણ અત્યંત આવશ્યક બની રહી છે. અને સૌથી સારી આજના જમાના પ્રમાણે જો આપણે કહીએ તો જે શંકર જાતો છે એ સૌથી સારી ઉત્પાદન આપતી જાતો છે, અને સાથે સાથે છે તેની ગુણવત્તા પણ ખૂબ જ વધારે હોય છે. એટલે અંદાજિત જો આપણે જોઈએ ને તો આજે 60 થી લઈ અને 80% જેટલા ખેડૂતો તો છે એ શંકર બીજોનું વાવેતર છે એ કરતા જ હોય છે. પરંતુ હજી ઘણો મોટો વર્ગ ખેડૂતોનો એવો છે કે જે છે એની આ શંકર જાતો પ્રત્યે છે એ એટલા જાગૃત નથી, અને તેથી છે તે પૂર્ણ આવક મેળવી શકતા નથી. આ શંકર જાતો એ સામાન્ય જાતોની સરખામણીમાં છે એ ઘણી બધી બાબતોમાં છે એ સારી હોય છે, અને તેથી જ છે તેનું વાવેતર કરવું એ ખાસ કરીને બધા જ કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ રહેતી હોય છે. શંકર જાતો છે એ વધુ ઉત્પાદન માટે જાણીતી છે. આમ જોઈએ તો સામાન્ય જાતોથી સરેરાશ 20-30% જેટલું વધુ ઉત્પાદન છે એ શંકર જાતોના વાવેતરથી મળે એમ. અને ટમેટા મરચા જેવા પાકો છે તેની અંદર તો આવી હાઇબ્રિડ જાતો છે ખૂબ જ જાણીતી બની છે. તે ઉપરાંત તો કે ભાઈ સારી ગુણવત્તા એમ શંકર જાતોનો ફાળો છે એ આપણને ખબર છે કે ગુણવત્તા વધારવામાં પણ ઘણો રહેલો છે. એક સરખા કદ, ચમકદાર રંગ અને આકર્ષક દેખાવવાળા ફળ છે એ શંકર જાતોમાંથી મળતા હોય. એટલે ખાસ કરીને શાકભાજીનો ભાવ છે એ બજારની અંદર 15 થી લઈ અને 25% જેટલો છે એ વધુ મળી રહે જો શંકર જાત હોય તો એમ. આના સિવાય જોઈએ તો તેની વહેલી પાકવાની ક્ષમતા એમ. હાઇબ્રિડ જાતો છે એ સરેરાશ આપણે જોઈએ તો 5-10 દિવસ છે એ વહેલી પાકે, અને તેને લીધે છે એ જેમ વહેલો પાક મળે એમ ખેડૂતોને છે એ બજાર ભાવ છે એ વધારે મળે, અને તેથી છે બજારમાં છે ખેડૂતો આ શંકર જાતો જો વાવે તો વહેલો પાક બજારમાં લાવી શકે અને તેનાથી તેમને વધુ ઉત્પાદન મળે અને વધુ નફો મળે ખાસ તો. એ સિવાય તો કે રોગ અને જીવાત સામે પ્રતિકારકતા આપણે શરૂઆતમાં જ વાત કરી કે બે ઉત્તમ જાતોના ગુણ છે એ એક જાતમાં ભેગા થાય જેથી કરી, અને એક જાત જો રોગ સામે હોય રક્ષણ આપતી હોય, બીજી જાત છે જો જીવાત સામે રક્ષણ આપતી હોય, તો આ બંનેના ગુણ છે એ ભેગા થાય અને એક એવી જાત મળે કે જે આ બંને સામે આપણને રક્ષણ આપતી હોય. એટલે એવી રીતે છે આમ જોતા સરેરાશ દવાનો ખર્ચ પણ ખેડૂતોનો ઘટે અને 10-20% છે એ તેમનો જે આપણે પેકેજ ઓફ પ્રેક્ટિસિસ કહેતા હોય કે જે ખેડૂતો છે એ પાકનું વાવેતર કરે અને છેલ્લે સુધીમાં જે કંઈ પણ ખર્ચ આવતો હોય તેની અંદર તેમને 10-20% જેટલો ફાયદો થાય એમ. અને ત્યારબાદ તો કે જેમ આપણે વાત કરી એમ કે બજારની અંદર ભાવ તો સારો મળવાનો જ છે કારણ કે રોગ અને જીવાત તો હોવાની નથી એટલી, એટલા માટે છે ખૂબ જ ફાયદો થાય એમ. અને જે આપણું ભારતીય કૃષિ અનુસંધાન કેન્દ્ર છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, કે જે દિલ્હીથી કાર્યરત છે, તેમના અભ્યાસ પ્રમાણે છે હાઇબ્રિડ ટેકનોલોજી અપનાવવાથી છે એ ખરેખર ખેડૂતોને છે આવકની અંદર નોંધપાત્ર વધારો છે જોવા મળ્યો છે.
2: સાહેબ આપણે આવકની વાત કરી તો આપણે ખર્ચાની વાત પણ કરીએ બરાબર. તો હવે આજે બીજ હોય છે એ મોંઘા હોય છે, તો એ મોંઘા હોય છે તો છતાં હાઇબ્રિડ આપણું બીજનું વાવેતર આપણે કરીએ તો નફો વધુ કેમ થાય એ સમજાવો.
0: ખૂબ જ સરસ વાત કરી આપે, કારણ કે ખેડૂતો શું છે ખર્ચાથી ભાગતા હોય બરાબર ને, જેમ સામે ખર્ચો વધે એમ ઈ કે ભાઈ એમાં વાવેતરમાં આપણે નથી જવું એમ, જે સસ્તું બીજ મળતું હોય તેના તરફ જનરલી આકર્ષાતા હોય એમ. પણ તેવું કરવું એ હિતાવહ નથી એમ. શા માટે તો કે શંકર જાતોનું જે બીજનો ખર્ચ છે એ ચોક્કસ સામાન્ય જાતો કરતાં વધારે હોવાનો એમ. પરંતુ જો આપણે જોઈએ તો વધુ ઉત્પાદન પ્લસ સારી ગુણવત્તા એટલે વધુ કમાણી એક ચોખ્ખો હિસાબ છે. અને શંકર જાતોનું જો વાવેતર ખેડૂતો કરે તો ખાલી ઉપજ વધે એટલું નથી પરંતુ એની ગુણવત્તા પણ સામે વધે છે, અને તેથી છે એને બજારમાં વધારે ભાવ મળે અને આવકમાં વધારો થવાનો છે. એટલે જો ખર્ચાની સામે આપણે જોઈએ તો આપણે ઉદાહરણ આપણને આપીને સમજીએ તો વધારે ખેડૂતોને સમજાય એમ. તો જો આપણે મરચાનું ઉદાહરણ લઈએ તો મરચાની અંદર છે જો આપણે બીજનો ભાવ જોઈએ તો ખૂબ જ સામાન્ય જાતો હોય છે જે તેની અંદર છે એ જે બીજનો ભાવ હોય તેની સાપેક્ષે એ આપણે બમણો કદાચ ભાવ ગણીએ કે જે શંકર જાતોનો ભાવ હોય છે. પણ જો આપણે ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદનની અંદર છે એ પરંપરાગત જાતની અંદર 100 ક્વિન્ટલ જેટલું છે એ પ્રતિ હેક્ટર છે ઉત્પાદન ખેડૂત મિત્રોને મળતું, અને એનો ભાવ જો જોઈએ તો 20 રૂપિયા જેટલો પ્રતિ કિલો

0: ભાવ છે એ સામાન્ય પરંપરાગત જાતોમાં ખેડૂતોને મળે.
1: બરાબર.
0: એટલે ઓન એન એવરેજ આપણે કરીએ તો 2 લાખ જેટલું ઉત્પાદન છે પ્રતિ હેક્ટર ખેડૂતોને એમાંથી મળે. સામે જો શંકર જાતોનું વાવેતર કરે તો જેમ બીજનો ભાવ બમણો થાય છે સામે ઉત્પાદન પણ 1.5 ગણા જેટલું તો વધે જ છે. એટલે 150 થી 200 ક્વિન્ટલ જેટલું ઘણી વાર છે શંકર જાતોની અંદર ઉત્પાદન મળે, અને એનો ભાવ પણ જો આપણે ઓનો 20 રૂપિયા હોય તો આનો 25 રૂપિયા તો મળી જ રહે. અને આમ જોઈએ તો એને જે કુલ આવક થતી હોય એ બમણી થઈ જાય. એટલે કે ઓમાંથી 2 લાખ રૂપિયાનો જો એને ફાયદો મળતો હોય તો અહીંયા એને 4 લાખ રૂપિયાનો ફાયદો ઘણી વાર મળે છે. ભલે એના માટે થોડો ઘણો ખર્ચ પણ કરવો પડે છે, મેળા પદ્ધતિઓથી વાવેતર ઘણી વાર થતું હોય છે, ત્યારબાદ છે યોગ્ય ખાતરનું વ્યવસ્થાપન કરવું પડતું હોય છે, પરંતુ સામે ઉત્પાદનમાં પણ એટલો વધારો થાય છે. જો રીંગણની વાત કરીએ તો રીંગણની અંદર 12 રૂપિયા જેટલો છે એને ભાવ મળી રહે, અને ઉત્પાદન વાત કરીએ તો 280 ક્વિન્ટલની આજુબાજુ છે પ્રતિ હેક્ટર ઉત્પાદન ખેડૂત મિત્રોને મળતું હોય. અને એની અંદર જો આપણે જોઈએ તો 3-3.5 લાખ જેટલું છે પ્રતિ હેક્ટર ખેડૂતોને ઘણીવાર ફાયદો થતો હોય છે. પણ સામે જોઈએ તો શંકર જાતોનું વાવેતર કરે તો એમાં 6-7 લાખ જેટલો છે એ પ્રતિ હેક્ટર ફાયદો થઈ શકે. ભલે માર્કેટ છે કે નહીં આવી ઘણી બધી બાબતો છે એ ધ્યાને લેવી પડે, પરંતુ ચોક્કસ એમને શંકર જાતોની અંદર છે પરંપરાગત જાતો કરતાં વધારે જ ફાયદો થવાનો. એમ આમ આપણને ખબર પડે કે ભાઈ જેમ જેમ છે ખેડૂતો એવી જાતોનું વાવેતર કરે કે જે જાતો છે એની અંદર ઉત્પાદન ક્ષમતા છે વધારે મળે તો એને બીજના ખર્ચની સામે પણ ફાયદો થવાનો, અને અલ્ટિમેટલી ફાયદો વધારે જ થવાનો છે. અને ત્યારબાદ ભીંડા જેવા પાકની જો વાત કરીએ તો એક ઉદાહરણ છે કે કસારી ગામના છે કશોકભાઈ કરીને ખેડૂત હતા, એમણે ભીંડાનું વાવેતર કરીને 1 વીઘામાં 1 લાખ જેટલો નફો છે મેળવ્યો હતો. એમ એટલે આપણને એમ લાગે વીઘે 1 લાખ એટલે તો ઘણો બધો નફો કહેવાય, ભલે એ 2 વીઘા જેટલી જ ખેતી કરતા હતા એમ, પરંતુ એને 2 વીઘાનું માર્કેટ મળતું હતું અને ચોક્કસ એને ફાયદો થતો. એટલે
1: ટૂંકી ખેતીમાં પણ નફાઓ થઈ શકે ખરો,
0: 100% થઈ શકે એમ.
2: હવે બોરખત્રિયા સાહેબ, આ જે મહત્વના શાકભાજી પાકોમાં શંકર જાતો વિશેની છે ને થોડી માહિતી હજી અમને આપો.
0: આમ તો આપણે શંકર જાતોના ફાયદા વિશે ઘણી બધી વાત કરીએ, પણ ખેડૂતોને હંમેશા પ્રશ્ન એ જ હોય કે કઈ જાત સારી અને કઈ જાતનું વાવેતર અમારે કરવું એમ. અને આ શંકર જાતો છે એ મળી રહે છે કે નથી મળતી માર્કેટમાં, કઈ રીતના છે એ ઘણી વાર એમનો પ્રશ્ન હોય છે. એટલે ગુજરાતની અંદર જો ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણા રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ જે છે, આપણને ખબર છે કે ભાઈ આણંદની કૃષિ યુનિવર્સિટી છે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે, નવસારી કૃષિ યુનિવર્સિટી છે અને દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી છે. આ બધી જ કૃષિ યુનિવર્સિટીઓ છે એ સાથે મળી અને બધાની પાસે શાકભાજીના સંશોધન કેન્દ્રો છે, અને તેઓ છે ચોક્કસ શંકર જાતોના ઉત્પાદન માટે છે એ કાર્યરત હોય છે. આપણે આણંદની વાત જો કરીએ તો આણંદ કૃષિ યુનિવર્સિટીએ ઘણી બધી વિકસાવેલી શંકર જાતો છે એ લોકોનું વેચાણ છે એ કરતા હોય છે, જેમાં છે ગુજરાત આણંદ બોટલ ગાર્ડ હાઇબ્રિડ 1 કે જે દૂધીની શંકર જાત છે તે ખૂબ જ પ્રચલિત છે. ત્યારબાદ જો આપણે રીંગણમાં વાત કરીએ તો ગુજરાત આણંદ રીંગણ હાઇબ્રિડ છે એની 3 નંબરની જે વેરાયટી છે એ નવીન છે અને તેમાં પણ ખૂબ જ સારું ઉત્પાદન ખેડૂત મિત્રોને મળે છે. ત્યારબાદ જે આપણે મરચાની વાત કરીએ તો મરચાની અંદર ખાસ કરીને આપણે જે શાક બનાવવામાં ઉપયોગ કરતા હોય તેની માટે છે એ ગુજરાત આણંદ વેજીટેબલ ચીલી હાઇબ્રિડ કરીને મરચાની 1 નંબરની વેરાયટી છે એ બહાર પાડેલી છે કે જે છે ખૂબ જ સારું ઉત્પાદન છે એ આપે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર પણ આવેલું શાકભાજી સંશોધન કેન્દ્ર છે તે પણ રીંગણ અને ભીંડાની અંદર ખાસ કરીને છે ખૂબ જ સારું સંશોધન કરે છે, અને એણે પણ ઘણી બધી જાતો વિકસાવી છે જેમાં ગુજરાત જૂનાગઢ બ્રિંજલ હાઇબ્રિડ 4 એટલે કે રીંગણની છે 4 નંબરની જે જાત છે તે સિવાય એક ખૂબ જ પ્રચલિત હાલમાં બનેલી જાતો હોય તો તે છે ભીંડાની જાતો એમ. એટલે ભીંડાની અંદર છે ગુજરાત જૂનાગઢ ભીંડાની જે હાઇબ્રિડ 4 છે એ ખૂબ જ પ્રચલિત છે અને એ પણ ખૂબ જ નવીન વેરાયટી છે. આ સિવાય 2 નંબર અને 3 નંબર તો વર્ષોથી વેચાય જ છે, એટલે જે 4 નંબર છે એ ખૂબ જ નવી જાત છે અને સારા ઉત્પાદન માટે ખૂબ જ સૌરાષ્ટ્ર આપણા વિસ્તારની અંદર છે એ ખૂબ જ સારી જાત છે. આ ઉપરાંત જેમ આપણે શરૂઆતમાં વાત કરી હતી કે જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ કે જે દિલ્હીથી કાર્યરત છે તેણે પણ ઘણી બધી

0: વેરાયટીઓ બનાવેલી છે કે જેની અંદર પૂસા નામથી છે તેમની વેરાયટીઓ વેચાતી હોય, એટલે કોઈ
1: જી
0: પણ જાત છે એની આગળ પૂસા લાગતું હોય તો તે દિલ્હીથી છે શાકભાજી સંશોધન થયા હોય,
1: અચ્છા
0: એટલે ત્યાંથી જે પ્રચલિત છે એવી પૂસા કરીને ઘણી બધી વેરાયટીઓ છે. ત્યારબાદ છે એક અરકા કરીને વેરાયટી ખૂબ જ પ્રચલિત હોય છે, કે જે છે આપણું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ જે બેંગ્લોરની અંદર આવેલું છે, કે જે બાગાયત માટે પાકો માટે ખાસ રિસર્ચ કરે છે, તેમણે બનાવેલી છે. એટલે આવી જાતો છે તે અરકા નામથી વેચતી હોય છે. તો જેમ આપણે કૃષિ યુનિવર્સિટીની વિવિધ જાતો વિશેની વાત કરી, તેમાં ખાસ આપણે એક ખેડૂત મિત્રોને ધ્યાન એ રાખવાનું હોય છે કે દરેકે દરેક વિસ્તાર પ્રમાણે માર્કેટ અલગ અલગ હોય છે,
1: બરાબર.
0: અને એ માર્કેટ પ્રમાણે જરૂરી જે જાતો હોય એ જાતો ખેડૂત મિત્રોએ છે ઉત્પાદન કરવું જોઈએ, જેથી કરીને એના નજીકમાં અને સારું માર્કેટ મળી રહે. એટલે જો આપણે મરચાની વાત કરતા હોય તો મરચાની અંદર છે આપણે ખાદ્ય ઉપયોગ માટે આવતા હોય તો તેની અલગ જાતો હોય છે. ત્યારબાદ લાલ પાવડર ના ઉત્પાદન માટે જે કંઈ પણ હોય છે ચટણીના ઉત્પાદન માટે તેની અલગ જાતો હોય છે. તો જેવી જગ્યાએ તેમનું વિસ્તાર હોય તે પ્રમાણે તેમણે જાતો છે બનાવી જોઈએ. ત્યારબાદ રીંગણની અંદર આપણે વાત કરીએ તો તેની અંદર પણ અલગ અલગ ઘણી બધી જાતો આવતી હોય છે, બરાબર છે. આપણે જે ઓરા માટે ને રીંગણા કરતા હોય તે અલગ હોય, શાક માટે રીંગણા છે તો કે ભાઈ મોટા રીંગણા પણ આવતા હોય છે, ભરેલા શાક માટે આપણે નાના રીંગણાઓ છે એ ખૂબ જ પ્રચલિત હોય છે. એટલે આવી રીતના જે વિસ્તારની જે તાસીર હોય આપણે કહેતા હોય ને, તે પ્રમાણેની જાતો છે એ ખેડૂત મિત્રો વાવે તો એને ચોક્કસ ફાયદો થાય. અને વેલાવાળા શાકભાજીઓ છે તેની અંદર પણ અલગ અલગ જાતો આવતી હોય છે, બરાબર. જે આપણે દૂધી છે, તુરિયા છે, બરાબર, આ બધાની અંદર છે એ કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારની જાતો આવતી હોય. પણ કીધું એવી રીતના કે વિસ્તાર અને ખાસ કરીને વાતાવરણ છે તેને અનુકૂળ જાતો જો ખેડૂત મિત્રો છે એ વાવેતર કરે તો તેમને ચોક્કસ ફાયદો થાય.
1: સાહેબે ખૂબ વિસ્તારથી વાત કરી કે ભાઈ શંકર જાતો છે એનાથી લાભ શું થાય, કઈ જાતો વાવી. હવે સાહેબને એ પૂછીએ કે સાહેબ આ જે શંકર બીજ આપણે વાપરીએ ત્યારે કંઈક સાવધાની રાખવી જોઈએ કે કેમ?
0: હવે જે પરંપરાગત જાતો વાવતા ખેડૂતો હોય એ ઘણી વાર જો શંકર જાતો તરફ વળે તો તે પરંપરાગત જાતોમાં જે કંઈ પણ છે આપણે ખેતી માટેની પ્રક્રિયાઓ કે પ્રોસેસ કરતા હોય તેને તે ફોલો કરે, પણ ખરેખર છે એની પદ્ધતિ છે એમાં ઘણી વાર ફરક હોય છે, અને એ પદ્ધતિ જો ખેડૂત મિત્રો અપનાવે તો જ એને ઉત્પાદનમાં વધારો મળતો હોય છે. એટલે ખાસ કરીને તો પેલા તો જ્યારે બિયારણ લેવા માટે જાય ત્યારે શંકર જાતોનો જ્યારે આપણે બિયારણ લેતા હોય, આમ તો ખેડૂત મિત્રોને ખબર જ છે કે દર વર્ષે નવું બિયારણ લેવું પડે, અને બીજા નંબરમાં કે એ જે બિયારણ છે એ પ્રમાણિત હોય એટલે કે સર્ટિફાઈડ હોય તે ખૂબ જ જરૂરી છે, અને વિશ્વાસપાત્ર છે એ ગવર્મેન્ટ કે પછી પ્રાઇવેટ જે કંઈ પણ બિયારણ લે પણ એ ગવર્મેન્ટ દ્વારા સર્ટિફાઈડ થવું જરૂરી છે, અને તેવું બિયારણ જો ખેડૂત મિત્રો લે તો છે એમને ખૂબ જ છે સારા બીજ છે મળી રહે. આ સિવાય તો કે ભાઈ યોગ્ય અંતર ખાતર અને સિંચાઈની વ્યવસ્થાપન, એમ કારણ કે જેમ જેમ આપણે શંકર જાતો તરફ જઈએ તો શંકર જાતોનો છે જે ગ્રોથ છે એ વધારે હોય, એમ એની વૃદ્ધિ છે એ વધારે થતી હોય, એટલે છે એમને અંતર છે એ ઘણીવાર છે વધારે આપવું પડે. આ સિવાય છે જેમ આપણે વાત કરી હતી કે મેળા પદ્ધતિથી વાવેતર થતું હોય છે, એટલે છે ખાસ કરીને જે વેલાવાળા શાકભાજીઓ હોય એને છે વાંસના કે પછી ઘણીવાર સિમેન્ટના પણ ઓલા બીમનો ઉપયોગ કરતા હોય છે ખેડૂત મિત્રો, તેની અંદર છે તાર બાંધી અને મેળા બનાવે છે, અને તેની ઉપર જો વેલા ચડાવવામાં આવે તો તે કાપવા લણણી માટે પણ ફાયદાકારક થાય, અને ખેડૂતોને છે રોગ અને જીવાતો પણ તેની અંદર છે એ ઓછી આવતી હોય, અને વ્યવસ્થાપન બધું સારી રીતે જળવાઈ રહે. આ સિવાય સિંચાઈ ખૂબ જ જરૂરી છે, ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે ખેડૂત મિત્રો તો ચોક્કસ એમને વધુ ફાયદો થાય, અને ખાતર જે કંઈ પણ હોય છે એ ઘણીવાર જો ટપક સિંચાઈનો ઉપયોગ કરતા હોય તો તેની અંદર લિક્વિડ ફર્ટિલાઇઝર ખૂબ જ ફેમસ હોય છે, તે નાખી અને તે પણ છે ઉપયોગ ખેડૂત મિત્રો કરે તો એને ચોક્કસ છે વધુ ઉત્પાદન મળી શકે, એટલે આ બધું ખૂબ જ એમને ધ્યાનમાં રાખવું જોઈએ.
2: તો બોરખત્રીય સાહેબ, હવે જે શાકભાજીની ખેતી છે એ કરતા ખેડૂત મિત્રોને વધુ ઉત્પાદન મેળવવું હોય તો એને અન્ય કોઈ ભલામણ ખરી, અને ઉપરાંત કંઈ આમાં સબસિડી સરકારશ્રી તરફથી મળતી હોય ખરી?
0: હા, આમ તો આપણે વાત કરી કે ટપક સિંચાઈનો પણ ફાયદો થાય, અને સામે બીજી એક વાત કરું તો મલ્ચિંગ એ ખૂબ જ છે પ્રચલિત હોય છે, અને મલ્ચિંગ છે એ ખૂબ જ જરૂરી પણ છે, કારણ કે શાકભાજીમાં જો સારી ગુણવત્તા મેળવવી હોય તો તેની અંદર મલ્ચિંગ એટલે આપણે પ્લાસ્ટિકની શીટ છે એ ખેતરની અંદર છે એ પાથરતા હોઈએ, અને એની અંદર જો ખેતી થાય તો નિંદણ પણ ઓછું થાય, ભેજ જળવાઈ રહે જમીનની અંદર, રોગ અને જીવાતનું પ્રમાણ પણ ઘટી જાય છે, અને અલ્ટિમેટલી ફાયદો ખેડૂત મિત્રોને ઘણો

0: થાય છે. એટલે આવું મલ્ચિંગ અને ટપક સિંચાઈનો ઉપયોગ જો ખેડૂત મિત્રો કરે તો ચોક્કસ ફાયદો થાય. પણ ખેડૂતોને પાછો એ જ પ્રશ્ન આવે કે ભાઈ એ તો બધું મોંઘું છે,
1: બરાબર ને,
0: ખર્ચો થાય અને ખર્ચાની સામે શું ફાયદો થાય? તો કે જો સબસિડી સરકાર શ્રી તરફથી મળતી હોય તો ખેડૂત મિત્રો ચોક્કસ એ કરે. અને એટલા માટે જ છે ટપક સિંચાઈ અને મલ્ચિંગ બંને માટે સરકારશ્રી તરફથી સહાય મળે જ છે. આપણે જે આઈ ખેડૂત પોર્ટલ ખૂબ જ જાણીતું છે તેની અંદર છે સરકારશ્રી તરફથી છે એ ઘણી બધી સબસિડીઓ મળે છે. એમાં જો જોઈએ તો આપણે જે ટપક સિંચાઈ પદ્ધતિ છે તેની માટે છે 15 પ્રકારના શાકભાજી પાકોને તેમણે છે આવરી લીધા છે કે જેની અંદર છે જો ટપક સિંચાઈનો તમે ઉપયોગ કરો તો તેની અંદર છે 60,000 જેટલો છે યુનિટ કોસ્ટ સામે છે એ સહાય છે ખેડૂત મિત્રોને છે એ આપવામાં આવે છે. ત્યારબાદ છે એ શાકભાજીના બિયારણ માટે પણ જો શંકર જાતોના બિયારણનો ઉપયોગ કરે તો તેના માટે પણ સરકારશ્રી તરફથી સબસિડી મળે છે. અને જો મલ્ચિંગની આપણે વાત કરીએ તો મલ્ચિંગની અંદર પણ સરકારશ્રી તરફથી છે એ જેવી મલ્ચિંગ તમે અલગ અલગ કેટેગરીની છે મલ્ચિંગ માટેની પ્લાસ્ટિક શીટ અવેલેબલ હોય છે તેના પ્રમાણે અને પરસન્ટેજ અમુક પરસન્ટેજ છે સરકારશ્રી જેવી પ્રકાર છે તે પ્રમાણે છે સરકારશ્રી તરફથી આપવામાં આવે છે. તો આ સબસિડીઓ છે આ વર્ષે આમ તો એપ્રિલ માસની અંદર છે તેનું પૂર્ણ થઈ ગયેલું છે. પણ ખેડૂત મિત્રો જો આ વાતને ધ્યાનમાં લે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે પણ અવેલેબલ હોય ત્યારે છે એ સબસિડી માટે એપ્લાય કરે તો ચોક્કસ તેમને મલ્ચિંગ અને ટપક સિંચાઈ પદ્ધતિ બંને માટે છે ચોક્કસ તેમને સબસિડી મળી રહે અને ખેડૂતો છે એ તેનો ઉપયોગ કરી અને ખૂબ જ વધારે ઉત્પાદન શાકભાજીની અંદર મેળવી શકે.
1: તો વિરલભાઈ જેમ જેમ સમય બદલાય છે એમ એમ આપણે પણ આપણી પદ્ધતિ, આપણી કામ કરવાની દૃષ્ટિ, પદ્ધતિ બધું બદલવું પડે.
2: હા, એટલે સમય પ્રમાણે છે ને ખેડૂત મિત્રો એ પણ બધી ટેકનિક છે, નવા નવા બિયારણો છે એનો ઉપયોગ વધારતો રહેવો પડે. તો અટલબેન, શાકભાજીમાં શંકર જાતોનું વાવેતર વધુ કમાણી માટે અત્યંત આવશ્યક, આ વિષય પર ડૉક્ટર તેજસકુમાર બોરખતરિયા સાહેબે ખૂબ સરસ મજાની વાતો કરી. ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ ગઈ છે. વિશેષમાં કોઈ માહિતી સાહેબ પાસેથી મેળવવી હોય મિત્રોએ તો એમનો મોબાઈલ નંબર આપણે આપી દઈએ. ડૉક્ટર તેજસકુમાર બોરખતરિયા કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જનીન વિદ્યા અને પાક સંવર્ધન વિભાગના મદદનીશ પ્રાધ્યાપક છે, એમનો મોબાઈલ નંબર છે
1: 97232 43 9 92 43 9 92.
2: અને અંગ્રેજીમાં કહું તો 97232 43 9 92.
1: હવે સાહેબ બેઠા છે, ચોરો જામ્યો છે, એક સરસ મજાનું ગુજરાતી ફિલ્મ ગીત સાંભળીએ.
2: અરે વાહ ભાઈ વાહ, ચોક્કસ સાંભળીએ,
1: ગીત સાંભળીએ, છૂટા પડીએ અને સૌ મિત્રોને કહીએ
2: રામ રામ રામ રામ.

0: जन काठी आवार माई को दी तू तो भूलोई पर भगवान ए तारा जे माई करूं सम्मान अरे तन स्वर्ग रे बुलावो कामड़ा।
1: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
2: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
3: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાયને કહીએ
2: રામ રામ રામ રામ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો છોરો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થ સામે સંયુક્ત લડતનું આહવાન કર્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓપરેશન એમિસ્ટાર્ટની જાહેરાત કરી. આરોગ્ય મંત્રાલયે ઔષધ નિયમો 1945માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો. ડીઆરઆઈએ મુંબઈ, બેંગલુરુ અને વિશાખાપટ્ટનમમાં કાર્યરત સંગઠિત સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો અને બેડમિન્ટનમાં ભારતના રોનક ચૌહાણ યુએસ ઓપન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. ગૃહમંત્રી અમિત શાહે આજે ડ્રગ્સ સામે સંયુક્ત યુદ્ધનું આહવાન કરતા કહ્યું કે ડ્રગ્સનું દૂષણ રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સ્થિરતા, આર્થિક હિતો અને યુવાનો અને દેશના ભવિષ્ય માટે જોખમી છે. તેમણે આધ્યાત્મિક નેતાઓ, યુવાનો અને માતાઓને આ અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી હતી. શ્રી શાહે નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર નાકોડની 10મી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા આ નિવેદન આપ્યું હતું.
1: માદક પદાર્થો કી સમસ્યા केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं है, नार्को टेररिज्म इको सिस्टम भी बन चुकी है. तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
0: ગૃહમંત્રીએ કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ડ્રગ્સ સંબંધિત ગુનાઓની માહિતી સમયસર શેર કરવા માટે ઘણા ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યા છે. તેમણે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકોને નિર્ધારિત સમયમર્યાદામાં આ પોર્ટલ પર ડ્રગ્સ સંબંધિત કેસોની માહિતી અપલોડ કરવા જણાવ્યું.
1: નાર્કો ઓફેન્ડર્સ આજ ટેકનોલોજી સે સક્ષમ બને હુએ હૈ, વો નેટવર્ક આધારિત બન ચુકે હૈ ઓર મલ્ટી ડોમેન અપરાધ કે રૂપ મે ભી આજ હમારે સામને ખડે હૈ. એ સભી ચીજે એ લડાઈ કો ઓર કઠિન બનાતી હૈ, ઇસલિયે હમારી પ્રતિક્રિયા એક રોડ મેપ આધારિત હોની ચાહિયે ઓર ઉસમે આધુનિક ઇન્ટેલિજન્સ લીડ બેઝ પ્રતિક્રિયા હોની ચાહિયે, ટેકનોલોજી ડ્રીવન એપ્રોચ હોના ચાહિયે ઓર નેટવર્ક સેન્ટર.

0: एक लड़ाई हमने करनी पड़ेगी।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ડ્રગ ફ્રી ઇન્ડિયા ઝુંબેશ જનભાગીદારીથી ચાલતી એક જન આંદોલન બની ગઈ છે. શ્રી મોદીએ સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બી એલ વર્મા દ્વારા ડ્રગ ફ્રી ભારત બનાવવાના મહત્વ પર લખાયેલ લેખ શેર કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ દરેક નાગરિકને ડ્રગ ફ્રી અને વિકસિત ભારત બનાવવાના અભિયાનમાં જોડાવા હાકલ કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓપરેશન એમિસ્ટાર્ડની જાહેરાત કરી. આ પહેલ હેઠળ ભૂકંપ પછી રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ભારતીય વાયુસેનાના 2 C-17 વિમાન વેનેઝુએલા જવા રવાના થયા છે. એમિસ્ટાર્ડનો અર્થ સ્પેનિશમાં મિત્રતા થાય છે. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ કામગીરીમાં ભારતીય સેનાનું ફિલ્ડ કેપ હોસ્પિટલ યુનિટ અને 35 ટનથી વધુ રાહત પુરવઠો, દવાઓ અને તબીબી સાધનોનો સમાવેશ થાય છે, જેમાં 2 ભીષ્મ ક્યુબનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે ભારત આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાની સરકાર અને લોકોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં વિવિધ યુરોપિયન દેશોના પત્રકારોના જૂથ સાથે વાતચીત કરી. મંત્રીએ તેમની સાથે ભારતમાં થઈ રહેલા ગહન પરિવર્તનો, વિશ્વની વર્તમાન પરિવર્તન સ્થિતિ અને ભારત અને યુરોપ વચ્ચે વધતા જતા જોડાણો વિશે વાત કરી. ડોક્ટર જયશંકરે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતમાં તેમના કાર્યક્રમો અને પ્રવાસો ભારત અને ભારત યુરોપ ભાગીદારીની સંભાવના વિશે ઊંડી સમજણને પ્રોત્સાહન આપશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પરીક્ષણ, તપાસ અથવા વિશ્લેષણ માટેની દવાઓની આયાત કરવાની પરવાનગી મેળવવા માટેની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ડ્રગ્સ રૂલ્સ 1945માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે વિશ્લેષણ અને બિન ક્લિનિકલ પરીક્ષણનો હેતુઓ માટે ઓછી માત્રામાં દવાઓની આયાત કરવા માટેની પરવાનગી પ્રક્રિયામાં સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સુધારેલી જોગવાઈ અનુસાર અરજદારોને દવાઓની આયાત કરવા માટે પૂર્વ પરવાનગીની જરૂર પડશે, જેના પછી દવા આયાત કરી શકાય છે. કેન્દ્રએ આરોગ્ય ક્ષેત્રમાં જનવિશ્વાસ અધિનિયમ સુધારાઓ લાગુ કર્યા છે, જેમાં ડ્રગ્સ અને કોસ્મેટિક્સ અધિનિયમ 1940 અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ અધિનિયમ 2006 હેઠળ નાના ગુનાઓને તર્કસંગત બનાવવામાં આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સુધારાઓનો હેતુ જાહેર આરોગ્ય અને ગ્રાહક સલામતી માટે કડક સલામતી જાળવી રાખીને વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABAT ફોલો કરશો. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIએ મુંબઈ, બેંગલુરુ અને વિશાખાપટ્ટનમમાં કાર્યરત સંગઠિત સોનાના દાણચોરીના રિંગનો પર્દાફાશ કર્યો છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે DRIએ અનેક સ્થળોએ હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન 23 કરોડ રૂપિયાની કિંમતનું 15 કિલોગ્રામ વિદેશી સોનું જપ્ત કર્યું છે. આ ઓપરેશનમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ સંગઠિત સોનાની દાણચોરીના રિંગ સાથે જોડાયેલો છે. અન્ય એક ઓપરેશનમાં DRIએ સુરતમાં 2 કિલોગ્રામ કોકેઇન જપ્ત કર્યું અને એક વ્યક્તિની ધરપકડ કરી. આરોપી પર નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. ગયા મહિનાથી ડિરેક્ટોરેટે કુલ 26 કિલોગ્રામ કોકેઇન જપ્ત કર્યું અને 14 વિદેશી નાગરિકો સહિત 22 લોકોની ધરપકડ કરી છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે જણાવ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિ નવીનતા, પારદર્શિતા અને કાર્યક્ષમતાનો નવો પાયો બની રહી છે. નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત AI ઇનોવેશન સમિટને સંબોધતા મંત્રીએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં આધુનિક ટેકનોલોજી અને નવીનતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વિકાસ, નવીનતા અને પરિવર્તનશીલ પરિવર્તનને આગળ ધપાવવા કૃત્રિમ બુદ્ધિ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી વ્યવસાયની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. મીડિયા સાથે વાત કરતા શ્રી સિંહે જણાવ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિ વિશ્વભરના દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અને વ્યક્તિઓના જીવનને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરવા માટે તૈયાર છે. કોલકાતાના તારાતલા અકસ્માતમાં મૃત્યુ આંક વધીને 15 થયો છે. ઘાયલોને કોલકાતાની SSKM હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે આ ઘટનાના સંદર્ભમાં એક સરકારી અધિકારી સહિત 6 લોકોની ધરપકડ કરી. રાજ્ય સરકારે ગઈકાલે ઘટનાની તપાસ માટે એક વિશેષ તપાસની ટીમ સીટની રચના કરી હતી. બચાવ કામગીરી ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને લંડનમાં વાર્ષિક યુકે ભારત એવોર્ડ્સ 2026માં યુકે ભારત

0: સંબંધોને મજબૂત બનાવવા માટે અપવાદરૂપ નેતૃત્વ માટે વિશેષ પુરસ્કાર મળ્યો છે. સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા શ્રી ગોયલે કહ્યું કે આ સન્માન સરકારો, વ્યવસાયો, શિક્ષણ, સંસ્કૃતિમાં સેતુ બનાવનારમાં ઘણા લોકોનું છે જેઓ ભારત અને યુકે સંબંધોને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન IRCTCએ ભારત ગૌરવ ડિલક્સ ટુરિસ્ટ ટ્રેનનો ઉપયોગ કરીને એક નવું ટુરિસ્ટ સર્કિટ ડિવાઇન ઇસ્ટ ટેમ્પલ ટૂર શરૂ કર્યું છે. આ 11 દિવસની ટ્રેન યાત્રા દરમિયાન યાત્રાળુ અને પ્રવાસીઓને ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના મુખ્ય યાત્રાધામોની મુલાકાત લેવાની તક મળશે. બેડમિન્ટનમાં ભારતના રોનક ચૌહાણે આજે ફુલટનમાં યુએસ ઓપન ટુર્નામેન્ટમાં વિશ્વના છઠ્ઠા અને પુરૂષોના સિંગલ્સના ટોચના ક્રમાંકિત ચાઇનીઝ તાઇપીના ચો ટિયન ચેનને સીધી રમતોમાં 22-17, 26-24થી હરાવીને ક્વાર્ટર સુધી પહોંચ્યા છે. અને એક પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે મલેશિયાના લી ઝીઝિયાને 21-14, 21-13થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. મહિલા સિંગલ્સમાં તન્વી શર્મા, રક્ષિતા શ્રી અને દેવિકા સિયા પણ છેલ્લા 8 તબક્કામાં પહોંચી ગયા છે. જર્મનીમાં ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે 7 સુવર્ણ સાથે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પિસ્તોલ અને રાઇફલ ઇવેન્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા ભારતે 24 ચંદ્રકો, 7 સુવર્ણ, 8 રજત અને 9 કાંસ્ય સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ભૂટાનના શિક્ષણમંત્રી યીજાંગ દે થાપાને મળ્યા હતા. શ્રી પ્રધાને સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે ચર્ચા શિક્ષકોની તાલીમ, કૌશલ્ય અને રોજગાર ક્ષમતા, ડિજિટલ શિક્ષણ અને AI, ટકાઉ પર્યટન, પરંપરાગત દવા અને સર્વાંગી સુખાકારી પર કેન્દ્રિત હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI, પરમાણુ અવકાશ અને ક્વોન્ટમ ટેકનોલોજી ભવિષ્યના વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાને આકાર આપશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે ભારત અત્યાધુનિક ટેકનોલોજીમાં ઝડપથી અગ્રણી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થ સામે સંયુક્ત લડતનું આહવાન કર્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓપરેશન એમસ્ટારની જાહેરાત કરી. આરોગ્ય મંત્રાલયે ઔષધ નિયમો 1945માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો. અને બેડમિન્ટનમાં ભારતના રોનક ચૌહાણ યુએસ ઓપન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર. અત્યારે રાત્રિના 8 વાગી ચૂક્યા છે. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું શ્રેયા ઘોષાલ અને રૂપકુમાર રાઠોડે ગાયેલા શિવા ફિલ્મના ગીતથી.

આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું રેખા ઠાકરે ગાયેલી કુતુબ આઝાદની રચનાથી.

રેખા ઠાકર અને સુધીર ઠાકરે ગયેલી આરજે નિમાવતની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો નિશા ઉપાધ્યાયને, શબ્દો ભાગ્યશાના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે રાત્રિના 8:45 થવા આવી છે. પ્રથમ સમાચાર સંધ્યા અને ત્યારબાદ ન્યૂઝ એટ 9 અમે દિલ્હીથી રિલે કરીશું.
1: નમસ્કાર નમસ્કાર. આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં વિશાલ શર્મા. મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહ ને માદક પદાર્થો પર નિયંત્રણ કે લીએ 3 સાલ કા વિઝન ડોક્યુમેન્ટ જારી કિયા. નશારોધી અભિયાન કો સશક્ત કરને કે લીએ બહેતર સમન્વય ઓર તકનીક કા પ્રયોગ કરને કો કહા. કેન્દ્ર સરકાર ભારત બ્રિટેન વ્યાપાર સમજૌતે સે અધિકતમ લાભ લેને કે લીએ દેશભર મે 1000 સલાહકારો કો તૈનાતી કે સાથ વ્યાપાર પોર્ટલ કો ઉન્નત કરેગી. વેનેઝુએલા મે ભૂકંપ સે મરને વાલો કી સંખ્યા બઢકર 589 હુઈ. ભારત ને વાયુસેના કે 2 જહાજો સે આપાતકાલીન રાહત સામગ્રી ભેજી. અમરીકા કે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ને કહા અમરીકા ઓર ઈરાન ભવિષ્ય મે કિસી ભી ટકરાવ કો ટાલને કે લીએ સીધા સૈન્ય સંપર્ક સ્થાપિત કરને પર સહમત. ભારતીય નિશાનેબાજ ISSF જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપ મે 7 સ્વર્ણ સહિત 24 પદક જીત કર શીર્ષ સ્થાન પર રહે. ઓર US ઓપન બેડમિન્ટન મે રોનક ચૌહાન કિદામ્બી શ્રીકાંત સહિત 3 મહિલા શટલર સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલ મે પહોંચે. अब समाचार विस्तार से. गृह मंत्री अमित शाह ने 2026 से 2029 की अवधि के लिए मादक पदार्थों पर नियंत्रण संबंधी विजन डॉक्यूमेंट जारी किया. नई दिल्ली में नार्को कोऑर्डिनेशन सेंटर की बैठक में उन्होंने मादक पदार्थ निपटारा पखवाड़े की भी शुरुआत की. इसमें करीब 2,10,000 किलो मादक पदार्थ नष्ट किए जाएंगे. इनकी अनुमानित कीमत 6,000 करोड़ रुपये है. गृहमंत्री ने नशे के खिलाफ एकजुट होकर युद्ध छेड़ने का आह्वान किया.
2: मेरा आप सबसे विनम्र आग्रह कि देश के आने वाले 100 वर्ष के भविष्य के लिए सभी सरकारों को एक साथ एक मंच पर आना होगा. सभी विभागों को जनता को गाइड करने वाले संतों को भी जोड़ना पड़ेगा और युवाओं पर घर में अपना रसूख रखने वाली हमारी मातृशक्ति को भी इसमें जोड़ना पड़ेगा. तभी जाकर इस लड़ाई के खिलाफ हम पूर्णतया सफल हो सकते हैं.
1: गृहमंत्री ने कहा कि स्वापक नियंत्रण ब्यूरो ने मादक पदार्थों से जुड़े अपराधों की जानकारी समय पर साझा करने के लिए कई ऑनलाइन पोर्टल शुरू किए हैं. उन्होंने कहा कि मादक पदार्थों और इससे संबंधित तस्करी नेटवर्क के खिलाफ अभियान को सशक्त बनाने के लिए बेहतर समन्वय और तकनीक का प्रयोग आवश्यक है.
2: ड्रोन आधारित ड्रॉप्स, समुद्री मार्गों से कंटेनराइज कार्गो, डार्कनेट, क्रिप्टो पेमेंट,

0: અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ.
1: મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની કુછ સફળતાઓ કી અનકહી વિરાસત કી ઉમ્મીદે નય ભારત કી મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર ઇસકે અતિરિક્ત આકાશવાણી ઓર દૂરદર્શન કે યુટ્યુબ ચેનલ ઓર પ્રસાર ભારતી કે એપ ન્યૂઝ ઓન એર ઓર ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર સજીવ પ્રસારણ લાઇવ સ્ટ્રીમિંગ કે માધ્યમ સે તો યાદ રખે રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું મોહમ્મદ રફીએ ગાયેલા ગાઈડ ફિલ્મના ગીતથી. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર એસ ટી

અને હવે સાંભળશો સાહિલ ઉદ્યાનવીએ લખેલું, જયદેવે સંગીતબદ્ધ કરેલું હમ દોનો ફિલ્મનું ગીત, મોહમ્મદ રફી અને આશા ભોંસલેના યુગલ સ્વરોમાં.

મોહમ્મદ રફીના સ્વરમાં હવે સાંભળશો કાલા પાની ફિલ્મનું ગીત, જેને લખ્યું છે મજરૂ સુલતાનપુરીએ અને સંગીતે મળ્યું છે એચ ટી વર્માને.

ફિલ્મ છે આંધી ઓર તૂફાન, કલાકારો મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુર, ગીતકાર ફારૂક કેસર, સંગીતકાર રોબિન બેનર્જી.

0: અને હવે સાંભળશો કિશોર કુમારે ગાયેલું છુપા રુસ્તમ ફિલ્મનું ગીત. ગીતકાર નીરજ, સંગીતકાર એસ ટી બર્મન.
1: સમલ સુર પકડ કે

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

0: States, who claimed 14 medals, and Italy at third position with 10 medals. And that is the end of this news bulletin.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે એક નજર આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો પર. મિત્રો, આવતીકાલે શનિવાર તારીખ 27 જૂન 2024 સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા, શ્રી રામચરિત માનસ ગાન 6:35, 6:45 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર સરિતા, 7 વાગે સદાબહાર ગીત, 7:20 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 8:30 વાગે પણ આપ સાંભળી શકશો સદાબહાર ગીત, 9 વાગે સવારે 9:30 વાગે ગુજરાતી ગીતો, 10:02 ફિલ્મ સંગીત, 10:30 વાગે હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત, 11:02 ફિલ્મ સંગીત, 11:30 વાગે આપ સાંભળશો હિન્દી ગીત ગઝલ, 12:02 ગુજરાતી ગીતો, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, કલાકાર દિવ્યાંગ અંજારિયા, 1:30 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 આપ સાંભળશો ગુજરાતી ગીતો. અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 વિકસિત ભારત 2047 પર વિકસિત ભારત સંકલ્પ સંસ્થાના સંસ્થાપક પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર મહેશ શર્મા સાથે હિતેશ માવણીની વાતચીત, 6:30 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:00 વાગે ગીતો સાંભળશો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 વાગે સેવા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ રૂડીનો રેડિયો, 8:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી, 8:30 વાગે ગુજરાતી ગીતો, 9:15 શ્રોતાઓના પત્રો તથા ઇમેલ પર આધારિત કાર્યક્રમ સવિનય વિનંતી કે આજ કે ફનકારનો સમય રહેશે 9:30 વાગ્યાનો, અને 10:00 વાગે સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં પ્રભાત મુખોપાધ્યાયનું સંતુરવાદન સાંભળશો. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 3.9 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું, જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 29.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.1 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. 8:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 46% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે, મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 અને 15 સેકન્ડ્સ થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે 5:50 આ જ મીટર્સ પર ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશું. પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. જોઈએ પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. હમણાં જ સભાના પ્રારંભે આપ સાંભળશો ગુજરાતી ગ્રામ ફોન રેકોર્ડ્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળશો મનહર ઉદાસે ગાયેલી ગઝલો. એક વાગે યુવા દોસ્ત, માફ કરશો, 12 વાગે રજૂ કરીશું ગુજરાતી નાટક, જેમાં આપ સાંભળશો નાટક અંતિમ દીપ. 1 વાગે રજૂ કરીશું યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત, જેમાં આપ સાંભળશો હિન્દી ફિલ્મી ગીતો. 2 વાગે રજૂ કરીશું વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં આપ સાંભળશો ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા વે વિશાળનું રેડિયો નાટ્ય રૂપાંતર. ત્યારબાદ સદીઓનું શાણપણ અને શાસ્ત્રીય સંગીત. 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ પ્રસારિત કરીશું, જેમાં આપ સાંભળશો ભજનો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. પ્રારંભ કરીએ ગુજરાતી ગ્રામ ફોન રેકોર્ડ્સના કાર્યક્રમથી. પ્રારંભે સાંભળીએ મનહર ઉદાસને.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગ્રામફોન રેકોર્ડ્સ નો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળ્યા ગુજરાતી સુગમ ગીતો.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ગુજરાતી નાટકનો.
2: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. અંતિમ દીપ, મોહનભાઈ પટેલની નવલકથાનું રેડિયો નાટ્ય રૂપાંતર. રૂપાંતરકાર ભગવત સુથાર. નિર્માણ રમેશ ભટ્ટ. નિર્માણ સહાયક રણજીત ભટ્ટ. તો રજૂ કરીએ છીએ નાટક અંતિમ દીપ.

0: हे नीलकंठ, मारी मनोकामना पूर्ण करजो।
1: साक्षात गौरी जेवी सुंदरी कोण हशे?
0: मने मारो मन गमतो।
1: कोण हशे अमारा हैया ने प्रथम नजरे जीती जनारी त्रिभुवन मोहिनी सुंदरी?
0: अरे मारे पूजा था तो भूली ज गई।
1: आ पक्षीओ जाने अमारा मिलन नो हर्ष व्यक्त करे छे। दाड़म नो स्वाद थी केवा उन्मत्त थया छे।
0: दाड़म नो स्वाद तेमने आनंद विभोर करे छे।
1: ओ तो पछी जेमना मुख मा दाड़म कळियो हमेशा वसे छे તેમના મદનું તો પૂછવું જ છું।
0: આપ?
1: હું પરદેશી છું, સ્તંભ તીર્થથી વેપાર માટે આવ્યો છું। લાગે છે કે મારે બીજો વેપાર પણ।
0: કયો વેપાર?
1: એક યુવતીને એક યુવાન મળે, એકબીજાને ગમવા લાગે, તેમના હૈયા સામ સામે દોડવા લાગે, તેને
0: એ બધી વાતો ત્યાં બકુલવનમાં કરીશું।
1: સાંજે પક્ષીઓ પાછા ફરે ત્યારે
0: આ જ્યોતિર્માલા મળશે
1: તેના નાગીને। આ મહાવનની કુંજ ગલીઓમાં જ્યોતિર્માલાને હું અનેક વાર મળ્યો છું, મારા પ્રેમમાં પાગલ। તે નથી જ્યોતિ અજવાળી કે અંધારી રાત, આજે આવશે જ, આજે એક નિર્ણય કરવો જ પડશે।
0: ક્યારની પાછળ આવીને ઊભી છું ખબર નથી
1: જ્યોતિ।
0: અરે નાગિલ, આ જ્યોતિ હવે નાગિલ વિના જીવી શકે તેમ નથી જ।
1: માટે જ મારું મન કહે છે કે આપણે ખંભા તરફ।
0: કેમ આટલી બધી અધીરાઈ?
1: જ્યોતિ આવતો ભય મને ચેતવે છે।
0: મારા નાગિલને કોનો ભય છે?
1: નાગિલ કદી કોઈથી ડર્યો નથી, પણ આ પાટણ પર ભય તોળાય છે। માધવ મંત્રી અલ્લાઉદ્દીનના સેનાપતિ ઉલ્લુખ ખાનને દોરીને પાટણ પર।
0: હા, મને પણ લોકોમાં કંઈક અશાંતિ, ગભરાટ,
1: આવતા ભયથી ચેતવું એ માનવીનું કર્તવ્ય છે। તેથી તમે નિર્ણય કર્યો છે કે કૃષ્ણે રુક્ષ્મણીનું હરણ કરેલું તેમ નાગિલા તેની પ્રિયાને ખડિયા જોજો સાંઢણી પણ હરી જશે।
0: નાગિલ આ પટ્ટણી કન્યા છે, તેને મન પાટણ મોટું છે।
1: માલા થાય છે કે બાવડે પકડીને તને સાંઢણી પર બેસાડી દઉં, પણ મન વગર તું આવે તેમાં
0: શી મજા આવે? એમ જ ને, મારું ચિત્ત મારા વતને કબજે કર્યું છે, યુદ્ધના ભય પછી આ માલા તારી છે, તારી જ રહેશે।
1: જ્યોતિ યુદ્ધને સમય પારકાનગરમાં પરદેશીનું કોણ રણી થયું?
0: શું નાગિલને પોતાની બહાદુરી પર વિશ્વાસ
1: છે? મારી તલવાર પર મને પૂરો વિશ્વાસ છે, પણ નિષ્પ્રયોજન વીરતા દર્શાવીએ।
0: તારી પ્રિયાનું વતન એ તારું વતન નથી?
1: તો શું મારું વતન એ તારું વતન નથી?
0: યુદ્ધ પછી આપનો સાચો પ્રેમ આપણને ભેગા કરશે।
1: શું આ જવાબ મારી માલાનો છે?
0: હા, હું જાઉં છું, ભાઈ ઘેર આવ્યો છે, પાછો વળી કંઈક આડું ન કરી બેસે।
1: જતા પહેલા એક વાર જ્યોતિ
0: નાકે જાઉં જા।
1: સ્ત્રીઓના મન કળી શકાતા નથી, શું કરું એ સમજાતું નથી। શું પેલી પાટણની બુદ્ધિ ચાતુર્ય માટે જાણીતી મંજુ ઘોષાની મદદ લઉં? ચાલ તેને આવાસે જાઉં,

0: અરે બંધુલા, મંજુ ઘોષા ક્યાં છે?
1: અંદરના ખંડમાં છે.
0: હું મંજુ ઘોષા.
2: કોણ?
3: ઓહો, પરદેશી. ઘણા સમય દર્શન દીધા કાઈ? ચહેરા પર ઉદાસી

0: કેમ છે?
1: અરે મદિરા પાત્ર લાવો તો.
2: લ્યો આ મદિરા પાત્ર.
0: પરદેશી, શું છે બોલો? શી વ્યથામાં ડૂબ્યા છો? શું સ્તંભ તીર્થની કોઈ ધન્યા યાદ આવે છે?
3: મંજુ ઘોષા, આજ મારું મન બહુ વ્યથિત છે.
0: જાણું છું.
3: હે, ના હોય.
0: હા, જે સુંદરી તમારા હૈયાની તમે છે તેને હું જાણું છું.
3: મારા માન્યામાં આવતું નથી.
0: કેટલા વખતથી પાટણમાં રહો છો? લાંબા સમય આ મંજુને મળવા આવ્યા તેની પાછળનું કારણ જાણ્યા વિના મને ચેન પડે ખરું? તમે અને જ્યોતિર્માલા
3: કેમ બોલતા ખમચાય છે?
0: ધ્યાન રાખજો પરદેશી, તમારી બાજી પર પાણી ફરી વળતા વાર લાગશે નહીં. જાહેલ શિલ્પીએ તેનું પાણી ગ્રહણ વહેલી તકે કરવાનો નિર્ણય કરી નાખ્યો છે.
3: મારી મોટી મૂંઝવણ એ જ છે, એના પાણી ગ્રહણ પહેલા જ.

0: ના હોય.
1: હા, જે સુંદરી તમારા હૈયાની તમે છે તેને હું જાણું છું.
0: મારા માન્યામાં આવતું નથી.
1: કેટલા વખતથી પાટણમાં રહો છો? લાંબા સમય આ મંજુને મળવા આવ્યા તેની પાછળનું કારણ જાણ્યા વિના મને ચેન પડે ખરું? તમે અને જ્યોતિર્માલા
0: કેમ બોલતા ખમચાય છે?
1: ધ્યાન રાખજો પરદેશી, તમારી બાજી પર પાણી ફરી વળતા વાર લાગશે નહીં. જાહેલ શિલ્પીએ તેનું પાણી ગ્રહણ વહેલી તકે કરવાનો નિર્ણય કરી નાખ્યો છે.
0: મારી મોટી મૂંઝવણ એ જ છે. એના પાણી ગ્રહણ પહેલા જ
1: શું કરવું છે
0: એનો જ વિચાર કરું છું, પણ માર્ગ સુસ્તો નથી. જો તું
1: માર્ગ બતાવવાનું મને કહો છો? અરે, જ્યોતિર્માલા તો વિજયસિંહની વાગ્દત્તા બની ચૂકી છે. આકાશ પાતાળ એક થાય પણ જાહેલ શિલ્પીનો નિર્ણય ન તૂટે. અને વિજયસિંહની શત્રુતા એટલે
0: એની મને જરાય ચિંતા નથી.
1: પોતાની તાકાતનું આટલું બધું અભિમાન? પરદેશી, હજુ બેમાંથી એકેના પંજામાં આવ્યા નથી, નહીં તો
0: પુરુષોના બાળ માપવાનું કામ તારું નથી. તું તો તેમનું મનોરંજન કરી શકે.
1: હું તો તમારી દ્રઢતા માપતી હતી. ડરપોકને માર્ગ બતાવવાથી શું લાભ?
0: ગણિકાઓ આ બાબતે ચતુર હોય છે એટલે તારી સલાહ માગી. ત્યારે તે તો
1: સાચે સલાહની જરૂર છે. સાચી સલાહ આપું તો દુઃખ નહીં થાય ને?
0: ના
1: તો આ પ્રીતનો છંદ છોડીને સ્તંભ તીર્થ ભેગા થઈ જાઓ.
0: કેમ?
1: કારણ કે તમે હજી બાળક છો. એક જુવાન પોતાની પ્રિયાને સાંદણી પર નાખીને પોતાના વતન ભેગી ન કરી શકે તેને મારે શું કહેવું?
0: મંજુ ઘોષા નાગેલ સાવ કાચી માટી તો નથી. એ પ્રયત્ન કર્યો પણ જ્યોતિ તૈયાર ન થઈ. પાટણની સુપુત્રી યુદ્ધ વખતે પાટણ છોડવા ઈચ્છતી નથી.
2: બા, જાહેલ શિલ્પી આવે છે.
0: ચાલો ત્યારે રજા લઉં છું.
1: પરદેશી, મુજાશો નહીં. તમારી પ્રીતને જાહેલ જાણતા નથી.
0: આજે નહીં તો કાલે તો જાણશે જ ને.
1: આવજો પરદેશી. ગયો બિચારો પરદેશી. આવી ગયા શિલ્પી? કેમ બોલતાય નથી? અરે શિલ્પી, તમારા વિશે લોકોમાં ચર્ચા થાય છે.
3: હું ચર્ચાથી ડરતો નથી, પણ તમે આવતા ભીને પારખતા નથી તેનાથી હું ડરું છું. તમે મ્લેચ્છુની શક્તિનો આંક ઓછો મૂકો છો. દુશ્મનની શક્તિને ઓછી આંકવી તેમાં જ અડધો પરાજય સમાઈ જાય છે.
1: શું?
3: મારે તો મારી વાત કર્ણદેવને મોઢા મોઢ કહેવી છે, પણ ક્યાં છે રાજા? આ તુર્કાણુઓ પાસે મહાસાગર જેવું વિશાળ સૈન્ય છે. અન્ય રજપૂતો ગૌરવ સમજે તો ઠીક છે, નહીં તો પાટણ ઉજ્જડ થઈ જશે.
1: શું રજપૂતો પોતાનો ધર્મ ચૂકશે?
3: રજપૂતો તો સુરા અને સુંદરીમાં ચકચ્યુર બનતા જાય છે, જ્યાં ખુદ રાજા કર્ણદેવ જ ચારિત્ર ભ્રષ્ટ હોય.
1: શિલ્પી, તમે ભયંકર રાજદ્રોહ કરી રહ્યા છો.
3: જ્યાં રાજધર્મ નથી ત્યાં રાજદ્રોહ પણ નથી.
1: શિલ્પી, વાત સાચી છે, પણ યુદ્ધ પહેલા રજપૂતો ચિંતા નથી કરતા.
3: આડ વાતે મૂળ વાત બોલવા ન દીધી.
1: કઈ વાત?
3: જ્યોતિર્માલા ખૂબ ઉદાસ રહે છે. આજે સવારે તો છાનું છાનું રડતી હતી. મને સમજાતું નથી કે એનું કારણ શું હશે.
1: કદાચ લગ્ન બાબતે કોઈ વાત.
3: અરે, વિજયસિંહ જેવો પ્રતાપી પુરુષ પાટણનું ગૌરવ કોના ભાગ્યમાં હોય?
1: પણ લગ્ન બાબતે આટલી ઉતાવળ શા માટે કરો છો? જ્યોતિર્માલાના મનની વાત હું જાણું છું.
3: હું એ જાણવા આતુર છું.
1: પણ આ વાતથી જ્યોતિર્માલાને આંચ ન આવે તેની ખાતરી આપો છો?
3: મારું અભય વચન છે.
1: તો સાંભળો, જ્યોતિર્માલા વિજયસિંહને પરણવા માંગતી નથી.
3: શું કહે છે?
1: એ એક પરદેશીને મનથી વરી ચૂકી છે.
3: કોણ છે હતભાગી?
1: સ્તંભ તીર્થનો છે, કોલ્લાપીઠ ઉપરના એક આગારમાં ઉતર્યો છે.
3: ઓળખ્યો. પરદેશી!
1: શિલ્પી, શિલ્પી!
3: ઓળખાશ!
1: અરે, ગજબ થઈ ગયો. તેના પરદેશીનું શું થશે?
3: કોલ્લાપીઠના આગારનો ઓરડે ઓરડો ઘૂમી મળ્યો, પણ પરદેશી ન મળ્યો. જ્યોતિર્માલા, જ્યોતિર્માલા!
4: અરે શિલ્પી, કેમ બૂમો મારો છો?
3: અરે વિજયસિંહ, તમે કેટલી વારથી બેઠા છો?
4: જે સમય જાય છે તે કિંમતી છે. હવે વાતાવરણ ઘેરાતું જાય છે. કોઈ મેધાવી મંત્રી નથી કે વિચક્ષણ બુદ્ધિવાળા રાજપુરુષો.
3: તો વળી રાજાના કલંકની વાત પ્રજામાં પ્રસરી છે.

0: પ્રજા પ્રેમનો પ્રવાહ બદલાયો છે, છતાંય આફત વખતે પાટણ એક અને અખંડ હોય છે તે વાત ભૂલવા જેવી નથી.
1: વિજયસિંહ, અધેરી આંખે શું જુઓ છો?
2: ઘરમાં કેમ કોઈ દેખાતું નથી?
0: માલા કદાચ દેવદર્શને ગઈ લાગે છે.
1: જ્યોતિર્માલા દેવદર્શને જતી નથી
0: તો ક્યાં જાય છે?
1: એ વાત આપણા મોય ના શોભે. આપણી તો વાત ટૂંકી હોય, મારી નસોમાં રજપૂતનું લોહી વહે છે. ક્ષમા અને ઉદારતા એ તો આપણા ગુણ. હજી પણ જ્યોતિર્માલા જો પેલા પરદેશીને મળવાનું છોડી દે તો એનો હાથ ગ્રવા હું તૈયાર છું.
0: આજકાલમાં મારી તલવાર એક માનવ હત્યા કરી બેસશે.
1: શાંત થાવ, આવી બાબતમાં ઉકળાટ નુકસાન કરે છે. ધીરજ રાખો, ખાસ બગડ્યું નથી. અને પેલા નીચનો નિકાલ તો અન્ય રસ્તે ક્યાં નથી થતો.
0: મારી નસોમાં ગરમ લોહી વહે છે, જનુન મારી રગે રગમાં ઉભરાય છે. કાં તો પરદેશી નહીં કે કાં તો
1: શિલ્પી જ્યોતિર્માલા મારી વાગ્દત્તા છે. એના શરીરને આંચ આવવી ના જોઈએ. જાઉં છું.
0: જ્યોતિર્માલા, જ્યોતિર્માલા, તે શું ધાર્યું છે?
3: શી બાબતે આટલો બધો ક્રોધાવેશ મારી ગયો છે જાહી?
0: 71 પેઢીને નરકમાં નાખવા બેઠી છે ને સામેથી પૂછે છે, બોલ ક્યાં ગઈ હતી? જીવવાનો હોય તો પેલા નીચના આગળ પગ મૂકીશ નહીં.
3: જાહી, ભગિનીના મનોભાવનો કેળો લેવાનું પાપ આચરવા બેઠો છે? શું તારી બહેન અનિતિ આચરે છે? શું તને ગંધર્વ લગ્નની ખબર નથી? રાજપૂત સ્ત્રીના હરણ થતા નથી? આવી બાબતમાં માથું મારતા ક્યાંથી શીખ્યો? મારી ઉંમર તો જો, મને મારે માર્ગે જવા દે, તું તારે માર્ગે જા.
0: હવે ઘરની બહાર જઈશ તો દળથી માથું જુદું થઈ જશે. હા,
1: ઓહો, કોઈ વનદેવી પંત બોલી નહીં આવ્યા છે કે શું?
3: નાગિન, નાગિન, હવે આપણે સાવધાન રહેવાની જરૂર છે.
1: શી વાત છે જ્યોતિ, આમ આટલી બધી ડરે છે કેમ?
3: આ વાતની જાણ જાહિલને થઈ ગઈ છે, તેથી તે ખૂબ રોષે ભરાયો છે.
1: પણ તું કોઈ અધમ કામ કરતી નથી તો તારે ડરવાની શી જરૂર છે?
3: નાગિલ, હું તો તમને એ કહેવા આવી છું કે જાહિલ કઈ કરી બેસે તે પહેલા તમે પાટણ છોડીને
1: ચાલ્યો જાઓ, તને લીધા વિના, અને તે પણ જાહિલ નથી ડરીને, તો મારી 71 પેઢી લાજે. ગાડી, તું મને ઓળખતી નથી. અસી યુદ્ધમાં નાગિલને પહોંચી શકે તેવો માનવી તમારા પાટણમાં ભાગ્યે જ હશે.
3: જાહિલની સાથે લડવાનું તમારું કામ નહીં, અને લડવું પડે તો ગુમાવવાનું તો મારે જ છે ને.
1: હું તારા ભાઈની હત્યા તો નહીં જ કરું, બાકી સ્તંભ તીર્થ તો એકલા નહીં જવાનો મેં નિર્ણય કર્યો છે. જવા દે બધી ઉપાધિ. આ પાટણનું પ્રાકૃતિક સૌંદર્ય તો જો.
3: પાટણમાં શું સુંદર નથી? ભવનો અને ચૈત્યો, રાજમાર્ગો અને આરામગૃહો, સરોવરો અને ઉપવનો,
1: ગર્વોન્નત ગૌરાંગીઓ, અને તેમાંય મારી આ માધુર્ય મૂર્તિ જ્યોતિ. જ્યોતિ
3: મારા નાગિલ, પણ જો હું ગાફેલ રહેતા મને તો પૂરો ભય છે.
1: જા જા ગાડી, પરદેશી અને ભાઈ, તારો ભાઈ જાહેરને તો પડ્યો હશે પે મંજુ હોશાને ત્યાં.
0: મંજુ ઘોષા, તે કહ્યું હતું કે પેલા નીચ પરદેશી પાછળ જ્યોતિ ઘેલી બની છે.
4: હા,
0: એ માણસ અહીં આવે છે, સત્ય કહે છે.
4: જાહિલ, પણ આટલી બધી અધી રહીને રોષ કેમ કરો છો?
0: એની હત્યા કરવામાં તું મદદ કર.
4: તમારી તલવાર કામ તાકાત છે?
0: આ કામ છાની રીતે પતે તો સારું. અરત્નમાલા તને ઇનામમાં.
4: આ તમારી મંજુ ધન ભૂખી નથી, પ્રેમ ભૂખી છે.
0: એ તો તને ક્યાં નથી મળ્યો?
4: નથી મળ્યો,
0: એ વાત ખોટી છે.
4: તમને રીઝવવા મેં શું શું નથી કર્યું. તમારી એક પ્રેમ ભરી નજર માટે અનેક ધનપતિઓને મેં ડૂબ્યા છે. આજ તમારા પ્રેમ માટે કોડ ભર્યા માનવીની હત્યા કરવા તૈયાર થતા અચકાતી નથી.
0: દંભ રહેવા દે.
4: વિષદાનથી એ માનવીનું મૃત્યુ થાય તો માનશો કે મંજુ દંભી નથી, અને માનશો કે મંજુ તમારા પ્રેમ માટે એટલી જ આકુળ વ્યાકુળ છે.
0: જરૂરથી મારી ઘોષા.
4: આપ મદીરા ગંડુશ માટેની મદીરા. મારા હોઠ પર તમારા હોઠ મૂકીને મારા મોની મદીરાને ચૂસી લેશો તો મારે મન મોટો ઉત્સાહ બની રહેશે.
0: પ્રિયા, લાવ તારો મુખ.

0: જાહિલ મંજુ ગોછા અને મારી વાત દત્તા. અરે રાત્રિના આછેરા ઉજાસમાં, અરે આ શું? આ મારી જ્યોતિર્માલા તો નહીં? હા એ જ. ચાલ તેની પાછળ, આ ઝાડ પાછળ મને જરા છુપાઈ જવા દે.
1: આખરે તમે સ્તંભ તીર્થ જાઓ છો, મને એકલીને છોડીને જતા તમારા હૈયામાં શુંનું શું થતું હશે? પણ હવે તો બંને મન કઠણ કરે જ છૂટકો.
2: સાચું કહું માલા, મારું પ્રાણ રોધાય છે. તો નહીં હવે તો પ્રાણ ત્યાગ કરીશ.
1: નાગેલ, મારા પ્રાણ, મારા પ્રેમ પર શ્રદ્ધા રાખો. તમને મળ્યા વિના મોત આવશે, તમારું શપ પણ તમારું જ નામ ગુંજતું હશે.
2: શું આજે વિજયસિંહ તારે ત્યાં આવ્યો હતો?
1: હા, તેણે મારું રક્ષણ કરવાની ફરજનો દાવો કર્યો. મેં તેને નકારી કાઢ્યો, સ્પષ્ટ કહી દીધું કે હું તો નાગિલને મનથી વરી ચૂકી છું.
2: પણ એણે હતાશ થવાની જરૂર નથી.
1: મનને સંકુચિત ન કરો નાગિલ, આ યુદ્ધની આંટી વહી જવા દો. પછી સ્તંભ તીર્થમાં આપણે રંગરાગ કરીને વિરાહની આગનું એક સામટું સાટું વાળી દઈશું.
2: એની તો મને ખાતરી છે જ.
1: સમજુ છું કે તમે વૃદ્ધ માતાને એકના એક પુત્ર હોવા છતાં મારે લીધે જ તેમની આતુરતાને સંતોષતા નથી. છતાંય હું તમારું કયું કરતી નથી.
2: જ્યોતિ, દુખી ન થા, આપણે યુદ્ધ પછી મળીશું.
1: કદાચ વખતે મળાય ન મળાય તો પરલોકમાં તો જરૂરથી મળીશું. સૂર્યગંગા ને ઘાટ.
2: સૂર્યોદય થયો, ચાલ સાળીની પલાણીને નીકળી જાઉં. અરે પાટણના દરવાજા બંધ, હવે શું કરું? કોને પૂછું? હા, પેલી મંજુ ઘોષા, ચતુર્ગણિકા, ક્યાંયથી એ છુપો માર્ગ બતાવશે.

0: परदेशी।
1: मंजू घोषा आओ रूप तुम्हें क्या ही जोयू नथी, मने समझातु नथी कि आजे आटलो बधो फेरफार केम।
0: अमारे तो हवे उत्सव ना दिवसो आव्या।
1: युद्ध एटले तमारो उत्सव। सांभळ्यु छे के पाटण नी प्रजा तो तांडव अने भैरव नृत्य पाछळ घेली छे।
0: हाँ, पुरवासीओ तांडव पर तो उत्सव में थता संध्या नृत्य में मणिधर मुरली ना नादे डोले एम डोली उठे छे।
1: एमा एवो तो कयो जादू होय छे?
0: अंगहार नहीं पूर्णिया, पण हवे तमे नहीं जोई शको, कारण के युद्ध ने समय परदेशियों ने विहार पर घनी मर्यादाओं मुकाई छे।
1: पण मारे तो स्तंभ तीर्थ जाऊ छे।
0: हवे तो पाटण नो युद्ध ज निहाळो, पाटण ना दरवाजा बंद था एटले एक चकलू ए न जई शके तो तमे शी रीते जई शको?
1: ए मुश्किली माथी मार्ग मेळवा तो तमारी पासे आव्यो छु।
0: पण पाटण बहार जवानी आटली बधी तालावेली केम छे? थोड़ोक वधारे वखत रोकाई जाओ, हूँ खातरी करावी दईश के मारा आश्रय रहेवाथी तमे अत्यारे स्तंभ तीर्थमां छो एटली निरांत तमने रहेशे।
1: एनी खातरी शी रीते आपशो?
0: એ રહસ્યને હમણાં રહસ્ય જ રહેવા દઈએ। જે માણસનો અંત નિશ્ચિત છે એને થોડોક સંતોષ ભલે થતો। અવિશ્વાસ આવે છે ખરું ને?
1: ના, સાવ તો એવું નહીં, પણ
0: તો ચાલો મારી સાથે એ રહસ્યને ભેદી નાખીએ। મારી પાછળ પાછળ આવો। જુઓ, પેલો પદ્મક નો વિશાળ પલંગ છે અને પેલી વાસક સજ્જાની પાછળ રાજગઢ સુધીનો ગુપ્ત ભવન માર્ગ છે જેનો છેડો હસ્તી શાળામાં પડે છે। આ વાત ભાગ્યે જ કોઈ જાણતું હશે, ત્યાંથી બહાર જવાના અનેક ગુપ્ત માર્ગો છે।
1: હવે કંઈક સમજાય છે।
0: આજે મધ્ય રાત્રિએ હું તમને એ માર્ગ થોડી સુધી લઈ જઈશ, અત્યારે તમે અહીં જ આરામ કરો।
1: મારે માટે અહીં રહેવું અસહ્ય છે।
0: બાળક ન બનો પરદેશી, આ યુદ્ધનો સમય છે, મારી સલાહ પ્રમાણે શાંતિથી અહીં રહો, અન્યથા આપણે બંને માર્યા જઈશું। આજે મધ્ય રાત્રિ આવીશ, તમારા મનની શાંતિ ખાતર પેલો માર્ગ બતાવીશ અને જરૂર

0: सैनिकों ने युद्धोत्साह माटे नृत्य बराबर न करी शकी। मने मारा धंधा तरफ नफरत थती जाय छे। हवे हुं साधारणी मटी गृहिणी बनीश, पण ते माटे મારે આજે મારા પ્રીતમને એક અમૂલ્ય ભેટ, એક અત્યંત સુહામણા અને 32 લક્ષણા પુરુષના કિંમતી જીવનની ભેટ, પ્રેમવેદી પર એક શ્રેષ્ઠ બલિદાન. ચાલ મન, જરા કઠોર બની જા, પથ્થરનું બની જા. સંધ્યા તો વહી ગઈ, દાસીએ હાંડીમાં દીવા પ્રગટાવ્યા છે. અભિસારે નીકળું છું, છેલ્લો અભિસાર.
1: અરે પરદેશી, કઈ તકલીફ તો પડી નથી ને?
2: હું વિચાર કરતો હતો કે આ ભોયરા જેવા ખંડમાં આટલું બધું સુખ ક્યાંથી, અને આમરો શતકના શિલ્પે તો મને ગાડો કરી રાખ્યો છે.
1: તો પછી યુદ્ધકાળ સુધી અહીં જ રહી જાઓ.
2: કમળની મીઠી અને બારે વાસથી ભર્યા ભર્યા હૈયાનો પરિચય થતા મારું હૈયું હવે તો હાથ લઈને બેઠું છે કે આવી કોમળાંગી અને પ્રેમાળ નારીનો સંગ કેમ કરીને છોડાય. આ સ્તન પ્રદેશ પરથી સ્થાન ભ્રષ્ટ થતો પાલો જાણે કઈ કહી રહ્યો છે, ઈજન આપી રહ્યો છે.
1: વાહ મારા રસિક જીવડા, હવે થાય છે કે તમને પેલા ગુપ્ત માર્ગે પહેલા રવાના કરી દઉં.
2: મારું મન પણ એ જ ઈચ્છે છે.
1: જો કે તમને તકલીફ નથી, કંટાળા નથી, અને વળી પાછા કવિ બંધા જાઓ છો, તો સવારે જવામાં શું વાંધો છે?
2: સ્તંભ તીર્થ પહોંચી જવું એ મારું પરમ કર્તવ્ય છે.
1: હવે મધ્ય રાત્રે ક્યાં છેટી છે?
2: હજી તો રાત્રિનો પ્રારંભ થતો લાગે છે.
1: અમારે પટણીઓને તો બે ચાર ઘડીનો કઈ હિસાબ નથી. પ્રીતમને વિદાય દેતા દેતા એટલો સમય તો વહી જાય છે.
2: અરે એક જ પળમાં પ્રીતમથી જુદી થનાર સ્ત્રીઓ પણ પાટણમાં છે.
1: આ કઈ થોડી જ્યોતિર્માલા છે, એક વાર માણી જો. પછી બંદુલા, મદિરા પાત્ર લાવજે.
2: મંજુ, મને તો મદિરા પાત્ર કરતા તું જ વધારે નશીલી લાગે છે.
1: નાખિલ, એક વાર જરા થોડીક મદિરા, થોડુંક નશો, પછી આ મદિરાનું પાત્ર તો છે જ ને.
2: મંજુ ખોશા, લગ્ન પહેલા જાહિલ ને વફાદાર રહેવાની શરૂઆત કરી દીધી.
1: હું સમજી નહીં.
2: શું પરપુરુષના બાહુપાશમાં સમાવાનું કદાચ તને ગમતું નથી કે પછી?
1: ના, એવું તો કઈ જ નથી.
2: તો આવ, આ હાથ તારે માટે ખુલ્લા છે.
1: પારદેશી, પાટણની પ્રણય ક્રીડાનો ખ્યાલ તમને ક્યાંથી હોય? પાટણની નારી એમ સહેલાઈથી કદી ઝઘડાઈ જતી નથી.
2: તો શું મારે આક્રમણ કરવું પડશે?
1: ના, એમ નહીં. પણ પુરુષ જ્યાં સુધી મદોન્મત માતંગના મિજાજમાં ના આવે ત્યાં સુધી અમે તેને અસ્પર્શ્ય ગણીએ છીએ. તમને મદહોશ કરવા માટે મદિરાનો બીજો મદ્યઘટ ખાલી કરાવવો પડશે.
3: બંદુલા, પેલો જૂની મદિરા વાળો માણેક જડિત મધ્યઘટ લાવજે. તો
2: મંજુ, લાવ મદિરા પાત્ર. લે, પ્રથમ મારે હાથે જ તારા મુખમાં હું મદિરા રેડીશ, અને ત્યારબાદ હું તારા મુખમાંથી તેને ચૂસી લઈશ, અને પછી તો
1: હવે હાથ થાય છે. મને છોડ, મને છોડ, મને છોડ. લે, લે તો જા.
2: અરે મંજુ, દ્વાર ભીડાવતી ગઈ. જાહિલની પ્રિયા મારો જાન લેવા ઈચ્છતી હતી. જ્યોતિર્માલાએ મને સાવધ રહેવા કહ્યું છે. આ રહી મારી તલવાર. કાયર જાહિલ સ્ત્રી દ્વારા કપટથી મારો કાંટો કાઢવા માંગતો હતો. તેને ક્યાં ખબર હતી કે આ તો
4: વિજયસિંહ, તમે જ્યોતિર્માલાના પાણી ગ્રહણ માટે યુદ્ધ પૂરું થવાની વાત જોવા કેમ કહો છો?
5: શિલ્પી, સાવધ જાણ્યા બનો છો.
4: જે વાત કરવી હોય તે સ્પષ્ટ કહો.
5: શિલ્પી, એક અનર્થ થતો રહી ગયો. જ્યોતિ પેલા ભાગ એડું સાથે સ્તંભદ્રીત પહોંચી ગઈ હોત, પણ આવતા યુદ્ધના કારણે જ્યોતિની નસમાં પાટણનું ગૌરવ લોહી બની ને વહે છે, એટલે તે રહી ગઈ.
4: શું કહે છે?
5: આમ

0: જ્યોતિની પસંદગી ખોટી એ નથી, પરદેશી પૈસાદાર છે અને બહાદુર પણ.
1: હાલ ને હાલ એનો ફેસલો કરવો જ રહ્યો.
0: શિલ્પી, વિચારીને પગલું ભરજો. અંતે નુકસાન તો જ્યોતિર્માલાના છે, એ રખે ભૂલતા.
1: મંજુ, મંજુ, મંજુ, પેલા નીચ ને તે ઠેકાણે પાડો કે નહીં?
2: અરે પણ આટલી બધી અધીરાઈ, જાહિલ, જરા શાંત થાઓ.
1: તે બે દિવસ સુધી શું કર્યું?
2: પણ મારી વાત તો સાંભળો, કે માત્ર ઉશ્કેરાટમાં પોતાની જાતને નુકસાન કરશો. ગઈકાલે જે માનવીનું શબ્દ તમને મળ્યું હોત, પણ પરદેશીને હું મારી ન શકી.
1: એ ક્યાં છે?
2: મેં એને ભૂગર્ભખંડમાં પૂરી રાખ્યો છે. હવે ક્યાં પળનો વિલંબ છે? આપણે બંને મળીને એ પરદેશીને પૂરો કરીએ.
1: ચાલ જલ્દી કર. ક્યાં છે એ નીચ? એક પળમાં તેનો નિકાલ લાવી દો. આજે આજે મારું હૈયું તને આલિંગવા તલ પાપડ બની રહ્યું છે.
2: જીવનની મહત્તમ સુખની ઘડીનું આગમન મને હર્ષથી ગાડી તો નહીં બનાવી દે ને. શિલ્પી, બરાબર તૈયાર થઈ જાઓ, આગળ ખોલું છું.
1: ખોલી નાખ.
2: મને થાય છે કે
1: જલ્દી બોલી નાખ ને.
2: બીજો કોઈ માર્ગ લઈએ તો?
1: મૂર્ખ, આમાં બીજા માર્ગની ક્યાં જરૂર છે?
2: પણ મને એક ભય છે.
1: શું?
2: અસી યુદ્ધમાં એ માણસ ઘણો કુશળ છે.
1: આગી ખાસ, આ તલવાર હવે અધમના લોહીને ચાખવા થન કરી રહી છે.
2: શિલ્પી, હટકી જાઓ, માની જાઓ.
1: દૂર ખાસ, સાવધાન.
3: આવ શિલ્પી,
1: તારું મોત તારે માથે ભમે છે.
3: ઉત્તમ નારી રત્ન માટે મોખા બલિદાન આપવા પડે છે.
1: લે લે, તો જા,
3: તું પણ લેતો જા.
1: બે ઘામાં તો તારા સોળે ભાવ.
3: શિલ્પી
1: દુષ્ટ,
3: આમ કપાઈ મરવાથી શું ફાયદો છે?
1: મોત તો ભય હવે સમજો ને.
2: આ નાનકડી કટારીથી પરદેશીને ઘાયલ કરી નાખું. અરે જાહિલને પ્રચંડ ઘા કર્યો, પણ પરદેશી ચપળતાથી ચુકાવી ગયો.
3: લે લે તો
1: જા. શંભુ, મંજુ,
3: જ્યોતિન મારાના ભાઈને મારાથી હત્યા તો ન જ કરી શકાય.
2: ઓ પરદેશી, લે લે તો જા.
3: મૂર્ખ છે મંજુ. મંજુ, તારા સૌભાગ્યને સાચવી લે, હજી એ બચે તેમ છે.
1: મંજુ, મંજુ,
2: જાહિલ, જાહિલ, તે મારા શબ્દોને ધ્યાનમાં લીધા હોત તો. બંધુલા, બંધુલા, રાજવૈદ્ય તેડી.

0: છી? જાહિલ ક્યાં છે?
1: ઘેર નથી.
0: ક્યાં ગયો છે?
1: જાહિલ મને કહીને જતો નથી.
0: જ્યોતિર્માલા, સમયની ગંભીરતા પ્રમાણે વર્તવું જોઈએ.
1: મેં કહ્યું તો ખરું કે મને ખબર નથી, કદાચ રાજગઢમાં હશે કે પછી પેલી મંજુ ઘોષાને ત્યાં.
0: નથી,
1: પાટણ બાર તો નહીં જ હોય.
0: જ્યોતિ, શું આવા ચાળા કરવાનો આ સમય છે? જાહિલના દર્શનથી મને આશંકા જન્મે છે.
1: મારો ભાઈ કઈ દૂધ પીતો બાળક નથી, સમજ્યા? તે તો પાટણનો પ્રથમ કક્ષાનો યોદ્ધો છે. ઘડી બે ઘડી અદ્રશ્ય થાય એ માટે ચિંતા કરવી એ તો એના બળ માટે લાંછનરૂપ છે.
0: જ્યોતિ, તું ધારે છે તેના કરતા વાત જુદી છે.
1: એવું તે શું બન્યું છે? જરા સ્પષ્ટ તો કહો.
0: તારામાં બુદ્ધિનો આટલો બધો અભાવ છે?
1: શું મને નહીં પામી શકવાની આ કડવાશ છે?
0: ખબરદાર, તારી જીભ પર જરા કાબુ રાખ. તું સ્ત્રી છે, નહીતર આવા ઉદ્ધત વર્તન માટે
1: પાટણના રાજપૂતો એ સિવાય બીજું કરી પણ શું શકવાના હતા?
0: જ્યોતિર્માલા, તો જાહિલની ખબર તને નથી એમ જ ને? સારું, પેલો પરદેશી સ્તંભ કેમ ના ગયો?
1: પેલી ગંભીર વાત સાથે આવી રસિક વાત વિજયસિંહ ને ક્યાંથી સ્ફુરી?
0: આ પણ ગંભીર વાત જ છે.
1: તમને આ સમાચાર ક્યાંથી મળ્યા?
0: એ મેં જાતે જોયું છે અને સાંભળ્યું છે, મધ્યરાત્રિએ દેવીપીઠ તરફ.
1: વિજયસિંહ જેવો પ્રતાપી હતો, આવો બાળક ક્યાં સ્વભાવ વાળો ક્યારે બન્યો?
0: શું આ બાળક કયો સ્વભાવ છે?
1: એક જુવાન સ્ત્રી પોતાના પ્રીતમ ને મળે એમાં પીછો

0: অংশ হয়?
1: মহারা প্রশ্নের উত্তর আপনি তো।
0: উত্তর তো আপি সেজ, তুমি তো বীর পুরুষ ছো, পাটন না প্রাণ। পাটন না দরওয়াজা বন্ধ থাই পছি পরদেশী সি রীতে যাই শকে। বলো হবে সে কে পুছવાનું?
1: એ પરદેશી યોદ્ધા તરીકે કેવો?
0: પાટણ ને યુદ્ધ માં પરદેશીઓ ની મદદ લેવી છે કે શું?
1: પ્રેમ અને યુદ્ધ માં કોઈ વસ્તુ ખરાબ નથી. મારો પ્રશ્ન તો અનુત્તર રહ્યો.
0: સાંભળો, અસી યુદ્ધ માં પાટણ નો કોઈ પણ વીર તેને પહોંચવા અસમર્થ છે.
1: જાહિલ પણ?
0: હા,
1: જરા સતર્ક રહેજે.
0: વિજયસિંહ, જાહિલ અને પરદેશી ની અસ્થિકળા ની તુલના કેમ કરતો હશે? કઈ અમંગળ તો નહીં હોય ને? મારું પ્રીતમ ક્યાં હશે, ક્યાં હશે?
2: જ્યોતિર્માલા,
0: તમે? અરે તમે?
2: હા, પ્રેમ કૃતાર્થ થયો, સાચા પ્રેમ ની કસોટી થઈ.
0: એટલે?
2: જો, વાત સાંભળીને નિર્ણય તારે કરવાનો છે. સાંભળ, જાહિલ અને મંજુ ઘોષાએ મળીને મને વિષ આપવાનો નિર્ણય કર્યો હતો.
0: હે, શું કહો છો?
2: હા, વિષદાનમાં તો મંજુ ઘોષા ગઈકાલે નિષ્ફળ ગઈ, અને તેથી જાહિલ આજે મારી હત્યા કરવા આવ્યો હતો.
0: મંજુ ઘોષા તમને વિષ આપતી હતી?
2: હા, મદિરામાં ભેળવીને.
0: જાહિલને તમારા પર તલવાર ઉગામી?
2: હણ સમજુ અને વધારે પડતો ઉત્સાહી બિચારો.
0: નાગી, આજ આપણો લગ્ન દિવસ, આજથી આપણે વર વધુ. ચાલો અત્યારે જ આપણા કોલ્લાપીઠના આગારે એ જ આપણું સ્વર્ગ, સાચા સુખનું સ્થાન, યુદ્ધ પછી સ્તંભ તીર્થ ચાલી નીકળીશું.
2: મારી જ્યોતિ, આટલી બધી ઉતાવળ શાને? અત્યારે અહીં કોની હિંમત છે કે પગલું મૂકે?
0: હવે મને કોઈની ચિંતા નથી.
2: સવારે જઈશું. આજની રાત તો બે તરસ્યા હૈયાની મધુરજની. મારી જ્યોતિ.
0: આપણી પ્રેમ ગોષ્ઠીમાં શાની ખલેલ?
2: ઈશાન તરફ કઈ ઘોંઘાટ થતો લાગે છે. જો જો, દૂરની સીધી જો લાલ ચોર છે. દુશ્મનોની સેના મોટા પ્રમાણમાં લાગે છે, અને પાટણ જાણે સૂતું લાગે છે, રાજઘાટ શૂન્ય લાગે છે.

0: જીવનમાં ઝંખેલું સુખ હાથમાં આવ્યું ના આવ્યું ને સરખી ગયું. મોમાંથી કોળીઓ વિધિએ છૂટવી લીધો. ગૃહિણી તો બની ચૂકી પણ દાંપત્ય જીવનનું સુખ તો ક્યારે મળશે? જાહેલ, મારા શબ્દોની તે દરકાર ન કરી આપણું પ્રસન્ન દાંપત્યનું સોળનું સાકાર થતા રહી ગયું. પથારીમાંથી ઉભા થવાની શક્તિ નથી રહી અને પાટણની બહાર કે અંદર ચાલ તેમની ખબર લઉં.
1: મંજુ, યવનોની પિશાચ લીલા શરૂ થઈ ગઈ. આ ધુમાડા વાળી હવા બોલે છે. પાટણે અગ્નિની સોળ તાણી છે ને તેનું એક સપૂત વીર યોદ્ધો બલિદાનના ખળે ટાણે. મંજુ મંજુ, આ શું થઈ ગયું? મંજુ મંજુ, વિધિએ મને છેતર્યો છે. અમૂલ્ય સમયે એક તુચ્છ પ્રદેશી કા કરી ગયો.
0: વિધિ આગળ માનવી રમકડું છે.
1: એ તો હું ક્યાં નથી જાણતો. શી ખબર કાલ કેવી ઉગશે.
0: આવતીકાલ તો નહીં પણ ગઈકાલની સ્મૃતિઓ તો આપણી પાસે છે ને. દરબારમાંની પેલા કુકડાની સાઠ મારી યાદ આવે છે. સોદાગરની કુકડાના પગમાં રંગેલી લોખંડની સોયની ચોરી પકડી પાડવાની તારી બુદ્ધિ પર અને તે કુકડો ખરીદવા તમામ મિલકત સોદાગરને ચરણે મૂકી દેવાની તારી હિંમત પર તો આ મંજુ વારી ગઈ અને મેં જ મારા પ્રેમ માટે આમંત્રણ.
1: એ આમંત્રણ મારે મન ગૌરવ હતું અને એ પ્રેમ જ આપણી હૃદય સંપત્તિ બની ગયો છે.

0: કેમ પાછા વિચારમાં ડૂબી ગયા?
1: મંજુ, મેં તને ખૂબ અન્યાય કર્યો છે.
0: તમે તો મને ભાવ ભ્રમણમાંથી ઉગારશો, એ જ મારે મન મોટો ઉપકાર.
1: મંજુ, પેલું દ્વાર હાલતું લાગે છે.
0: બારનું હાલે છે.
2: એ દીવાર બંધ હે.
0: કોઈ બોલતું પણ સંભળાય છે.
2: અંદર કોઈ હોના ચાહીએ.
3: ઉસે તોડ દેતા હું.
1: બરદાર
4: ક્યા હસીના બેઠી હૈ.
5: પલંગ પર એક બીમાર આદમી ભી હૈ.
1: ખબરદાર અથરો પાપિયો. મંજુ, મંજુ મારી તલવાર.
0: ઓ ભગવાન,
1: ઓ ઓ ભરત,
6: તવાતું નથી.
4: મંજુ ઇસ ગુલ કો ઉઠા લે. કાફિર કો ઉસકી તકતી પે છોડે. ઉસને તો હમે યે તાજા બતાજા ખુલ દિયા.
1: નરાધમ લાઓ મારી મંજુ, મારી મંજુ. અરે કોઈ તો હો, મારી તલવાર લાઓ. અરે ઓ ઓ મરેલી પડી. ઓ ઓ મને અંધારા અંધારા આવે છે.

0: ત્રણ ત્રણ દિવસ સુધી ઘોર સંગ્રામ ચાલ્યો. પાટણનો કિલ્લો તણખલા જેવો થઈ ગયો. યવનો પાગલ થઈને ગુમે છે. કવળા રાણીને પણ શોધ્યા, તે પણ ગુમ થયા. અંતે રાજગઢને આગ લગાડી ગુપ્ત દ્વારથી હું નાઠો. જ્યાં જ્યાં નજર કરું છું ત્યાં ત્યાં મળતા જ મળતા છે. અરે, આ એક સ્ત્રીના રૂપાળા દેહ પર યવનો શું કરે છે? નરાધમો, નિરાધાર નારી પર અત્યાચાર! લે, લેતો જા, લે, તું પણ લેતો જા. ત્રણ મિનિટ પૂરા કર્યા, એક નાસી ગયો. અરે, આ તો મંજુ ઘોષા, તારી આ સ્થિતિ! ચાલ, જાહિલને ત્યાં જ મૂકી આવું. અરે, આવાજ તો બંધ છે, અત્યારે કોણ ખોલશે? મંજુ, મંજુ તારું ઉત્તરીય લઉં છું અને મારી પાઘડી. તું સંકોચ ના રાખીશ, ઉપર જઈને તને ખેંચી લઉં છું. બીજો ઉપાય નથી, નથી ને કોઈ મ્લેચ્છ આવી ગયો તો? હાશ, આવી ગયા. આ રહ્યું દ્વાર. ચાહિલ, ચાહિલ,
1: તમે તમે કેમ આવ્યા છો?
0: હા, મંજુ ઘોષાને બને તો છુપાવવા આવ્યો છું. હું તો આ ચાલ્યો. આને અંદર લે, બહાર ઘોઘાટ વધતો જાય છે, યવનો માંથી બચવું મુશ્કેલ છે.
1: મંજુ ઘોષા, મારી આ સ્થિતિ, મારો ભાઈ ક્યાં છે? તેનું શું થયું? તેને એકલો મૂકીને
2: જ્યોતિ, એના શરીરની સ્થિતિ દયાજનક છે, એને આરામ કરવા દે.
1: અરે રે, મેં હાથ ભાગીને મારા ભાઈની આ સ્થિતિ કરી મૂકી.
2: તારા ભાઈને હું અહીં લઈ આવું છું, તમે મૂંઝાશો નહીં. જાહિલને નહીં માને તો સુરક્ષિતપણે પણ લઈ આવીશ.
3: તમારા બંનેનો જીવ જોખમમાં મુકાશ.
2: કઈ નહીં થાય. જય સોમનાથ.
3: ના, કેટલી બહાદુરી તમે નજરો નજર જોઈ છે. શિયાદભૂત પટાબાજી. કાક, તમારા ભાઈને મારવા ઈચ્છતો નહોતો, તેથી સાચવીને ઘા કર્યો. નહીં તો, નહીં તો મારું સુહાગ સિંદૂર.
1: મારો એકનો એક ભાઈ, હું ના બાપી ના માઈ ભાઈ વગરની બની જાત.
3: આવી ગયા લાગે છે, આવી ગયા.
4: તલવાર અંદર રખીએ, કોઈ મત ભગાતો.
5: દોનોં કો ઉઠાયેંગે?
4: નહીં, યે તાજા બતાજા ગુલ હૈ, ઇસે ઉઠાયેંગે.
5: અરે હસીના, ક્યું મરના ચાહતી હૈ યે છોટી સી છુરી?

0: હું કોના માટે જીવું છું? મારો આત્મા કકડે છે. રાત્રે આ અવાજો અને દિવસે આખા એ પાટણ પર ગીધોના ટોળે ટોળા ઉડે છે. આ મારું પાટણ, મારી જન્મભૂમિ. તારા માટે હું શું કરું? અરે પરદેશી કેમ એકલો?
1: વિજયસિંહ, શું કહું પૂટ્યા તકદીરની વાત. તારા ગયા પછી જાહેલને લેવા હું ગયો ને યવનો મારી માલાને
0: શું કહે છે
1: એને શોધવા પાટણનો ખૂણે ખૂણો ફેંદી નાખ્યો. પણ
0: હું તને જ્યોતિર્માળા અપાવીશ. એ કન્યાની હવે મને કશી જ પ્રવા નથી.
1: હું યાવની સૈન્યનો પીછો કરવા જાઉં છું. કદાચ માલા હોય તો મારા જીવને જોખમે તેને.
0: મિત્ર, તું સ્તંભતીર્થી જા, મને જ્યોતિની છોટ માટે જવા દે. સ્તંભતીર્થી દશા પાટણ જેવી થશે તો તારી માતા અને બહેનીનો વિચાર કર. જા, નહીં તો જ્યોતિર્માળા જેવી દશા તારા કોઈ સ્વજનની.
1: મારું મન માનતું નથી.
0: યુવાન, સારો ઘોડો લઈને હું ઉપડું છું. તું લગામ ખેંચ, મારું માની જા.
1: જય સોમનાથ. વજેસિંહ, તું માનવ નથી પણ દેવ છે.
0: જય સોમનાથ. હું રાજપૂત છું અને રાજપૂતનો ધર્મ બજાવું છું.
1: આજે મને સાચા રાજપૂતના દર્શન થયા.

0: યાવની સૈન્યનો અવાજ સંભળાય છે. રાત પડવા આવી છે, હવે પડાવ નાખશે. પણ પાન પકડેલી સ્ત્રીઓ આ માનવ સાગરમાંથી શી રીતે શોધી કાઢવી? વળી મારો વેશ પણ. પેલો એક યવન, તેને ઉઠાવી લઉં તો? પાપી, યે દેખીએ, બોલ, મેં પૂછું તો સહી બોલેગા ના?
1: મુઝે મત મારો, મુઝે જીના, મુઝે જીને દો. બોલો બોલો, ક્યા પૂછના હૈ?
0: પાન ઔરતે કહાં હૈ?
1: ઉલ્લુ ખાન કે ડેરે કે પાસ હૈ.
0: ક્યા ઉનકી અસ્મત કોઈ લૂટતા હૈ?
1: અસ્મત કોઈ નહીં લૂટતા.
0: ક્યો?
1: બાદશાહ સલામત કા હુકમ હૈ, યે ઔરતે વીરો કો ઇનામ મે દી જાયેંગી.
0: પટ્ટન કી રાની કહાં હૈ?
1: વો ભી બાન મે હૈ.
0: ચલ, તેરે કપડે દે દે, બદલે યે મેરી બડી શાલ.
1: દેતા હું, સબ દેતા હું, મુઝે જીના હૈ.
0: ચલ, ચલા જા. હવે જ્યોતિને ક્યાં શોધવી? કેવી રીતે શોધવી? આટલામાં સ્ત્રીઓ છે. ચાલ, આ વાડને ઓછે ઓછે આગળ વધુ. આવી ગયો. એક સ્ત્રીને પકડીને પૂછ્યું.
2: જ્યોતિર્માલા, જ્યોતિર્માલા કહાં હૈ?
3: શું છે? આ રહી.
2: ઉલુખ ખાન ને બુલાયા હૈ, ચલો.
3: કોણ? સરદાર બોલાવે છે?
2: હા,
3: અત્યારે જ.
2: હા, ચલો મેરે સાથ.
3: જા કહી દે તારા સરદાર ને કે નથી આવતી, ને આવીશ તો તારું નાક કાપીશ.
2: સરદાર કા અપમાન? દો ટકે કી ઔરત, તેરા તો મુંહ બંધ કર દેતા તુજે કંધે પર ઉઠા કર સરદાર કે પાસ. ઝડપ સે ચલો. સરદાર ભી કાફી દૂર હૈ.
0: આ છુપી આવી ગઈ. આશ, મારું કામ પૂરું થયું. નાનો દીવો કરો.
2: જ્યોતિર્માલા.
3: કોણ? વિજયસિંહ?
0: હું બદલો લેવા આવ્યો નથી, પણ મારું વચન પૂરું કરવા આવ્યો છું. હવે પળનો એ વિલંબ આપણું મોત નોતર છે. હું કપડા બદલી નાખું. ઘોડો એક જ છે, શું મારી સાથે બેસશો કે?
3: એ વિના બીજો રસ્તો કયો છે?

0: તમે મારી પાછળ બેસો, ખભેથી પકડજો. કયા માર્ગે જઈશું, પાટણ કે સ્તંભ તીર્થ?
1: પાટણ.
0: નાગિલ પાટણમાં નથી.
1: મારે નાગિલનું કામ નથી.
0: તો કોનું કામ છે?
1: બેહાલ પાટણને છોડીને હમણાં તો ક્યાંય જવાનું મારો આત્મા ના કહે છે.
0: પણ મેં પરદેશીને વચન આપ્યું છે.
1: તમારું વચન પાળવા હું બંધાયેલી નથી. તમારે વચન પાળવું જ હોય તો તમારા પરદેશીને ખબર કરજો કે એકાદ માસ પછી આવીને મને તેડી જાય.
0: સાંજ થવા આવી છે, આપણે પાટણની પાદરમાં આવી ગયા છીએ.
1: અરે રે રે, મારું પાટણ સુમસામ પડ્યું છે. દરવાજો અકબંધ છે તો યવનો ક્યાંથી પ્રવેશ્યા?
0: આ બાજુનો કોટ તોડીને. તેમના અગ્નિક્ષેપકો જબરા હતા.
1: ભાઈનો અવાજ તો હેમ ખેમ છે એની વજેથી.
0: હા,
1: આ અવાજ આવી ગયો.
0: જાહેલ, જાહેલ.
2: કોણ? ઓ, આવો. અરે જ્યોતિર્માલા, તું! વાહ વાહ વજેસી, વાહ! સાક્ષાત યમરાજના મુખમાંથી જ્યોતિને તમે લઈ આવ્યા.
1: મંજુ, મારા ભાઈ ક્યાં છે?
2: અંદર તમારી કાક ડોળે રાહ જુએ છે.
1: ભાઈ, ભાઈ પગે પડું છું, મને માફ કરો.
3: બેન, તને તો તે જ દિવસે માફ કરેલું છે.
0: હજી પેલો ઘર ઉજાયો નથી.
2: રાત દિવસ પ્રયત્ન કરું છું પણ સ્થિતિ સુધરતી નથી.
3: વિજયસિંહ, તમે તો માનવ નથી પણ દેવ છો. તમારા આત્માનો ઉડાણ આઘાત છે. મને એક ઋણમાંથી મુક્ત ન કરો.
0: શિલ્પી, કહો શી બાબત છે?
3: પેલા વાગદાનમાંથી મને મુક્તિ ન આપો.
0: જાહેલ, એ નિર્ણય તો મેં વહેલો કરી નાખ્યો છે.
3: વજયસિંહ, વજયસિંહ, તારા ચરણની રજ મારા મસ્તક.
0: જાહેલ, હવે હું જાઉં છું. મારે મહત્વના બે કામ કરવાના બાકી છે.
1: કયા?
0: પાટણની 300 જેટલી બાન પકડાયેલી સ્ત્રીઓને છોડાવું તો જ પાટણનો સપૂત કહેવાવું. અને બીજું, પેલા પરદેશી નાગિલને એક સંદેશો પહોંચાડવો છે કે એકાદ માસમાં આવીને તેની હૃદય સંપત્તિ જ્યોતિને તેડી જાય.
2: વાહ વિજયસિંહ, હે દેવતા, મને આશીષ આપો.
1: વિજયસિંહ, તમને ઓળખવામાં મેં ભારે ભૂલ કરી. હે દેવતા, મને શુભાશીષ આપો.
0: અરે, મને શરમમાં ના નાખશો. મેં તો મારી ફરજ બજાવી છે. સૌ સુખે રહેજો.
3: વિજયસિંહ, મને માફ કરજે.

0: આ પાટણ, આ રાજમાર્ગ કેવા કેવા વસ્ત્રોને રંગરાગથી શોભતા સ્ત્રી પુરુષો વિહરતા હતા, જાણે સ્વર્ગના દેવદેવીઓ તેમના આ નગ્ન દેહો. આ સહસ્રલિંગ પાટણ, તને જોતા તો મારું હૈયું ચિરાઈ જાય છે. તારા બધા લોપ તોડી નાખ્યા રાક્ષસી યવનોએ. આ રાજગઢ આવ્યો, ધવલગુરુ તરફ પગલા ભરું છું. મહારાજ કર્ણદેવ હજી જીવે છે ત્યાં સુધી રાજમહાલય પરનો દીપક કેમ ના પ્રકાશે? અરે છે કોઈ? અરે અજયસિંહ,
1: બાપુ
0: જો ધવલગુરુ ની ટોચ પર ચડીને દીપક પ્રગટાવતો.
1: છેલ્લા કેટલાય દિવસ સુધી હું એ જ કામ કરું છું. દીવો મૂકું મૂકું ને ક્યાંયથી એ પણ આવે છે ને દીવો.
0: છતાં તું દીવો પ્રગટાવ, હું ઉભો છું.
1: જરૂર જરૂર બાપુ જરૂર.
0: શું આ અંતિમ દીપ છે? દીવો પ્રગટ્યો, વાહ શું તેજ મારે છે. અરે દીવો રામ થઈ ગયો. આમ જ પેલો ઝંઝાવાતનો દીપ, મહારાજ કર્ણદેવની નજરો નજર, કોળા રાણીની હાજરીમાં જ ક્યાં બુઝાઈ ગયો તે રાત મારા હૈયામાં ઘર કર્યું.

0: સમરાશાના ભવન પરનો દીપક તે રાત્રે ઓલવાયો ન હતો, પણ આજે જેમ ધવલ ગૃહ પરનો દીપક ઓલવાઈ ગયો હોય તેમ તે જ રાત્રે પાટણનો અંતિમ દીપ જાણે બુજાઈ રહ્યો એમ લાગતું હતું. અને હવે આજે તો તે અંતિમ દીપ જાણે બુજાઈ ગયેલો લાગે છે.
1: હે પાટણ, શું તારા અંતિમ દીપને બુજાતો જોવાનું આ કંભાગી વિજયસિંહના ભાગ્યમાં લખાયું હશે? પાટણ પાટણ, તારો અંતિમ દીપ, અંતિમ દીપ બુજાઈ ગયો. ફરીથી કોણ પ્રગટાવશે?

शबनम, प्यार से लोग मुझे कहते हैं शबो,

0: હમણાં જ આપ સાંભળ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTHની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમનો.
1: આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે શ્રી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો કેશવસિંહ પરમાર, નિર્લોક પરમાર, વિરલ રાવલ

0: ભાવના ઝવેરી, શાંતિગીરી ગોસ્વામી અને કૌશિક સિંધવ. વ્યવિશાળ હપ્તો પહેલો.
1: સુખલાલે જમાઈ રહેવું હશે તો લાયક બનવું પડશે. આય આવીને ભણવું હશે તો ભણાવશું, ને ધંધો કરવો હશે તો દુકાનો ક્યાં ઓછી છે. બાકી તમે જો એમ સમજી બેઠા હો કે અમારી સુશીલા આંકડે લાગેલ મધ છે તો તમે ખાંડ ખાવ છો શેઠ. તમારા થોરવાડ ગામના ધૂળિયા ખોયડામાં છાણના અને તલારાના ધુમાડા ફૂંકવા હારું દીકરીને કોઈ ભણાવતું નથી શેઠ. જેવો વિચાર હોય એવો લખી જણાવજો, એટલે અમે નાથને જાહેર કરી દઈએ.
2: સુખલાલ દીકરા,
3: બાપુ,
2: આ તારા મોટા સસરાનો ચોથો પત્ર આવ્યો છે. ભાઈ, તારું જો સુધરતું હોય તો તું જા.
3: બાપુ, મુંબઈ જવા મારું મન નથી માનતું. એવડા મોટા શહેરમાં હું તો હાવ એકલો જ પડી જાઉં ને, અને આની માંદગી.
4: બીજું તો કઈ નહીં ભાઈ, પણ વખત છે ને ઈ રહ્યા પાછા મોટા આબરૂદાર, એટલે મન ઉઠી જાય તો વેશવાળ ફોક કરે, અને મારી એવું થાય તો અમારું જીવ્યું ઝેર થઈ જાય.
3: ના બા.
4: બેટા, અમારી ફિકર ન કરતો. આ ચંપક શેઠ આકરા સ્વભાવના છે, એમને સાચવી લેજે. સુખા દીકરા, તું તારે જા બેટા.
3: પણ બા, આમાં વેસવાળ ફોક કરવાની વાત ક્યાં આવી?
4: એક તો ભગવાન એમનો દાડો વાયડો છે, અને બીજું કન્યા પાછી શેરમાં હજારો રૂપિયાને ખર્ચે ભણતર ભણે છે. બેટા સુખા, આ જે જે ત્યાં જઈને આવે છે ને, એ સારા સમાચાર આપી જાય છે કે કન્યા આડેટી બની ગઈ છે, ગજુ કરી ગઈ છે, વાને ઉઘડી ગઈ છે. દીકરા, એ બધા એવાના વિચારવા જોવે મારી, આ તમારો સંસાર બંધાઈ જાય, વચમાં વિઘન ન આવે તો બસ. એ મારે કોઈની ચાકરી જોતી નથી. તું તારે સુખેથી તારા સસરા રાખે ત્યાં રહીને ભણતર ભણ, અને દીકરા મારા આ કન્યા જેમ જ પાવર દો બન.
3: બા, બા મને ત્યાં નહીં ગમે. બા
4: લે, નહીં કેમ ગમે? આ રૂડી વહુ તો ત્યાં હશે.
3: એટલે જ નહીં ગમે બા.
2: સંતોખડીમાંથી સુશીલા બની ચૂકેલી કન્યા મારી લાયકાતનું રોજે રોજ માપ જ લીધા કરશે. મારે તો લગાતાર એને લાયક બનવા માટે જ મહેનત કરવાની ને. હું તો હાવ મૂંઝાઈ જઈશ સાસરામાં.
4: તારા મનમાં તું સુજે ઘોડા ઘડતો હોય ભાઈ, પણ આ સગ પણ તૂટે અમારું જીવ્યું ઝેર થશે.
3: ના બા.
4: ને દીકરા, પાછળથી તારા આ ભાંડરડાને કોઈ નારિયળ લેવા કે દેવાય નહીં ડોકાય.
3: એવું ના બોલો બા.
4: અને બેઠા, એવી પદમણી આજ 15 વર્ષના વેશવાળ પછી પારકા ઘરમાં જઈને ઇંડોળે હિંચશે તો એ તારા બાપથી કે મારાથી આ અવસ્થા હવે નહીં સેવાય. મારી આતરડી એવી કકડે છે, માટે તને હું ફરી ફરી ને કહું છું કે જા બાપા, મારા દીકરા જા.
3: ના બા, ના.
1: બે બદામના સુખલાલ માટે મોટર મોકલીને અટાણથી શા માટે એ છોકરાને મુટાઈનો કેપ ચડાવો છો? પ્રાણિયા.
5: જી શેઠ સાહેબ.
1: તું સ્ટેશને જા.
5: ભલે.
1: અને થોરવાડથી સુખલાલ આવે છે એને પેઢી પર ઉતારી દેજે.
5: ભલે.
1: અને તમારા હવની હારે એનો ઉતારો રાખજો.
5: ભલે શેઠ સાહેબ.
1: પ્રાણિયા.
5: હા જી.
1: બેકૂફ, તને ભાન છે કે નહીં? કપ રકાબી હટાવી ના કહું છું.
5: હટાવી લો, હટાવી.
1: ગાદી પર પગ પોળા કરીને ચા પીવાય તો સુખલાલ.
3: હા.
1: તમે આવી ગયા એમ ને?
3: હા.
1: કઈ તકલીફ તો નહોતી પડી ને?
3: નાજી.

0: અને મારી બાએ હવને બહુ જ હંભાયરા છે.
1: નાના જોઈ લીધી ને શીતલ,
2: બહુ દુબળા પડી ગયેલા દેખાય છે. પાંચ વર્ષ પહેલા તો,
1: પાંચ વર્ષ પહેલા ની કાણ કા માઇન્ડ? અરે પૈણે છે એના ગીત ગાને. આમાં તને કઈ બોણી લાગે છે? રતી જેટલી આવડત
2: આઈ ઠીક થઈ રહેશે.
1: રાજા બાદશાહ જેવી વાત કરવી, રેવા દે, તું રેવા દે હવે. હાબળ
2: હા બોલો.
1: મારે મારી એકની એક છોકરીનો ભાવ નથી હળગાવી દેવો, સમજો?
2: તો હવે શું કરવું છે?
1: કઈ કરવું તો પડશે ને, જોઈ કામે લગાડી જોઈ. અરે એ તો વેળુમાંથી તેલ કાઢવા જેવી વાત છે, છતાં આપણે પીલી તો જોઈ.
3: મુંબઈ આવ્યાને 3 મહિના થયા, પણ હજુ સુશીલાનું મોઢું જોવા નથી માંડ્યું. વચ્ચે 2 વાર સસરાએ ઘેર જમવાનો ઇતરો હતો, ત્યારે મોટરમાં હાથે લીધો અને વળતી વેળાએ હાથે રહીને મોટરમાં જ પેઢીએ ઉતારી દીધો. મને તો એ ખબર નથી કે સુશીલા ભણવા જાય છે કે સંગીત શીખવા. એ બજારમાં જાતી હશે ત્યારે મોટરમાં જ જાતી આવતી હશે ને. અરે અરે ભાઈક સાડી તો સેટની મોટર હલાવનારો, ઈ સુશીલાને રજે રજ ઇતિહાસ જાણતો હશે. પણ મારામાં એને પૂછવાની લગરી કે હિંમત જ ક્યાં છે?
1: હાવ સાંભળો, અટાણે કેરીની ભરપૂર મોસમ છે. મારી એવી ઈચ્છા છે કે કુટુંબની હારોહાર પેઢીના સ્ટાફની એક ઉજાણી આવતીકાલે કરવી.
4: વાહ, મજા આવી જાય.
1: કાલે પેઢીમાં અમાસની રજા છે, મેં બધી ગોઠવણ કરી નાખી છે.
4: ક્યાં ઠેકાણે શેઠ?
1: રેલવેના એક પરામાં પહાડની પાસે મારા એક નજીકના સ્નેહીનો બંગલો ખાલી છે.
4: એમ
1: પ્રાણીયા, તું આજે રાતે સ્ટાફના જુવાનિયા ઓહારે એ બંગલે પહોંચી જાજે.
4: ભલે શેઠ સાહેબ.
1: કેરીના ટોપલા, રાંધવાની ચીજ વસત બંગલે પહોંચાડવાની જવાબદારી તારી.
4: કાંઈ ફકર કરો નહીં શેઠ.
5: હાલો ભાઈ, હાલો. આ કેરીનો રહ કાઢવા માંડીએ.
6: હાલો, આજે આ કેરીઓ જોવા માંડે.
0: એ પ્રાણલાલ ભાઈ.
5: હા બોલો બોલો.
0: એ પ્રાણલાલ ભાઈ, મારી મદદની ખપ હોય ને તો જરૂર કેજો.
5: અરે હવે આવ રાખો. આવ ભાઈ સાહેબ, એક દિવસ તમે જ અમારા બધાના ધણી થવાના છો ને.
0: હવે રાખો રાખો પ્રાણલાલ ભાઈ.
5: અમને આમ ઠાલા ભૂંડા કાં લગાડો સુખલાલ શેઠ?
0: હા
5: જરા આની કોઈ રાવો ને.
0: એ આવ્યો લ્યો.
5: મારે તમારી એરે થોડી ખાનગી કરવી છે.
0: અરે બોલો ને ભાઈ.
5: શેઠ, તમારા પેટમાં આજે પાપ છે.
0: હું વાત કરું છું,
5: એ વાત સાચી કે નહીં? હે,
0: શેનું પાપ? અરે મારા પેટના પાપની મને ખબર ન હોય.
5: બોલો બોલો, કહી દઉં?
0: કહી દો.
5: હા પ્રાણીઓ હંતવી જાણે છો. તમારો ઈરાદો આ જગ્યાએ સુશીલા બેનને મળવાનો છે?
0: અરે પ્રાણલાલ ભાઈ, તમે આવું બોલો છો ને મારી છાતીમાં હબાકા આવે છે. મને નિરાતે બેસીને કામ કરવા દો, મારા નામનું બુમરાણ ન મચાવશો
5: તો વચન આપો. બોલો.
0: હું
5: કે સુશીલા બેનને બિલકુલ મળવું નહીં. બોલો, વચન આપો છો?
0: અરે ભલા માણસ, મારો જીવ જાય છે.
5: એમ નહીં છોડી શકાય તમને. કોલ આપો કે સુશીલા બેન સામેથી બોલાવે તો પણ બોલું નહીં.
0: અરે પ્રાણલાલ ભાઈ, હવે તો હાઉ કરો ને બાપા, હાઉ કરો.
5: રૂમાલ કે વીટી આપવા નહીં.
0: અરે મહેરબાની કરીને
5: એમ પત્રો હરસ પરસ આપવા નહીં. બોલો, છે કબૂલ?
0: અરે કબૂલ ભાઈ, કબૂલ.
5: સાંભળો, હા સાંભળો, સુખલાલ શેઠ ને આ કામ પરથી કોઈએ ઉઠાડવાના નથી, દોડાદોડી કરાવવાની નથી. શેઠ બીમાર છે ભાઈઓ ને શેઠો. આ કેરી તો સુશીલા બેને જ પાસ કરી છે. સુશીલા બેન ની કેરી ની પરાખ ખરેખર કુદરતી જ છે. સુશીલા બેન જો કાલે મોટરમાં મારી એરે ન હોત તો મારી ઉપર તો તણા પીટ જ થાત.
0: હવે આ તારું સુસુ પુરાણ બંધ કરીશ, શાંતિથી કામ કર અને બીજાને કામ કરવા દે.
5: આપણા સુશીલા બેન છે ને, એ ડ્રાઈવર દયાળજી નું બહુ જ ખેંચે છે. મને કહે

0: કે દયાળજીમાં તો એવા ગુણ છે, એવી આવડત છે કે એને કોઈ બેવકૂફ ન બનાવી જાય.
1: પ્રાણલાલભાઈ, હું જરાક નીંદર ખેંચી લઉં, છાતીમાં બહુ દુખાવો થાય છે.
0: કુઓને બાપા, તમને જમાઈને ના પાડવાની કોની વગદૂર છે? હે, આ કેરીનો રાત અમે બધાય કાઢી નાખશું. એને બચારાને પીડો રહેવા દેજો. આ મુંબઈ આવીને મોટા શેઠના હાણસામાં બરાબર નો અપડાણો છે. મૂર્ખ નો સરદાર હજી અહીને આશા રાખીને પીડો છે. ઓલો મોટો શેઠ ધક્કો મારીને કાઢી મૂકશે ને, આ તૈયે એને આખું ઉઘડશે. ભાઈઓ, મોટા શેઠે મને શું કીધું છે એ જાણો છો?
2: પ્રાણલાલ.
3: હાજી.
2: આ આવતો?
3: એ આવ્યો સાહેબ. હા બોલો શેઠ સાહેબ.
2: જો હા પણ
3: બોલો.
2: તું છે ને
3: હું
2: મારો નોકર નથી.
3: હમ,
2: અરે અમુક બાબતમાં હું ઘરના માણસોને ભરોસો કરતો નથી.
3: હા બરોબર.
2: પણ પ્રાણિયા,
3: હા
2: તારા ઉપર મને ગળા લગીનો ભરોસો છે.
3: હુકમ કરો શેઠ, હુકમ કરો.
2: શું કરે છે તારા ભાઈબંધ?
3: મારા ભાઈબંધ?
2: ઓયલો ગામડાનું ભોથું.
3: કોણ? સુખલાલ ને? એ શેઠ સાહેબ, અમે તો એને શેઠ શેઠ કરીને ઢહેડો કરાવી કરાવીને ડૂસો કઢાવી નાખી છે. બોલો.
2: એમ જ કરવાનું છે અને એમ જ કરતો રહેજે.
3: ભલે.
2: પ્રાણલાલ.
3: હાજી.
2: મારો શો ઈરાદો છે
3: હમ
2: એને કોઈને જાણ નથી.
3: હા બરોબર છે.
2: જો આજ પહેલી વાર તને કહું છું.
3: હા બોલો બોલો શેઠ. હવે એને કાઢી મૂકવું હોય તો જટ બાવડું ચાલીને કાઢી મૂકો ને. અહીં રોકો છે હું કામે?
2: અરે ભાર્ગતિ લખાવી લેવા માટે એને રોક્યો છે. ટાટા પાણીએ ખસ જાતી હોય તો ઊનું કરવાની શી જરૂર હે?
3: પણ શેઠ સાહેબ,
2: હા
3: ઈ મારો બેટો ભાર્ગતિ લખી આપે એવો કાસો પોસો નથી હો. આ તમારી કડપથી સુકો અને સુશીલા બેન એકમેકને મળી નથી હકતા. બાકી તો
2: એમને મળવા દેવાનાય નથી પ્રાણિયા, એમને મળવા દેવાનાય.
3: બરોબર બરોબર.
2: બાકી સુખલાલ નહીં તો એના બાપે ફારગતિ લખી આપી પડશે. હા
3: એ કઈ રીતે શેઠ સાહેબ?
2: મારી પાસે સુખલાલની કોળ ખાફણનું દાક્તરી સર્ટિફિકેટ છે. કે સુખલાલ માણસમાં નથી. બોલ. પછી તો સુખલાલ કે એના બાપે વેવિશાળમાંથી છૂટા થવાની ફારગતિ લખી દેવી પડશે કે નહીં? હે,
3: બસ બેડો પાર શેઠ સાહેબ, બેડો પાર. સુખલાલ સુખલાલ મુઓ પીડો, સુખલાલ મુઓ.
4: આપ સાંભળી રહ્યા હતા શ્રી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. આ હતો હપ્તો પહેલો. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય અને પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
5: આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો યશવંતસિંહ પરમાર, પૂનમ ચૌહાણ, વિરલ રાવળ, જ્યોતિ રાવળ, શાંતિગીરી ગોસ્વામી અને સ્વરાજ પરમાર. વેવિશાળ ભાગ

શું હતું સુશીલાને? ન્યાર હોળે જઈને કેમ ઉભી હતી? કોણે ન્યા તેડાવી હતી? કોણે એને કડવું વેણ કીધું છે? અરે કહું છું, કોણ એને ડરામણી દેખાડે છે? હું એને ચીરીને મીઠું ન ભરી દઉં? એ છે કોણ હરામજાદો? કઈ સત્તાને હિસાબે એને સુશીલાને બોલાવી હતી? અરે એનો તો હજી મારા ઘરમાં પગ મૂકવાનો અધિકાર નથી. ન્યા સુઈ મારી છોકરી ઉપર સત્તા ભોગવતો થઈ ગયો? કૂતો મવાળી!

0: રસોઈયો આવી નથી?
1: અરે, સામેના પલંગ પર તો સુખલા સુતેલા લાગે છે. કેટલા વર્ષે એકાંતે એમને જોયા. મોટા બાપુને મારી વાતો એમને સુકાયેલા રોચા જેવાને કદરૂપા કહે છે, પણ અત્યારે 2 ફૂટના અંતરે ઉભા ઉભા સુતેલું એમનું નિર્મળ નમણું મોં જોયું તો એ તો સાફ ચહેરાવાળા પુરુષ જણાય છે.
0: કહું છું, રસોઈયો આવી છે.
2: મને ખબર નથી.
1: અરે, ઊંઘમાં એમનો અવાજ સ્પષ્ટ અને કર્ણપ્રિય છે. સૌ તો મારા કાન ભંભેરતા હતા કે એ એક વાક્ય પણ બોલી શકતા નથી. એ બેવકૂફ, ગાંડા અને ગમાર જેવા છે. તો એ વાતો સાચી છે હોઈ શકે.
2: તમે અત્યારે અહીં?
1: હું તો રસોઈયાને શોધવા નીકળી હતી. ત્યાં તમને તમારે સૂવું હોય તો સૂઈ જજો. મારે તમારું કંઈ કામ નહોતું.
2: કામ હોય તો જ આપણે મળી શકીએ. 3 મહિનાની ઝંખના પછી તડપી તડપીને આજ તમારું મોં જોવા પામ્યો.
1: તમે ત્યાં પેઢીના ઉતારે અને હું, તમે દુબળા દેખાવ છો.
2: દુબળો તો હું જરાય નથી. મારી બાએ તમને બહુ સંભાળેલ છે.
3: બા? બાને કેમ છે?
2: હું નીકળ્યો ત્યારે તો ચાંદલો કરવાય ઉઠી હકાણું નહોતું. હુતે હુતે દુખના લીધા હતા. તે પછી કઈ ખબર નથી.
3: મારા ઘરના લોકો કહે છે કે મારો મંગેતર સાવ કંગાળ અને રેઢિયાળ ઢોર જેવો છે. જ્યારે આ જુવાનની વાણીમાંથી સિતારના ઝંકાર જેવી કેવી મીઠાશ ચરે છે. મોટા બાપુ અને મારી બાતો કહે છે કે મારી સાસુ તો ઘરમાં ગાળો કાઢે છે અને શાપ વરસાવે છે, પણ એ માં પોતાના દીકરાને ચાંદલો કરવા ઉઠવાના પ્રયત્નો કરે અને મીઠડા લે. ના ના, એ માં ભયાનક હોય જ નહીં મોટા બાપુ. એ માં તો દયા અને સેવાને પાત્ર છે, અને તમે એને ભયાનક કહો છો. કહું છું, તમે ઘેર કાગળ જ નથી લખતા?
2: હવે લખીશ.
3: શું લખશો કાગળમાં?
2: તમારા ખુશી ખબર અને તમે એમના ખુશી ખબર પૂછાવ્યા છે વગેરે વગેરે. તમારે જવું નથી. અરે, આપણને કોઈ જોઈ જશે તો મારી તડાપીટ થશે. એકાંતે મિલનમાં દોષી તો છોકરાની જાત જ લેખાય છે ને.
4: ઓહો, વિજયચંદ્ર ભાઈ, આવો આવો, તમારે જ રાહ જોવાતી હતી.
2: કોઈ VIP આવ્યો લાગે છે.
3: તો ભલે, હું જાઉં હવે.
4: કેમ મોડા પડ્યા વિજયચંદ્ર ભાઈ?
5: શેઠ સાહેબ, તમારા જેવી નવરાશ અમને ક્યાંથી. શેતલવાડ સાહેબને મળવા જવાનું હતું. સર મેથ્યુ સાહેબનો લેટર હતો રૂબરૂ મળી જવાનો.
4: અરે કહું છું, ક્યાં છે સુશીલાના બા અને એના ભાભુ? લ્યો, આ વિજયચંદ્ર આવી ગયા છે. અરે મહારાજ ક્યાં છે? ખરા ટાણે જ બધા રફુ ચક્કર. અરે બેટા સુશીલા.
6: હા મોટા બાપુ.
4: તું રહોડા બાજુ શું કરવા ગઈ હતી? હવે પીરસાવો જટ બેટા, વિજયચંદ્ર આવી ગયા છે. અરે કહું છું, મહારાજ મહારાજ ક્યાં મરી ગયો?
2: શેઠ સાહેબ, લો હું જ મહારાજને બોલાવી લાવું છું.
4: સુખલાલ, સુખલાલ, તમે એને સુશીલા રહોડામાં શું કરતા હતા? અરે તમને પૂછું છું, તમને, તમે સુશીલાના ભાભુ છો કે દુશ્મન? અરે તમારાથી 1.5 હાથની છોકરી નથી હચવાતી.
6: કહું છું ધીરા બોલો. આ ટોળા વચ્ચે ઘરની આબરૂ ઉઘાડી કરતા શરમ નથી આવતી?
4: અરે ઈ હરામ જાદાએ કઈ સત્તાને હિસાબે સુશીલાને રહોડે બોલાવી હતી કહું છું. અરે એને તો હજી મારા ઘરમાં પગ મૂકવાનો અધિકાર નથી. નાસુઈ મારી છોકરી ઉપર સત્તા ભોગવતો થઈ ગયો.
6: ધીરા રહો, ભલા થઈને કઈક સમજણ તો પડવા દો.
7: તમે

0: तुम्हें बता चुप रहो। बाबू ने आई बोला वो। सुशीला बेटा, बेटा छानी रे, बोल बोल बेटा, तारे शू केवू छे?
1: बाबू बाबू मोटा बाबू ने क्यों किए, कोई ने काई किए नहीं।
0: हाँ बेटा,
1: एमा एमा एमनो कोई भाग गुनो नथी। हूँ एमनी बोला वी त्यां गई नोती। हूँ तो रसोया ने
2: એને કાઈ ન કહું એટલે શું હું હાંકી લઉં? અરે હાડેથી છોકરી હારે આ એકાંત કરતા શરમ નો આવી નાલાયકને, એને હવે અહીંથી કાઢો અને છેડા છૂટકો કરો।
0: તમે શું કરવા માંગો છો? પજે તો કરવો છે તમારે।
2: તમ તમારે જોયા કરો, જોયા કરો। હવે મને બધી વિદ્યા આવડે છે। અરે 15-15 વર્ષથી મુંબઈ ખેડી છે, મારી પાસે એકો એક તાળાની ચાવી છે। હવે તમ તમારે તાલ જોયા કરો, કહું છું તાલ જોયા કરો તમે।
0: અરે
2: ઘીના ઠામમાં ઘી ઠરી જશે, મને કાઈ છોરી ચાટી ગઈ હશે। ગમ ખાઈને બેઠો છું, ગમ ખાઈને, કેમ કે ઘરનું માણસ જ મને મોળો પાડી દે છે। નીકર નીકર, હું આટલી વાર લાગવા દઉં કઈ?
0: સબૂરી રાખો, સબૂરી રાખો, ઉતાવળા સો બાવરા થાવમાં।
1: બાબુ હવે તમે સબૂરી રાખો।
2: પ્રાણિયા
3: જી સાહેબ,
2: પ્રાણિયા ઈ રઢિયાળાને જમવામાં મારી હામે બેહવા દેશમાં, કહું છું મારી હામે બેહવા દેશમાં।
4: ભલે શેઠ સાહેબ, તમે જરાય ફકર કરો, માં એને મારી આયરે જ ખૂણામાં બેહાડીશ। અરે ઠોહા મારી મારીને સીધો દોર કરી નાખીશ, અને છાતીનો દુખાવો વધારી ન દઉં તો મારું નામ પ્રાણીઓ નહી।
2: હાલો વિજયચંદ્ર, જમી લઈએ,
4: ચાલ।
2: માફ કરજો હો, પણ અમારા જેવા શેઠિયાને ઝંઝટનો પાર નથી હોતો। ચાર જમદું સંભાળવા હારા, પણ 12 ગુમાસ્તા સાંભળવા ભારે ભૂંડા હો। આ સારા પ્રસંગે પોત પ્રકાશા વિના રહે જ નહીં ને? આવા માણસો મોકો જઈને છોકરીને ભોળવે છે હો।
5: છોડો હવે શેઠ, એ વાત પછી ડિસ્કસ કરશું।
4: ભલો સુખલાલ શેઠ, આપણો ઠોહો કેવો લઈ ગયો? મેં ના નોતી પાડી તો એ પરાક્રમ કર્યું ને, સોગંદ નો પાડ્યો ને, અને ઉતાવળે બાફી માર્યું ને, હવે લબાચા બાંધો રાજ। અચકો મચકો કારેલી,
2: વિજયચંદ્ર ભાઈ, બાકી તમારું ડ્રેસિંગ એટલે કેવું પડે હો, અરે સૌથી અલગ તરી આવો છો। હાફ કોટ અને બદામી રેશમી ટોપી, વાળ પણ ચપોચપ, ક્લીન સેવ, એકે એક વાળ સ્વસ્થાને, અરે ધોતિયાનો એકે એક સળ અકબંધ। હું કહું છું, આવી લશ્કરી શિસ્તનું પાલન શીખ્યા કોની પાસેથી હે?
5: મોટા માણસો સાથેની ઉઠબેસ બધું શીખવી દે છે શેઠ, યુરોપિયનો સાથેનો રાત દિવસનો પનારો। શેઠ, નાનપણથી દુઃખ પડે ને એટલે બધું આપોઆપ આવડી જાય છે।
2: મા બાપ,
5: માતા પિતા તો નાનપણથી ગુજરી ગયા છે, બેન બનેવીને ઘેર રહી મોટો થયો, ટ્યુશનો કરી કરીને અભ્યાસ આગળ ધકેલ્યો, વચ્ચે 2 વાર નોકરી કરવી પડી, એથી ભણતર છોડવું પડેલું, નહીતર 20 વર્ષે તો ગ્રેજ્યુએટ થઈ ગયો હોત। જવા દો એ બધું, શેઠ મનસુખલાલ બાલાભાઈ તરફથી વિલાયત જનાર છું, તેમના બિઝનેસની એક શાખાના ડેવલપમેન્ટ માટે, ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ બહુ સારા છે।
2: હા કહું છું, વિલાયત કેટલું રહેવું પડે એમ છે?
5: લગભગ 2 વર્ષ।
2: હા પછી તો દેશમાં સ્થાયી થવાના ને?
5: હાજી, સૌલાળાના સમજુ ફૈબાને તો તમે ઓળખો જ છો ને, એ તમારી વાત અવારનવાર કરતા હોય છે।
2: અરે સાંભળો છો?
0: એ હા,
2: એ કહું છું, આ વિજયચંદ્રને ઓળખો છો તમે? સૌલાળાના એમના સમજુ ફૈબાને તો તમે સારી રીતે ઓળખો છો, અરે તમારા પિયરના તો એ નજીકના સંબંધી, અને આપણી નાતમાં તો હામહામાં કેટલા બધા હક પણ નીકળી પડે છે। આ વિજયચંદ્ર મનસુખલાલ બાલાભાઈ શેઠની પેઢી તરફ

0: થી વિલાયત જનાર છે.
1: એમ કોઈ વાર અમારે ત્યાં રોટલા ખાવા આવો.
2: અત્યારે તમારું અન્ન તો ખાઈએ છીએ, હવે સગ પણ નીકળું છે તો આગળ વધારશું ને
0: બેટા. સુશીલા.
1: હા મોટા બાપુ.
0: ને આગે કેમ ઊભી છે બેટા? વિજયચંદ્ર, આ છે મારા નાના ભાઈની અને અમારી લાડલી દીકરી સુશીલા.
1: નમસ્તે.
2: નમસ્તે.
0: ભણવામાં તો હોશિયાર છે, હવે ગીત સંગીતમાં આગળ પડતી થાય એવી મારી ઈચ્છા છે.
2: એ બધું થઈ પડશે. મારું સર્કલ એટલું બધું મોટું છે કે કોઈ પણ કલામાં માહિર થવા 1000 દરવાજા છે. ભલે શેઠ, હવે મને રજા આપશો? મારે એક અર્જન્ટ મીટિંગમાં જવાનું છે.
0: હાલો હાલો, હું તમને ગાડી સુધી કંપની આપું. વિજયચંદ્રભાઈ, કોકવાર રાતને વખતે નિરાતે આવો, વેપારની વાતો કરશું. આવજો.
2: સાથોસાથ સુશીલાની મ્યુઝિક ટ્રેનિંગની હું ગોઠવણ કરી આપીશ. ચાલો શેઠ, આવજો ત્યારે.
0: આવજો. હો સુશીલાના બાબુ, સુશીલાના બાબુ, જો આ વિજયચંદ્ર નો આવ્યા હોત ને તો આજની મારી ઉજાણી તો કડવી ઝેર થઈ જાત. કઈ જેવો તેવો ગજબ કરી નાખ્યો છે ઈ કમજાતના પેટના. એ
3: સુખલાલ, આજે પહેલી વાર મેં તારું મિલન સુખ માણ્યું, પણ એ સુખમાં આગનો તણખો ઉડીને પડ્યો. હવે તો એ તણખો આગ બનીને ભભૂકશે. એ આગ મને, બાબુને, તને અને તારા આખા કુટુંબને રોડી ટોડી નાખશે. તારાથી મને દૂર રાખવા મોટા બાબુ અને મારી સગી જનેતાએ કેવા કેવા ત્રાગા રચ્યા હતા એની તો શી વાત કરવી. સુખલાલ ગામડાનો ગમાર, સુખલાલ બેટોળ અને બદસુરત, સુખલાલ તો બોલતા ન આવડે એવો બોથડ. સુખલાલ બોલ, અત્યારે તું શું કરે છે?
4: સુશીલા, હું તો હજી એ પહાડ પાસેના બંગલામાં કુમાસ્તાઓની મોકળી મશ્કરીઓનો માર ખાતા ખાતા ઉજાણીના ઠામડા ગણું છું. છરી ચપ્પાને કોથળામાં નાખું છું, વધેલા તેલ ઘી અને મીઠું મસાલા પાછા ભરવા દોડા દોડી કરું છું. પ્રાણલાલ સુતા સુતા એ કેવા ટોણા મારે છે.
5: આખરે તો આ બધો હવાર જ સુખલાલ શેઠનો જ છે ને. આ ડબલા ડુબલીની માલિકી એમની છે, અમારી નથી. એક પવાલવી આગું પાછું થાય અને નાના શેઠાણી ખબર લઈ નાખશે તો કહી દેશું કે અમે તો હંધુય તમારા જમાઈને ભળાયું હતું.
4: સુશીલા, સુશીલા, સુશીલા, હવે તો થાય છે કે કોઈ ઇસ્પિતાલનો ખાટલો જ મારો આશરો બનશે.
6: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આપ આકાશવાણી રાજકોટ પરથી સાંભળી રહ્યા હતા.
7: આકાશવાણી રાજકોટ.

0: પ્રસ્તુત છે શ્રી જવિચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો વર્ષા પટેલ, વીરલ રાવલ, પૂનમ ચૌહાણ, સ્વરાજ પરમાર. વેવિશાળ હપ્તો ત્રીજો.
1: तुम लोग अपने नौकरों को क्या गधा समझकर इतनी मजदूरी खिंचवाते हो? और पीछे

0: સુખલાલ, હું તને નવું નામ આપું છું, સ્માર્ટી. સ્માર્ટી એટલે સુઘડ અને ચપળ.
1: સુશીલા, આ નર્સને જોઉં છું અને અને મને તું સાંભળી આવે છે, જોકે મને તારું મોં પૂરેપૂરું યાદ નથી આવતું. મોટા શેઠે જ મને મુંબઈ બોલાવ્યો છે અને આજે પથારીમાં પડ્યો છું. તે કોઈ સાર સંભાળ લેવાય નથી આવતું. સુશીલા, ફરીવાર તારું મોં તો દેખાડ.
0: આટલું બધું શું વિચારે છે સ્માર્ટી? બસ એસા હસતે રહેના.
1: સિસ્ટર,
2: મિસ લીના, પેશન્ટને કોઈ મળવા આવ્યું છે?
1: શું સુશીલા, તો મને મળવા નહીં આવ્યો હોય ને?
0: તુમ કિસકો માંગતા હે?
2: ઇસકો
0: ઉસકો બાત મત કરના, હેમોરેજ હો જાયેગા.
2: હા હા, સારું.
0: તુમ ઇસકી કોન હે? શેઠાની હે? આંટી હે? કઝિન હે? ઉસે ઇતને દિન દેખને કે લિયે કોઈ નહીં આયા, ઓર યે બેચારા હરકિશન હોસ્પિટલ કા ફ્રી બોર્ડ મે અકેલા પડા હે. ક્યા તુમ દૂસરા ગાંવ સે આઈ હે?
2: હા.
0: દેખો, તુમ સ્માર્ટી કો અભી જલ્દી મત લે જાના.
2: કેમ?
0: ઇસકા ખૂન ગિરા થા.
2: શું?
0: અબ યે એકદમ કમઝોર હે, ઇસે યહી રખો, મે ઉસકો તાકતવર બના દુંગી.
2: હા, હું એમની તબિયત ના સમાચાર પૂછીને જતી રહીશ.
0: મે જાતે હું.
2: જુઓ તો, મેં બનાવટી ફૂલો કાઢીને ગુલાબના તાજા ફૂલ ગોઠવી દીધા. બોલો, કેવા સરસ લાગે છે?
1: બહુ સરસ લાગે છે.
0: ભરી ચબરાક માલુમ પડતી હૈ મિસ યા મિસેસ, હમને બોલને કા મના કિયા તો તુમ ફૂલો કી જબાન મે બાતેં કરને લગ ગઈ. હા,
3: ક્યો ક્યો ક્યો સ્માર્ટી ક્યો?
0: હાને તમે શું કહ્યું કે અત્યારે એ રડે છે? આટલા દિવસોથી એ હાય છે, પણ કોઈ દિવસ મે એની આંખોમાં પાણી નથી જોયા. તુમ લોગ બિલકુલ બેસમજ હો. તુમ લોગ તુમ લોગ
2: એમને હવે કેમ છે?
0: દેખો, આજ એક હપ્તા હો ગયા, પીછે શાહજાદી પૂછતી હે કે કૈસા હે. પહેલે તુમ મુજે બતલાઓ, તુમને ક્યા બાત કહેકર ઇસકો ઇતના નર્વસ કિયા હે?
2: મે એમને કશું જ કહ્યું નથી. મે તો એમની સાથે વાત જ નથી કરી.
0: ઇઝ ઇટ ટ્રુ સ્માર્ટી? શું એ સાચું કહે છે?
1: હા સિસ્ટર, અમે કશી જ વાત નથી કરી.
0: તુમ લોગ અપને નોકરો કો ક્યા ગધા સમજકર ઇતની મજદૂરી ખિંચવાતે હો? ઓર પીછે દવાખાને મે છોડકર સબ મામલા ખતમ કર દેતે હો?
2: અરે અરે, કેમ રોઈ પડ્યા?
4: અરે સુશીલાજી, તમે આ હરકિશન દાસ હોસ્પિટલમાં અને એમાં આ ફ્રી વોર્ડમાં કોણ બીમાર છે? અરે આ તો સુખલાલ જ ને. મને એકવાર પ્રાણિયાએ આ ગામડિયા સુખલાલની ઓળખાણ કરાવી હતી. પ્રાણીઓ મને કહેતો હતો કે આ શેઠ સુખલાલને બરાબર જોઈ રાખજો. પછી એણે મને કીધું કે સુખલાલ મારો હરીફ છે. આવા માંદા અને અણઘડની સાથે મને શેની હરીફાય?
0: આજ યે ક્યા તમાશા લગાયા હે સ્માર્ટી કે બિછાને પર. તુમ સબ લોગ હે કોન? પેશન્ટ કે કોન હોતે હો? ઓર ઇતને રોજ કહાં છિપ ગયે થે?
4: માફ કરજો, મારે પેશન્ટની સાથે કોઈ લેવા દેવા નથી. હું તો આ

0: શીલાજીને મળવા આવ્યો હતો.
1: હાય, હોસ્પિટલમાં દર્દીને બદલે નિરોગીની મુલાકાતો. વાહ વાહ મહાશય, તમે બે એ સલામત મિલન સ્થળ શોધ્યું છે. હા મેડમ, પણ સ્માર્ટીને બદલે તમને જ મળવા આવ્યા છે એમ ને?
2: ના ના,
1: હે તમારે શું થાય છે?
0: પીછાણદાર
1: સ્માર્ટી, લે હું તારા કપાળે હથેળી ફેરવું છું.
3: સિસ્ટર,
1: હા બે તને મળવા નથી આવ્યા એનું દુઃખ ન લગાડતો.
3: ના સિસ્ટર,
1: પારકા માટે સા સારું લોહીનો ઉકાળો. મને વહેમ આવી જ ગયો હતો કે એક અઠવાડિયા સુધી સ્માર્ટીની સંભાળ લેવા કોઈ ન આવ્યું, અને આજે સ્માર્ટી જગત સ્વાર્થી છે, સૌ સ્વાર્થી છે. તમે અહીંથી બહાર જઈને મુલાકાતની મજા માણો.
2: અરે પણ
1: સ્માર્ટી, સ્માર્ટી, મારી ડ્યુટી પૂરી થઈ ગઈ છે, હવે કાલે મળીશું, ઓકે?
0: સુશીલાજી, મારી સાથે ઉપરના સ્પેશિયલ વોર્ડમાં આવશો?
2: કેમ?
0: એક દર્દીની તબિયતની પૂછપરછ કરીને પછી તમને કારમાં ઘેર મૂકી જઈશ.
2: ના, મારે ઘેર નથી જવું.
0: જ્યાં જવું હોય ત્યાં મૂકી જઈશ.
2: તમે જાઓ, મારે અહીં નજીકમાં જ જવાનું છે. મારી ચિંતા છોડો, હું તો નીકળી જઈશ. હું પુખ્ત અને સમજદાર છું, મારી સંભાળ જાતે જ લઈ શકું છું.
0: ભલે, તો મોટા શેઠને મળવા રાતે આવીશ. તમે ખવડાવેલા ભજિયાનો સ્વાદ હજી જીભને ટેરવે અકબન છે.
2: એ ભજિયા મેં નહોતા બનાવ્યા, એ તો ભાભુએ બનાવ્યા હતા.
0: ખરેખર?
2: હા જી.
0: તમે નહોતા બનાવ્યા? મોટા શેઠે તો કહ્યું હતું કે તમે જ બનાવ્યા હતા.
2: મેં એવું સાંભળ્યું નહોતું. અને હા, તમે સાચી વાત જાણવા માંગો છો?
0: ઓફકોર્સ.
2: તો સાંભળો, રાતના 10 વાગે હું તો શું, બાબુએ ભજીયા કરવા ન બેસે. એ ભજીયા તો અમે નીચે આવેલી કંદોઈની દુકાનેથી મંગાવ્યા હતા. તમને લીલી ચટણીમાં બાશ નહોતી આવતી?
4: વિજયચંદ્ર તમને હરીફ લેખે છે, છતાં તમારું લોહી ઉકળી ઉઠતું નથી.
3: ના, જરાય નહીં.
4: અને કારણ?
3: કારણ કે તમે મારી હારે છો. તમે એ બાજુ ઢળેલા હોત તોય હું વિરોધ ના કરત.
4: કેમ?
3: કારણ કે અંતે તો ભગવાને નિર્માણ કર્યું હોય એ જ થવાનું છે ને.
4: ભગવાન પર આટલો બધો ભરોસો છે?
3: જો ભગવાનની મરજી ન હોત તો હું અહીં સા સારું આવત. અહીં આવ્યો તો તમને જાણી શકો. તમે માત્ર બહારથી જ સુંદર છો એમ નથી, અંદરથી એ સદગુણી છો અને સદગુણના પૂજક છો, એ ઓછા આશ્વાસનની વાત છે.
4: પણ મોટા બાપુ, મારી માં અને વિજયચંદ્રને જોઈને તમને હિંસાત્મક વિચારો નથી આવતા?
3: આપણને સૌને તો ભગવાન મહાવીરે અહિંસાના પાઠ ભણાવ્યા છે. એવી પવિત્ર ચીજના આચરણ જે કરે એને કોઈ પ્રત્યે હિંસા આચરવાનો વિચાર જ કેમ આવે? તમે જોજો, આપણે જે માર્ગે જઈએ છીએ એ માર્ગના ભૂમિયા બાબુ ક્યારેક જરૂર થશે.
4: ભવિષ્યમાં તો શું થવાનું એ તો કોણ જાણે, પણ હાલ શું થવાનું છે એ મને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે.
3: એટલે
4: એમ કે વિજયચંદ્ર મને અહીં જોઈ ગયો એ વાત મોટા બાબુને હમણાં જ પહોંચી જશે. એ વારંવાર પેઢી પર જાય છે એની તો મને પાકી જાણ છે. મોટા બાબુ વિજયચંદ્રને હેતથી આવકારે છે, પણ એમના પેટમાંના રહસ્યને હું જાણી શકી નથી. એ આવાગમન વિદ્યારસ કે વ્યાપાર ઉદ્યોગની સાહસિક યોજનાને આભારી છે, કે પછી મારો હાથ વિજયચંદ્રને સોંપી દેવાની ચાલ છે, એ વાત હું હજુ સુધી નક્કી કરી શકી નથી.
3: જે હશે થોડા દાડામાં બહાર આવશે જ ને. એ લોકો ગમે એવી માયાજાળ રચે પણ હું મુંબઈ છોડવાનો નથી, તમને છોડવાનો નથી, અને તમને મારી માના મરણ પહેલા થોરવાડના ખાટલા સુધી જરૂર જરૂર પહોંચાડવાનો છું.
4: આ બધી તો મારા ને તમારા મનની ભાવનાઓ છે. ભાવનાઓને હકીકતના મેદાન સુધી લઈ જવા માટે આપણે કેવા કેવા અગનપથ પરથી પસાર થવું પડશે એ હું અને તમે તો ક્યાં જાણીએ છીએ. મોટા બાપુનો

0: પોપ તમે નથી જાણતા.
1: પણ પણ બાભુ, બાભુ તો આપણી ઢાલ છે ને, ખાસ કરીને તમારી.
0: બાબુ, બાબુ તો એને શાંત કરવા મથે, પણ સામેનો હુમલો જેવો બડુકો હોય કે એને શું પાળ બાંધીને રોકી શકાય? મોટા બાપુ મારી ભલાઈ માટે અમીરવર, પ્રતિષ્ઠાવાળો ધણી, રૂપાળોને સુઘડ સાહેબો શોધે છે, પણ એક સ્ત્રીનો સંતોષ શામાં હોય તેને જાણતા નથી. મારા માટે કુરુક્ષેત્ર ખેલાય છે, પણ મને તો કોઈ પૂછતું નથી કે મારા મનના ઓરતા સા શા છે.
1: અહીં આવતા તમને તકલીફ પડે એવું હોય, એવું વાતાવરણ ઊભું થવાનો ભો હોય તો ના આવું.
0: ના ના,
1: મને ભગવાનના ભરોસે છોડી દો. તમને કંઈક થશે તો મને તો અસુખ જ મળશે ને.
0: બીજાઓને તો ધોરી માર્ગ પર ચાલવાનું નસીબ મળ્યું છે, પણ મારે નસીબે તો ઠેક ઠેકાણે ફંટાતી કેડી જ છે.
1: સુશીલા,
0: જો હું જાઉં છું, કદાચ હવે ન પણ આવી શકું, તો મારી ચિંતા ન કરતા તમારી તબિયત બરાબર સાચવજો.
1: સુશીલા, સુશીલા,
0: ઇસ્પિતાલથી નીકળીને ઘર બાજુ અત્યારે જાઉતો છું, પણ એવું ભય લાગે છે કે મોટા બાપુને હમણાં જ ખબર પહોંચી જશે. વિજયચંદ્રે તો અત્યાર સુધીમાં મોટા બાપુને જાણ કરી જ દીધી હશે. કાંટો પાડીને મોટા બાપુ પૂછે તો હું શું જવાબ આપી શકીશ? પણ મારા ભલા ભદ્રિક બાપુને મારા ઇસ્પિતાલ જવાના આચરણની જાણ થશે તો તેઓ મારા માટે કેવો મત બાંધશે?
2: આપ સાંભળી રહ્યા હતા શ્રી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

0: પ્રસ્તુત છે શ્રી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુદરેજિયા. ભાગ લેનાર કલાકારો કેશવસિંહ પરમાર, પૂનમ ચૌહાણ, જ્યોતિ રાવળ અને કૌશિક સિંધવ. વેવિશાળ હપ્તો ચોથો.
1: સાંભળો વે ભાઈ, આપણે આપણી મેળા એ સમજી જાય તો લ્યો આ 2000 રોકડા. ચાય ન્યા દીકરાને પરણાવી લઈ માંદી સ્ત્રીની સદગતિ કરો. બાકી જો જીકર જ કરવી હોય, અમને દબાવવા જ હોય અને અમારી ભલાઈનો જો કસ કાઢવો હોય તો પછી હું નાતનું શરણું લઈશ.
2: ના ના,
1: નાતા વિવિશાળ ફોક નહીં કરે એવું વિચારીને ખાન ખાશોમાં હો શેઠ, મારી પાસે તો દાખલાના સર્ટિફિકેટો છે કે છોકરો પરણવાને લાયક નથી.

0: બાબુ, કંસાર કા રાંધો? કોણ પરોણો આવ્યો છે? અરે, મને કેમ જવાબ નથી દેતા? પણ મારાથી ખાનગી રાખવાનું કોઈ કારણ? બાબુ, હું તો તમારી જ સાચી દીકરી છું ને, તોય મને કા જવાબ નથી દેતા?
1: બારણા પાસે જાડા જીર્ણ તાજા તેલ પાયેલા હોવાથી ધૂળ ચડેલા તોતિંગ ઓખાઈ જોડા જોઈ આવ, તને આપોઆપ

0: જાણ થશે કે કોણ આવ્યું છે.
1: અરે પણ એ તો મેં જોયા.
0: તોય સમજણ ના પડી?
1: ઘર ઘાટીને પૂછ્યું તો એણે એટલું જ કીધું કે કોઈ ગામડિયો મહેમાન છે.
0: અને તોય સમજણ ના પડી?
1: ના.
0: જા, જરાક એમને જો એટલે આપોઆપ જાણી જઈશ કે પરોણો કોણ છે અને ક્યાંનો છે.
2: હે રામ,
3: કેમ કઈ તકલીફ તો નહોતી પડી ને શેઠ? હા, ઘરવાળાની તબિયત કેમ છે?
2: ગરડાના પુઈને ને તમ જેવા સગાની આશીષે સારું ચાલે છે. જો કે તબિયત તો હવે લથડી ગઈ, પણ મન ભારી સમતામાં રહ્યું છે હો ભાઈ. કોઈ વાતનું વળગળ નહીં, કોઈ વલોપાત નહીં, ને ન મળે વિચાર વાયુ. છોકરાઓ સાથે હસીને જ વાત કરે બસ. પીડા ન સહેવાય તહી મને જૈન ધર્મનું માંગલ્ય સ્તોત્ર ચતારી મંગલમ સંભળાવવાનું કહે.
4: અરે, આ તો થોરવાડના મારા સસરા, મારા સુખદેવના જનક.
5: રાંધવે ચિંધવે બહુ દુઃખી થતા હશો કા?
2: ના બાપા, દીકરી 12 વર્ષની થઈ ગઈ છે અને નાનેરો દીકરો 7 વર્ષનો. એ બે મળીને રાંધી નાખે છે. 5 પરોણાઓને છોકરા સાચવી લે છે બસ.
3: ઓયા દીપચંદ શેઠ, ખાવાનું તો ફાવ્યું ને?
2: અરે, જ્યાં ગેલીબુન હોય ત્યાં કાંઈ કહેવા પણું હોય.
3: તમારે સુખલાલને જોવા ઇસ્પિતાલ જવું છે ને?
2: હા, ભલે રાત વરત હોય પણ જીવ તો ત્યાં ચોઈટો છે.
3: 5 મિનિટ બેહો શેઠ.
2: હા,
3: હમણાં મોટર મૂકવા આવે છે. દીપચંદ શેઠ,
2: હા,
3: મેં તો તમને પેટ છૂટી વાત કરી દીધી, તમે શું થાયરો છે?
2: શેઠિયા, હમણે થોડુંક જાળવી જાઓ.
3: પણ થોડુંક એટલે કેટલું?
2: એ તો હું કેમ કહી શકું શેઠ. જો કાંઈ અજુગતું થયું તો એ માંદીનું હૈયું જ વાત સાંભળીને ફાટી જશે. એ તો ઠીક, પણ એના જીવની અવગત્ય થાય. શેઠ, હું 2 હાથ જોડીને વિનવું છું કે થોડુંક જાળવી જાઓ બાપા. હવે એ જાજુ નહીં જીવે શેઠ.
3: એનું કઈ ધાયરું રીએ છે ભાઈ? ને ને, હવે અમારો કઈ વાક ગુનો છે? દીકરીને ભણતર ભણાવ્યા પછી, સંસ્કાર દીધા પછી હવે ઝેર થોડું દેવાશે.
2: પણ શેઠ, મારી હાલત તો સરપે છછુંદર ગઈડા જેવી થઈ ગઈ છે.
3: સાંભળો બે ભાઈ, આપણે આપણી મેળે હમચી જાય તો લ્યો આ 2000 રોકડા. ચાયના દીકરાને પરણાવી લઈ માંદી સ્ત્રીની સદગતિ કરો. હા, બાકી જો જીકર જ કરવી હોય, અમારી ભલાઈનો કસ કાઢવો હોય તો પછી હું નાતનું શરણું લઈશ. ને નાત આ વિશાળ ફોક નહીં કરે એવું વિચારીને ખાંડ ખાશોમાં હશે. મારી પાસે તો ડાક્ટરના સર્ટિફિકેટો છે કે છોકરો પરણવાને લાયક નથી.
2: ભલે શેઠ, ભલે, મને રજા આપો.
3: કાલે પરમ દિવસે જયે ઠીક પડે તયે વિચાર કરીને જવાબ દેજો. હો શેઠ, મને મેલું પેટ પરવડતું નથી, એમ રાખતા આવડતું નથી, અને આયા તમને તાર કરીને તેડાવા પડ્યા થી એટલા જ હારું. હવે જાવું હોય તો જાવ ઇસ્પિતાલે, નીચે મોટર તૈયાર ઉભી છે.
2: ના શેઠ, મોટર નો શું ખપ છે બાપા? પૂછતો પૂછતો ભોગી જઈશ બસ.
3: ભલે, જેવી તમારી મરજી.
5: અરે રે સુશીલા, તારા મોટા બાપુ બચ્ચાડા જીવ મહેમાનને નીચે લગણ મૂકવા જવાનું ચૂકી ગયા.
1: બાબુ, મોટા બાપુ તો હવે સુઈ ગયા છે. ગામડાનો જીવ આ મોટા શહેરમાં ક્યાંય અટવાય તો નહીં જાય ને?
5: હા,
1: હું દયાળજીભાઈને ગાડી લઈને

0: ઇસ્પિતાલે તપાસ કરવા મોકલું?
1: ભલે દીકરી.
0: દયાળજીભાઈ,
2: બોલોને.
0: તમે મોટર લઈને ઇસ્પિતાલે તપાસ કરી આવો કે મહેમાન ત્યાં સુખરૂપ પહોંચી ગયા કે નહીં.
1: હા ભાઈ, જરા જોઈ આવો કે હેમખેમ પહોંચ્યા તો છે ને. અને જુઓ, સાંભળો, હા, ભેડા ભેડા આપણા જમાઈની તબિયતના પણ ખબર કાઢતા આવજો.
0: આપણા જમાઈ?
1: દીકરી, બીજું કઈ મોકલવાનું છે?
0: બાબુ, ત્યાં ઇસ્પિતાલમાં સુવાવાળાઓને તો એકલું ગાદલું જ આપતા હશે ને, ચાદર કઈ આપે?
1: ના રે બેટા, ચાદર તે કોણ આપે ને, ગાદલા એ સેંકડો માણસના સુયેલા હોય.
0: ત્યારે ચાદર અને બાલોશિયું મોકલું બાબુ, ત્યાં એ બચાડા જીવને તકલીફ પડે ને.
1: મોકલ મોકલ મારી દીકરી, પણ છાની માની હો.
0: હા
1: જોજે, તારી બા જાણી ન જાય. નીકર એને બચ્ચાડા જીવને આ બધું નહીં ગમે, અને કોચવાશે તો એનાથી ઊંચે સાદે બોલાઈ જશે, તો ક્યાંક તારા મોટા બાપુ જાગી જશે ને એ બચ્ચાડા જીવ સમતા નહીં રાખી શકે, કોચવાઈ જાહે.
0: બાબુ, તમારી બજરની ડાબલી મોકલો.
1: મોકલ મોકલ મારી દીકરી, ભલું સાંભળ્યું, મને સાંભળે છે વેવાય. બચ્ચાડા જીવ દાંતે બજર દેતા તા, આ હાથ વરો મોયર અમે એના બાપને કારજે ગયા તા તે દી મેં જોયું તું. પણ હે દીકરી, તને આ બધું કેમ કરીને યાદ આવ્યું? જો મારી ચાંદીની ડાબલી મોકલજે, પતરાની નહીં હો કે માડી.
0: હા
1: બચ્ચાડા જીવ આપણા માટે શું ધારે?
0: દયાળજીભાઈ, એમની તબિયત કેવી છે તે પણ પૂછતા આવજો. મહેમાનને બીજું કઈ જોઈએ તો એ પણ જાણતા આવજો.
1: અરે રે, મેં તો એ બચ્ચાડા જીવના ક્યારે ખબર અંતર પૂછાયવા જ નહીં. હા, પ્રાણીઓ તો રોજ શાક મૂકવા આવે છે, હે બચ્ચાડો જીવ પણ મને કહેતા વિસરી ગયો છે. તારા મોટા બાપુએ બચ્ચાડા જીવ રોજ થાયકા પાયકા આવે એટલે ખબર તો આપવા જ ભૂલી ગયા છે. નીકર ઇસ્પિતાલે જોવા તો જઈ આવત માળી, માણસ જેવું માણસ ને પારકું નહીં પણ આપણું પોતાનું માણસ, સૂજે એવું તોય આપણું અંગનું માણસ છે, એમાં કાંઈ અટાણથી ના પડાય છે.
0: બાબુ, થોરવાડથી એમની ખર ખબર લેવા આવી ગયા એ સારું થયું ને.
1: હા, નીકર અહીં પારકા પરદેશમાં એની સાર સંભાળ લેનાર કોણ? હા, દવાખાનાના નોકર ચાકર, હા નર્સ ડાક્ટર, તે કેટલાકની સાર સંભાળમાં પહોંચી હકે? આપણે જવું જોઈએ માળી. હા, એકલા એકલા બચ્ચાડા જીવ.
0: બાબુ, મેં તો સાંભળ્યું છે કે એમના ખબર અંતર પૂછવા હજી લગી કોઈ ગયું જ નથી.
1: માળી, મારે તો ગયા વગર છૂટકો જ નથી. હા, તારી વાત જરીક નોખી છે, તારાથી ન જવાય.
0: હે,
1: કુંવારી વેળા કહેવાય ને, કરી મૂકેલ છે ને બેન. અને વળી હજી તો બધું ડગમગી રહ્યું છે ખરું ને? આ જુવાન દીકરીને તો ચહેરાએ જતાય વાર નહીં. બચ્ચાડા જીવ, લોકોએ પૂરું ભાડું ન ભાડું, હાંભળું ન હાંભળું, ત્યાં તો હાંકી મૂકે.
0: બાબુ બાબુ,
1: હા
0: બાબુ, હું બાબુ.
1: બોલ દીકરી, શી વાત છે?
0: બાબુ બાબુ, તમારે પગે માથું મૂકીને એક અપરાધ માની જાઉ તો?
1: દીકરી, તોય હું તો તને મારું છું.
0: ભલે ભલે, મારજો બાબુ, મારજો, વઢજો, મને ચાર દિવસ ભૂખી રાખજો. જે સજા કરશો એનું પાલન કરીશ. તમે એકલા એકલા મને જે કરવું હોય તે કરજો બાબુ. પણ
1: કેમ ચૂપ થઈ ગઈ? શું કહેતી કહેતી રહી ગઈ? મારામાં ભરોસો રાખ, હું તને દગો નહીં દઉં. સુશીલા, ભલે મારું ચાય તે થાય, જ્યાં સુધી કોઈ ફોડામાં પગ ન પડી ગયો હોય ત્યાં સુધી ગભરાવું નહીં બેન. લાચાર તો આપણે અસ્ત્રીની જાત ત્યારે જ બની જ્યારે આપણા પગ કુંડાળામાંથી પાછા નીકળી હકે એમ ન હોય.
0: એવું એવું કઈ જ નથી બાબુ.

0: શું છે? એવડી બધી શી વાત છે?
1: તમને અણગમતી વાત નાની હોય તો એ મારા મનથી તો મોટી ખરી ને.
0: હવે જાજુ મોણ ઘાલમાં ને ડાયલી.
1: બાબુ, હું આજે ઇસ્પિતાલે ગઈ હતી.
0: ઓય મારા બાપ, હેમાં શું તું અભડાઈ ગઈ? કોને મળવા ગયેલી? સુખલાલે તને દીઠી હતી? હેરાન તો નહોતી કરીને? કોઈના દેખતા કશું અઘટિત વેણ તો નહોતું કાઢ્યું ને?
1: બાબુ, હું એમને જ જોવા ગઈ હતી. બાબુ, એમની આવી દશા?
0: દીકરી,
1: મારા મોટા બાપુને કાંઈ જ દયા ન આવી.
0: દીકરી,
1: ત્યાં કોઈ કૂતરું પડ્યું હોય એવું.
0: દીકરી, તારા મોટા બાપુ તારી અવળી આ જ ફિકરમાં પડ્યા છે, એ જાણસ ને બેન?
1: જાણું છું, પણ હું કોને કહું? આજે તમને કહું છું.
0: તારે શું કહેવાનું હોય? તારા વડીલો ક્યાં નથી સમજતા? હું મુઈ જૂના વિચારની છું, એટલે આ મારા મનની વાદળી જૂના વેવિશાળમાં વળગી રહી છે. બાકીના તો હોઉ તારે જ માટે ખુવારના ખાટલા થાય છે ને.
1: પણ હું ક્યાં કોઈને ખુવાર થવા કહું છું?
0: તું તો બેટા, અમે તને નરકમાં મોકલીએ ને તોય ના ન પાડ, પણ તારા મોટા બાપુ તને એમ કઈ થોડા નાખી દે.
1: બાબુ, તમે મારા મનની વાત બરાબર કા નથી સમજતા?
0: દીકરી,
1: સૌને કયો કે મારી ફેરવણી કરવાનું મૂકી દે.
2: આપ સાંભળી રહ્યા હતા શ્રી જયચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
3: આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો જ્યોતિ રાવળ, પૂનમ ચૌહાણ અને જલ્પા બુચ. વેવિશાળ હપ્તો 5.

0: સુશીલા.
1: હં,
0: માળાના પારા અમથા પડ્યા મૂકીએ ને બેન, તોય ઊંઘ આવી જાય. ભગવાનનું નામ લઈએ તો વળી કંઈ કષ્ટ વધે નહીં અને ઊંઘ ચોખ્ખી આવે. માઠા સપનામાં શેકાવું એ કરતા માળા ફેરવીને સુવું શું ભૂંડું મારી ભાઈ?

0: બાબુ બાબુ, તમે કોઈ કેમ સમજતા નથી? બીજા તો ઠીક, પણ બાબુ તમે તમે તો તમારી દીકરીને કા નથી સમજતા? બાબુ મને આ વર અને આ ઘર 100 એ 100% ગમે છે.
1: દીકરી,
0: તમે મને બીજે પરણાવશો તો હું દુખી દુખી થઈ જઈશ. મને એનો બિલકુલ અસંતોષ નથી. બોલો, હવે તમે બધા શેદને મારા મનની વાત સમજ્યા વગર મારી ઉપર સુધરેલાની આફત આદરી છે. બાબુ, મારી મોટી માં મને ઘણી વાર એવું થાય છે કે બધાને કહી દઉં કે જેની હારે મારું વેવિશાળ થયું છે એ જ મારો છે, એમ તળને ફળ કરી નાખું.
1: દીકરી, તું તારે નિરાતે સુઈ જા. જાજો વિચાર શીખ કર્યા કરે છે. અમારા સૌના હાટું જીવ કાં બાળી રહી છે? અમારે તો 7 દીકરા ગણીએ તોય તું છો. દેખી પેખીને તને કેમ કુવે નાખી?
0: બાબુ,
1: સમતા રાખ.

0: સંત રાખબાઈ નિરાતની નિંદર કર. દીકરી,
1: હા
0: તે માળા ફેરવી?
1: બાબુ, ભૂલી ગઈ.
0: ભૂલી ગઈ? ભૂલી ગઈ એનું કઈ નહીં બાઈ, દેખી પેખીને ન ફેરવીએ તો જ દુઃખ. હવે ફેરવી લે. સુશીલા,
1: હા,
0: માળાના પારા અમથા પડ્યા મૂકીએ ને બેન, તોય ઊંઘ આવી જાય. ભગવાનનું નામ લઈએ તો વળી કંઈ કષ્ટ વધે નહીં અને ઊંઘ ચોખ્ખી આવે. માઠા સપનામાં શેકાવું એ કરતા માળા ફેરવીને શું શું ભૂંડું મારી બાઈ.
1: બાબુ, આ ઘરમાં જો મને મા બાપનો પ્રેમ એકી સાથે મળ્યો હોય તો બસ તમારી પાસેથી જ.
0: બેટા,
1: હું 2 વર્ષની થઈ ત્યારથી તમારી પાસે અને પાસે જ રહું છું. હવે તો છેલ્લા 5 વર્ષથી મારી રૂમમાં જ રહો છો. બાબુ, એક વાત પૂછું.
0: માળા ફેરવી તોય તને ઊંઘ નથી આવતી? પૂછ જે પૂછવું હોય.
1: બાબુ, તમે મોટા બાપુનો રૂમ છોડીને મારી સાથે કેમ સુવો છો?
0: સુશીલા, તે દાડે મેં તને જે વાત કરેલી તે સાચી નહોતી.
1: એટલે વડીલોને બાળકો સામે જૂઠું બોલવાનો પીડો પરવાનો મળી જાય છે એમને.
0: દીકરી, કેટલી ઉંમરે સંતાનોને શી વાત કરવી એનું વડીલોએ ખ્યાલ રાખવો જોઈએ.
1: સમજી ગઈ બાબુ, સમજી ગઈ. બાબુ, હવે તો સાચી વાત કરો.
0: તું પરસાળમાં સૂતી હતી ત્યારે અમારા શયનખંડના બારણા અમે ખુલ્લા રાખીને જ સૂતા, પણ એક રાતે બારણા બંધ રહી ગયા. મને અને તારા મોટા બાપુને ઊંઘ આવી ગઈ. સવારે ઉઠીને હાંફળી ફાફડી થઈને મેં બારણા ખોલ્યા ત્યારે તું પરસાળમાં ઊભી ઊભી દાંતણ કરતી હતી.
1: પણ એ વાતને યાદ કરીને આટલા બધા આકડવિકળ કાં થાવ બાબુ?
0: મને થયું કે બંધ બારણે સૂતેલા બે વડીલ, ધણી ધણિયાણી અને બચ્ચે ઉભેલી 12 વર્ષની દીકરી. સુશીલા, એ આખો દાડો હું વલોવાતી રહી. 12 વર્ષની દીકરીને રાતભર એકલતામાં મૂકવી એ કેવી વરવી વાત છે. કાચી વયની દીકરી સામેના બે શયનખંડના બારણા બંધ જોઈ ને શીશી કલ્પના કરતી હશે. રાતે મેં તારા મોટા બાપુને વાત કરી તો એ હસી પડ્યા, પણ પછી એમને થયું કે મને શેર માટીનું સંતાન એ આપી શક્યા નથી એવું વિચારીને એ ઉદાસ બની ગયા. બસ એ રાતે મારી પથારી ત્યાં ઉપાડીને તારા શયનખંડમાં લઈ આવી.
1: બાપુ,
0: આમી જુવાન દીકરી પાસે માય સુવું જ જોઈએ ને.
1: પણ મારી મમ્મીએ તમને કાંઈ પૂછ્યું નહોતું?
0: પૂછ્યું તું ને, પણ મેં એને રોકડો જવાબ પરખાવી દીધો. આ તારા જેઠને બહુ હવા જોવે ને મારાથી ઉઘાડી બારીનો પવન સેવાતું નથી. હા, મારા સાંધા દુખે છે અને એથી જ વચલાખંડમાં સુવાનું રાખ્યું છે.
1: બાબુ, રાતે મોટર ડ્રાઈવરને ઇસ્પિતાલે મોકલ્યો તો એ કઈ સંદેશો લાવ્યો તો?
0: તે ચાદર, બાલોશીઓ અને વજરની ડબ્બી મોકલી હતી ને,
1: હા,
0: તો સુખલાલના બાપુ બહુ ખુશ થયા.
1: એમ,
0: મારી દીકરી, મારી દીકરી, એમ બોલતા બોલતા આંખોમાં પાણી તકતકવા લાગ્યા.
1: એમની તબિયત કેમ છે?
0: સુખલાલ તો સુઈ ગયા હતા. ત્યાંની નર્સે કે ફાધર ફાધર, બાપા બાપા બોલતા બોલતા મહેમાન હાટું બિછાનું બિછાવી દીધું. થોરવાડના પરોણા બચાડા જીવને કઈ બોલતા આવડે નહીં એટલે હાથ જોડીને સાંભળતા રે, પણ કઈ સમજે નહીં.
1: બાબુ, રાતે નર્સો બદલાતી નહીં હોય?
0: એ તો બદલાય જ નહીં. અરે દીકરી,
1: હા,
0: મુદલ ભૂલકણી જ છું. થોરવાડના મહેમાનને તને એક ચિઠ્ઠી મોકલી છે.
1: એમ,
0: લે વાંચ ભાઈ.
1: અરે બાબુ, આ ચિઠ્ઠી તો થોરવાડની મારી નાનકડી નણંદ સુરજની છે.
0: અટાણથી ગેલી થામાં એ ચિઠ્ઠીમાંથી મને થોડુંક વાંચી સંભળાવ. લે.
1: હા હા. ભાભી, અમે તો તમને જોયા જ નથી.

0: હશો? રોજ મને તમારું સપનું આવે છે, પણ સવારે પાછું મોઢું યાદ રહેતું નથી. ભાભી, તમે ચણિયા ઉપર ચોરસો પહેરો છો કે સાડી? હું તો ચોરસો પહેરું છું. એક નવો ચોરસો બાપા લઈ આવેલા, એની ઉપર એક રૂપવાળી બાયડીની છાપ હતી. હું એને સુશીલા ભાભી કહું છું ને મારી પેટીમાં રાખું છું. ભાભી, તમારી જૂની ચોપડીઓ વાંચવા મોકલજો.
1: બચ્ચાડા જીવે.

0: ભાભી, તમારી જૂની ચોપડીઓ વાંચવા મોકલજો. બચ્ચાળા જીવે, કાગળ તો બહુ જ સારો લખ્યો છે, પણ એ બચાડા જીવને ઊંડી વાતની થોડી ખબર હોય. અજાણું ને આંધળું બે બરાબર. અરે રે ભાઈ, લેણ દેણની વાત મોટી છે. અંજળ લેખા હશે ત્યાં જવાશે.
1: બાબુ,
0: હું તો મુઈ જૂના વિચારની જ રહી ગઈ. સુશીલા,
1: હા,
0: જરાક જાળવજે, તારી બા ને તારા મોટા બાપુને આ ચિઠ્ઠી જાણ ન થાય.
1: હા હા. મારી નાનકડી અને લાડલી નણંદનો પત્ર વાંચી વાંચીને તો હું ગાંડી ઘેલી થઈ ગઈ. ભાભી શબ્દમાં કેવો ને કેટલો ભાવ ઠાંસી ઠાંસીને ભર્યો છે. મારે તો કોઈ ભાભી નથી, પણ હું કોઈની ભાભી છું એ વાત કેવું અપાર સુખ આપે છે. મારા રોમે રોમ જાણે ભાવની ભરતી ઉઠી. મારા કાનમાં નાની નણંદ ટહુકતી રહી, લ્યો ભાભી, હું તમારો વાહો કરી દઉં. લ્યો ભાભી, આવડા લાંબા વાળ તમારાથી શે ચોડાશે. લ્યો, હું ચીકા ખાઈને આંબળા ચોડી દઉં. અરે, હું કેવી પાગલ છું. એ નાની ગ્રામ્ય કન્યાની ભાભી થવા માટે મારે સુખલાલની પત્નીએ બનવું પડશે, એ તો મને કેમ સૂઝ્યું જ નહીં.
2: સુશીલા,
1: હા,
2: તે નાઈ લીધું કે નહીં? ઝટ બાથરૂમમાંથી બહાર આવ, મારે તારું થોડું કામ છે.
1: આવું છું બા.
2: એ જટ કરજે, આ રસોડું તારી રાહ જોઈ રહ્યું છે. ઈ માથું જોડવાનું આકાર રાખજે.
1: મારી મમ્મીના શબ્દો મને સંભળાતા તો હતા, પણ સમજાતા નહોતા. હું તો વિચારોમાં ખોવાયેલી હતી. અરે રે, નણંદનો પત્ર વાંચતા મને ઇસ્પિતાલની પથારીએ પડેલા સુખલાલ કેમ યાદ જ ન આવ્યા? હે પ્રભુ, વર્ષોથી માંદગીને બિછાને પડેલી એક સ્ત્રી પોતાના નિર્મલ સામયિકોનું પુણ્ય માગીને મને જોવા તલસે છે. શું મારા મળવાથી મારી સાસુની સદગતિ થાય ખરી?
2: સુશીલા,
1: હા,
2: હજી કેટલી વાર છે?
1: આવી બા. જૂની ચોપડીઓની બીતા બીતા માગણી કરતી મારી વાલી નણંદ મને સ્વપ્નમાં જોઈને કેવા કેવા મોટા મહેલ મનમાં ચણે છે. હે પ્રભુ, મારા જેવી સાદા મનની કન્યાના અંતરમાં આંબો ઉગાડવા માટે લાગણીનું આટલું ખાતર કેટલું બધું રસાળ છે.
2: સુશીલા,
1: હા,
2: તે વાંચજો આ થોરાડ વાળી છોકરીનો કાગળ. ગામડાના પોથા. અટાણથી ભાભી ભાભી કહેવાનું શરૂ કરી દીધું. ભાભી કેવી એમ રેઢી પડી છે.
1: બા, એ પત્ર મારી ઉપરનો મારા નામે આવેલો છે, એ તારે વાંચવાની શી જરૂર હતી?
2: મારે તો લાખ વાતે મારી છોકરીને જાડા માણસોની વેજા વચ્ચે નથી દેવી. ના, નથી જ દેવી. છોકરીને ફોલી જ ખાય કે બીજું કઈ થાય, એને કોઈક સૌતંત્ર છોકરો જો. બે માણાનું રસોડું પતાવીને એને નિરાતે ઈ મોન ધાયરું જીવી તો શકે?
3: દેરાણીજી, એવા સૌતંત્ર છોકરા ક્યાં થોડા મળે છે આજકાલ? તમે શોધી લાવો તો.
2: ભાભીજી, જરાક ધીમા કમો. અરે, એક નહીં, 11 મૂર્તિઓ તમારી સામે ખડા કરી દઈશ. ઓલી જેતપુર વાળી વનિતા, ઓલી પીપળ લગ વાળાની કુમુદ, હાલરિયા વાળા રામકોરબાઈ ની છોકરી ઓલી જયા, એ બધી છોકરીઓ જો ને રૂપાળા અમન ચમન કરે છો. 10 બૈજામાં તો ભાઈડાને જમારી જુઠાડી દે, નોકરી વળાવી દે, પછી છે કોઈનો એ તું કારો ખમવા પડું. હે, છે કોઈ કરતા કોઈ એટલું કેનાર કે ભાઈ તું અહીંથી ઉઠીને આઈ બેસ. એવું સૌતંત્ર મેલીને જાડે રણમાં ને અણસમજણમાં હક પણ થઈ ગયો. મુંબઈમાં ઠરીને ઠામ થયા તઈએ આ કુગડી કે અરે રે, આ તો ભૂલ થઈ છે.
3: તો એ ભૂલને સુધારી લો ને, હજુ એ ક્યાં મોડું થયું છે? સુશીલા યુક્તિ કડી છે, વરાવી દો ને કોઈ બચ્ચાડા જીવ સૌતંત્ર હારે.
2: ભાવીજી, તમારી હારે તો વાત કરવી એ ગુનો છે. તમે સુશીલાને મારી છોકરી વેવાજ ક્યાં દીધી છે?

0: હું તો બધી બાજુએથી દુખિયારી છું. છોકરી તો મારી રહી નથી અને ધણી તો પહેલાથી હાથ બારો નીકળી ગયો છે.
1: પણ તમારા જેઠજી તો સ્વતંત્ર સ્વભાવના છે ને, હિમની પાસે જઈ ને જેટલા વડાપા કાઢવા હોય એટલા કાઢો ને.
0: હાય હાય, જુઓ તો ખરા ભાભીજી, હા છોકરી મને જમથી જીવવા નહીં દે. અરે જરાક જુઓ તો, હા છોકરીના પૈડમાંથી તો જાણે કીણું જ ફૂટી પડી છે. અરે જુઓ તો, આ રૂપ જ કાઢવા મંડી છે. હે ભાભીજી, હાલું તે શું કરશું? હવે તો જૂનું વેવિશાળ તોડ્યા વગર હે કઈ વાતે છૂટકો છે? છે છૂટકો, છૂટકો છે.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું.
3: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં વૈવિધ્યસભર કાર્યક્રમો.

0: ચોકલેટો ખાઈ લીધી?
1: ના ના ના ભઈના, પણ મીની કેમ પૂછવું પડ્યું?
0: મારી ચોકલેટો ખોવાય છે.
1: એટલે ચોકલેટો ખોવાતી નહીં હોય, ખોવાઈ ગયા છે. જરા આપના પેટ પર હાથ ફેરવો.
0: એ હું ખાઈ ગઈ હોઉં તો મને ખબર ન પડે? તું આમ હસે છે કેમ?
1: તને ચોકલેટ માટે આટલી બધી બાવરી બનેલી જોઈને મને હસવું આવે છે.
0: ખોટી વાત હો, મારી મુસીબત ઉપર તું હસે છે? તું કશું જાણે છે માટે તું હસે છે? મને તો લાગે છે કે ચોકલેટો તું જ.
1: ખબરદાર, જો મારા ઉપર ખોટું વાળ ચડાવ્યું છે તો તારી ખેર નથી.
0: વારે વા, એક તો ચોકલેટો ખાઈ ગયો અને ઉપરથી મારી ખેર બગાડવાની વાત કરે છે કેમ?
1: મેં નથી જોઈ તારી ચોકલેટ ભાઈ સાહેબ.
0: તો શું જોયા વગર પેટમાં ઓરી દીધી? અરે બંધ આંખે કેમ ખાઈ લીધી? જરા જોઉં તો હતું. આજકાલ ચોકલેટો માં ઈયળ આવે છે એ ખબર છે?
1: મીની ફરી વાર કહું છું, મો સંભાળીને બોલ.
0: અને તું પેટ સંભાળીને બોલ. કહે તો ચોકલેટો તું ખાઈ ગયો છે કે નહીં? હવે તો પપ્પાને જ કહી દઉં, એ પછી જોજે તને કેવા ફટકારશે. હું કહી દઈશ પપ્પાને, એવા ફટકારશે ને, એવા ફટકારશે ને.
2: આ મીની બેન, આ કોને ફટકારવાની વાતો ચાલી રહી છે?
0: આ કુમારિયાને. મારા દફતરમાંથી ચોકલેટો ચોરી ગયો છે.
1: ના દાદાજી, મેં ચોકલેટો ચોરી નથી. જરા એનું દફતર તો જુઓ, કેનવાસ નું સાવ ખુલ્લું દફતર છે. કાં તો ચોકલેટ એમાંથી પડી ગઈ હશે, કાં તો પછી ઉંદરડા તાણી ગયા હશે.
2: બની શકે. કેમ મીની, તે બીજે ક્યાંય તપાસ કરી કે નહીં?
0: ના દાદાજી, મને એમ કે કુમાર જ.
1: ઓ દાદાજી, આ ટેબલ પાછળના ખૂણામાં આ જુઓ, ચોકલેટના કેટલા બધા કાગળ પડ્યા છે અને બધા કાગળ ઝીણે દાંતે કોતરેલા છે.
2: હા ભાઈ, આ તો ઉંદરનું જ કામ છે. અને આ ખૂણામાં તો ઉંદરનું દર પણ છે. 1 2 3, ઓ હો હો હો હો, 8 ચોકલેટના કાગળો. મીની, આટલી બધી ચોકલેટ તારી પાસે ક્યાંથી આવી?
1: દાદાજી, ગઈકાલે પપ્પા 20 ચોકલેટ લાવ્યા હતા, તેમણે સૌને 4-4 ચોકલેટ આપી હતી.
0: હા, અને એમણે પોતાનો ભાગ પણ મને આપ્યો હતો.
2: અને વળી મમ્મીનો ભાગ પણ તે કજ્જો કરીને પડાવી લીધો છે, ખરું ને? હું જાણું છું તને ચોકલેટ ખૂબ ભાવે છે.
0: સાચી વાત છે દાદાજી, મેં મારા ભાગની ચોકલેટો ખાઈ લીધી અને આ મમ્મી પપ્પાના ભાગની ચોકલેટો રાખી મૂકી હતી.
2: અને એ ચોકલેટો ઉંદરડા ખાઈ ગયા કેમ? એ તો ન્યાયની વાત થઈ, પેલી કહેવતની જેમ, કે દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં.
1: દૂધના પાણીમાં, પાણીના દૂધમાં, આ શું છે દાદાજી?
0: દાદાજી, એની પણ વાર્તા છે?
2: આપણી લગભગ દરેક કહેવતની પાછળ વાર્તા હોય છે દીકરાઓ. દરેક કહેવતમાં સદીઓનું શાણપણ પણ વણાયેલું છે.
1: તો અમને એની વાર્તા કહો ને દાદાજી, પ્લીઝ.
0: ના ના દાદાજી, અમને એની વાર્તા કહો નહીં, વાર્તા બતાવો.
2: ભલે ત્યારે, આંખો મીચી દો અને બેસી જાઓ વાર્તાના વિમાનમાં.

હવે વાર્તા જ તમે નજર સામે જોઈ શકશો. જુઓ, આ જૂના જમાનાના એક ગામની શેરી છે. પરોઢનો પહોર છે, સૂરજ હજુ ઉગ્યો નથી પણ મોસ ઉજળું થયું છે. મિની ટાઢવાય છે ને, લે તારી કામળી ઓઢી લે.

હવે જુઓ, પેલો જે ખભે દેગડી ઊંચકીને આવી રહ્યો છે ને, એ કાનો રબારી છે, એ ઘેર ઘેર દૂધના વારા ભરવા નીકળ્યો છે. જુઓ, એને શાંતાબેનના ઘરની સાંકળ ખખડાવી. હવે એમની વાતો સાંભળીએ. ચલો ચલો.

0: જય શ્રી કૃષ્ણ શાંત બુદ્ધ.
1: જય શ્રી કૃષ્ણ. કોના ભાઈ? જય શ્રી કૃષ્ણ.
0: કહે શાંતાબુન, આજે કેટલું દૂધ આપું?
1: અગાઉ તો એક શેર લઈએ તો ચાલતું. પહેલા તમે જાડું રગડા જેવું દૂધ લાવતા હતા, ગરમ કરી પછી મલાઈને ખાસું પડબાસું હતું. હવે તો સાવ પાણી જેવું દૂધ લાવો છો.
0: શું બોલ્યા શાંતાબુન, તમે તો આ દૂધ ના ખૂબ વખાણ કરતા હતા ને?
1: એ તો કરતા ત્યારે કરતા, હવે તો તું લાવે છે એ દૂધમાં જરાય ભલીવાર આવતું નથી. અલ્ય, ભગવાનને માથે હાથ રાખીને કહેજે કે દૂધમાં પાણી કેટલું ભેળવે છે.
0: ના રે ના શાંતાબુન, પાણી નથી ભેળવતો. અટાણે તમને દૂધ જરાક પાતળું લાગતું હશે, પણ એ તો ઉનાળાનો પ્રતાપ.
1: ઉનાળાનો વારી શો પ્રતાપ?
0: આ ઉનાળામાં ભેંસ્યું આખો દિવસ પાણીમાં પડી રહે એટલે દૂધ જરાક પાતળું પડી જાય.
1: એમ તો શિયાળામાં દૂધ પાતળું આવે છે, ત્યારે શું થાય છે?
0: એ તો આવે જ ને શાંતાબુ, શિયાળામાં અમે ભેંસ્યું ને મેવા મસાલા ખવડાવીએ, બદામ પાક સાલમ પાક ખવડાવીએ, ને વસાણા જરા ગરમ ખરા ને, એટલે ભેંસ્યું પાણી જરાક જાજુ પીવે એટલે દૂધ જરા પાતળું થાય.
1: અને ચોમાસા માટે તો તું એમ જ કહીશ કે માથેથી વરસાદના પાણી પડે એટલે ને.
0: સમજી ગયા શાંતાબુન, તમે કેટલા સમજુ છો. અરે બધા ઘરાક આવા સમજુ હોય તો કેવું સારું.
1: બહુ સારું બહુ સારું, બધા મારા જેવા બોટ હોય તો તું હજુ એ ઝાઝુ પાણી ઠપકારે દૂધમાં. ઠીક છે, હમણાં તો દઈ દે બશેર દૂધ અને આગળ જા બીજા ઘરાકોને છેતરવા. જા જા છેતરવા જા. કોના?
0: રામ રામ કરો શાંતાબુન, રામ રામ. હું કદી ઘરાકોને છેતરતો નથી.
1: ના રે, ઘરાકો જ સામેથી છેતરાય, બરાબર ને? ઘરાકો કે આવ કોના અમને છેતર, પણ તું એક દી પસ્તાઈશ કોના. જા હવે જા.
0: ઘરવાળી! અરે આ ઘરવાળી અલી રડિયાત.
2: કા હી વાત છે, આ મારું નામ લઈને છેત બોલાવો છો? આટલા હરક પદુડા શાને થાઓ છો?
0: અલી ઓય, હમણાં આપણા રૂપિયા ગણ્યા. અ ધ ધ ધ ધ ધ ધ ધ ધ.
2: અરે એમાં અ ધ ધ ધ શું? પાણીનો પૈસો છે ને પાણીમાં જશે, એમાં આટલા રાજી રાજી કા થાઓ?
0: લે રાખ હવે, આ તો મહેનત ની કમાણી કહેવાય. આજકાલ તો બધા આમ જ કમાય છે.
2: એટલે શું આપણે આપણે અણહક ની કમાણી કરવી?
0: એવા હક અણહક ના ચૂથણા મને ન ખપે, પણ જરા તું પૂછતો ખરી કે મેં તને કા બોલાવી?
2: કા બોલાવી?
0: જો આ 1000 રૂપિયા રોકડા છે.
2: ભલે,
0: એ લઈને હું રાજનગર જઈશ.
2: જાઓ
0: વાલજી સોની ની દુકાને થી તારે સારું ઘરેણા લઈ.
2: અહય
0: અલી રડિયાત, તને સોને મળી દઈ. સોને
2: તે આમ મૂછો આમણો માં સોને મળી દ્યો પછી વાત. અટાણે તો શિરામણ કરી લ્યો. લ બેહો આમ.
0: હા એ બરાબર, પણ હું શિરામણ કરું એટલામાં તો તું એક કામ કર.
2: બોલો.
0: આ રૂપિયાની એક સારી પોટલી વાળી આપ, જોનાર ને લાગે કે ભાતાની પોટલી છે, કોઈની નજર ન બગડે.
2: તે એમ છે ને કાના, આપણે પેલા ભજન બેહાડ્યા ને તઈ લાવેલા લાવ દેજો, પડ્યો છે તે એમાં બાંધી દઉં.
0: હા બસ એમ જ કર, રેશમી લુગડું હોય એટલે પોટલી જરાક મજબૂત રે.
2: તે કઈ વેડા રાજનગર પર્યાણ કરવા છે?
0: અબ ઘડી આ શ્રીરામણ પતાવીને તરત.

0: રાસમાં ચડી ગયો અને હું અધ વચ્ચે જ પહોંચ્યો છું. શિરામણ કરેલું ને, પેટમાં ભાર ભાર લાગે છે અને આખી ભારે થવા લાગી છે. ક્યાંક બપોરા ગાળીને આગળ જાઉં? વાહ, આ તો ઉમિયા નદીનો કાંઠે આવી ગયો ને આ મહાદેવની જગ્યાના ઓટલા પર લીમડાને ચાંડે સુઈ જાવ અને રેજાની પોટલી એને માથે હાથ રાખવો પડશે. ક્યાંક મારો ચોર હાથ ફેરા કરા કરી જાય. એ એ એ આશુ, કોણ છો કોણ છો? એ પોટલી ઓ તારી ની, આ તો મારા કૂતરા. પોટલી માં ભાથું અમજી તારી ગયા. એ એ માર બે કૂતરા જપા જપી કરા ઓ મારા ગાંડા. અરે એ અમાર રોટલા નથી, મારી પોટલી ચીરી નાખી. ઓ બાપા, રૂપિયા ડોળાવા મળ્યા. મારી પોટલી એ ઓટલા ને જેડે ગઈ, પોટલી પડી. એ આ તો માધ્યમ નો ધરો. ઓ બાપા, મારી પોટલી ગઈ. ઓ બાપા, રૂપિયા ગયા ધરામાં. એમાં પૂછકો મારું, રૂપિયા જડશે. પણ સાંભળ્યું છે કે આ તો પાતાળ દરો છે, એનો તો કોઈ ભાગ જ નથી. આય આય મારા રૂપિયા. ઓ પૂજારી બાપા, આ મહાદેવ ના પૂજારી ની તો અહી આવો તો જરા. ઓ પૂજારી બાપા,
1: કેમ દેસાઈ, અહી ઓટલા પર રૂપિયા કેમ વેર્યા છે?
0: એ તો મારી પોટલી માંથી વેરાઈ ગયા, એ વીણું છું. પણ પૂજારી બાપા, આ દરો કેટલો ઊંડો છે?
1: કે છે કે સતયુગમાં ભગવાન ગણેશામાં નાવા પડેલા, તે છેક પાતાળ લોકમાં પહોંચેલા અને ત્યાંથી પાતાળ લોકની પદ્મણીને પરણી લાવેલા, એટલો ઊંડો આ દરો છે.
0: હે, દરો એટલો બધો ઊંડો છે?
1: પણ કાનાભાઈ, વાત શી છે? દરાની ઊંડાઈ સાથે તમને શો મતલબ?
0: અરે પૂજારી બાપા, આખી જિંદગી ની કમાણી કરી કરી ને મેં 1000 રૂપિયા જમા કરેલા, એની પોટલી માથા હેઠળ દબાવી ને ઊંઘી ગયેલો.
1: ચૂપ, મારા હારા કૂતરા. પોટલી માં રોટલા ભીંતાણી ગયા, પછી બે કૂતરા મારા હારા બાખડિયા. ચૂપ, પોટલી ચીરી નાખી,
0: થોડા રૂપિયા પડ્યા ઓટલા પર અને બાકી ના વેરાણા આ પાણી ના ધરામાં.
1: અને બાકી ના પાતાળ ધરામાં પડ્યા એમ ને? એમ તો મારો વાલો ભોળો નાથ બરાબર નો ઇન્સાફ કરે છે દેસાઈ. આ મહાદેવ ના ઓટલે માથે ઉભા છો ને તો સાચું બોલજો, દૂધ માં પાણી ઉમેરતા હતા કે નહીં?
0: આ પૂજારી બાપા, કાન ની બૂટ પકડું, થોડુંક થોડુંક પાણી ઉમેરતો કરો. હો
1: તો બસ, ત્યારે આ તો કુદરતી ઇન્સાફ થયો. તમારા દૂધ ના પૈસા હાથમાં રહ્યા અને પાણી ના પૈસા પાણી માં ગયા. હવે ઘેર જાઓ. અને આ દેસાઈ, એક વાત યાદ રાખજો, હવે થી સચ્ચાઈ નો ધંધો કરજો.
0: આ પૂજારી બાપા, હવે કદી એ દૂધ માં પાણી નહી ઉમેરું.
2: ચોકલેટો કેમ ગુમાવી હવે સમજ્યા ને? દૂધ ના દૂધ માં અને પાણી ના પાણી માં.
3: એ ઉપરાંત પણ વળી એક વાત છે.
2: એ કઈ દાદાજી?
3: હું એમ નથી કેતો કે ચોકલેટો ન જ ખાઓ, પણ આટલી બધી ચોકલેટો ખાવાનો ચસ્કો પણ સારો નથી. માં બાપ ના ભાગ ની ચોકલેટો પડાવી લેવી એ કુમળા બાળક નું લક્ષણ નથી.
2: ભલે દાદાજી, હવે હું કોઈ વાર તહેવાર જ ચોકલેટો ખાઈશ.
3: શાબાશ, આમ કરશો તો તમારું ભણતર દૂધ જેવું ઉજળું થશે.

ત્રણ કેમ મિનિ બેન, આવડા મોટા થયા તોય આવી સાદી ગણતરી પણ નથી આવડતી.

0: સુધીની ગણતરી તો બાળબંદી ના ટાબરિયા પણ જાણે છે.
1: એ તો મને પણ આવડે છે બધું, પણ હું કઈ ગણતરી નથી કરતી. ગણું છું ગણું.
0: ગણતરી અને ગણવામાં ફેર છે?
1: સડી 17 વાર ફેર છે.
0: અચ્છા, પણ મિનીડી શું ફેર છે?
1: અરે ગણતરી 18 કરી શકાય. ગણતરી કાગળ પરના આંકડાથી કરી શકાય. ગણવા માટે સામે કશું ખાવું જોઈએ?
0: હજુ સમજાયું નહીં મિની, ફરીથી સમજાય ને અને આપે બરાબર સમજાવજે. હા,
1: આ તમારા છોકરાઓની એક જ તકલીફ હોય કે જરાક નવી વાત આવે એટલે સમજાય નહીં. મારી પાસે આ રૂપિયાના સિક્કા છે ને, એને હું ગણું છું. આને ગણવું કહેવાય?
0: ત્યારે ગણતરી કોને કહેવાય?
1: ધારો કે હું ખિસ્સા ખર્ચમાંથી દર મહિને 10 રૂપિયા બચાવું તો વર્ષે મારી બચત કેટલી થાય?
0: 1, 2, 3, 120
1: રૂપિયા. આ ગણતરી કહેવાય.
0: હવે સમજ્યો? બરાબર સમજી ગયો.
1: સારું થયું, મોડો વહેલો પણ સમજ્યો ખરો.
0: પણ ઓલી મિની, એ તો કે તારી પાસે કેટલા રૂપિયા છે?
1: 99 રૂપિયા.
0: એટલા બધા રૂપિયા તારી પાસે આવ્યા ક્યાંથી? મારી પાસે તો 10 રૂપિયા નથી.
1: એ કુમાર, થોડા દિવસ પહેલા આપણા હેમા માસી આવ્યા હતા, એ આપણને 10-10 રૂપિયા આપી ગયા હતા. એ તને યાદ છે?
0: યાદ છે ને.
1: એ પહેલા આપણા મીનુ માસી આવ્યા હતા, એ પણ 10-10 રૂપિયા આપી ગયેલા.
0: એ પણ ખરું.
1: એ જ રીતે સુરેશ મામા, બકુલા મામી, એ બધા આવે ત્યારે 5-10-5-10 રૂપિયા આપે છે ને. હું એ બધા ભેગા કરું છું અને 100 રૂપિયા પૂરા થાય એટલે મમ્મીને આપીશ. એ મને મોટી ઉંમરે સોનાનો હાર આપશે.
0: શું કહ્યું? સોનાનો હાર?
1: જરૂર, મને મમ્મીએ વચન આપ્યું છે અને એ કહે છે કે આજે 100 રૂપિયા બચાવીએ તો મોટા થતા 2-5 હજાર થઈ જાય.
0: અચ્છા એમ.
1: પણ ભાઈલા,
0: પાછું શું તમે? ભાઈ
1: જો સાંભળ, માસી મામા પૈસા તો તને પણ આપે છે, તો તું એનું શું કરે છે?
0: વાપરી નાખું છું. બીજું શું? ક્યારેક ચોકલેટ લઉં છું, ક્યારેક આઈસ્ક્રીમ લઉં છું, અય હય, ક્યારેક રમકડા ખરીદું છું. ટીશું ટીશું ટીશું.
1: એટલે કે તું બચત નથી કરતો એમ? તું શા માટે બચત નથી કરતો?
2: દીકરી મિની, કુમારભાઈ ને 99 નો ધક્કો નથી લાગ્યો એટલે બચત કરતા નથી.
0: 99 નો ધક્કો? એ શું છે દાદાજી?
1: દાદાજી, મને તો કોઈએ ધક્કો નથી માર્યો, તોય હું બચત કરું છું ને.
2: તને પણ ધક્કો મળ્યો છે મિની, તારા મનમાંથી એ ધક્કો આવ્યો છે. 2, 5, 10 રૂપિયા હોય ત્યાં સુધી ધક્કો નથી લાગતો, પણ સારી એવી રકમ જમા થઈ જાય અને કશુંક મેળવવાની આશા બંધાય ત્યારે માણસમાંથી એ ધક્કો આવે છે.
0: દાદાજી, તમે ઘણીવાર એવી અણગબડ વાર્તા કરો છો ને, મને તો કઈ સમજાતું જ નથી. આ 99 નો ધક્કો, મનમાંથી આવતો ધક્કો, તમારો ધક્કો, મારો ધક્કો, કેટલા બધા ધક્કા છે? આ બધા ધક્કા શાના? આ બધું શું છે?
2: જે વાત વાતથી ન સમજાય તે વાર્તાથી સમજાય.
0: એટલે તમે અમને વાર્તા કહેશો એમ જ ને દાદાજી?
1: યે વાર્તા.
2: હું વાર્તા કહું એને બદલે તમે જાતે જ વાર્તા જુઓ ને. ચાલો આપણા વાર્તાના વિમાનમાં જઈએ. લીલાપુર ગામ.

0: કહું છું સાંભળો છો?
1: 27.
0: એ શેઠ સાંભળો છો?
1: 28.
0: કપૂરચંદ શેઠ તમને કહું છું.
1: 29, 30, 31, 32.
0: સાંભળો ને, જવાબ આપો.
1: આ જરાક હિસાબનો તાળો મેળવતો હતો એટલે જવાબ આપવામાં મોડું થયું રંભા શેઠાણી.
0: પણ તરત હોકારો તો ભણવો જોઈએ ને, હિસાબ તો પછી પણ કરાય.
1: એવું ના કરાય રંભા, પેલી કહેવત સાંભળી છે ને, પાકો પાકો હિસાબ રાખે તે ઊંટે ચડીને ઊંઘે.
0: કપૂરચંદ શેઠ તમે છે ને, તમે મને સૌ

0: સમજી લાગો છો?
1: એ તો જેવા હોય એવા દેખાય.
0: આખો વખત વેપાર અને હિસાબ જ કર્યા કરો છો. નહીં મોજ,
1: નહીં
0: નહીં મજા,
1: નહીં
0: અને નહીં જલસા,
1: એ તો આવડતું જ નથી. અરે પણ શેઠાણી, એવું કેમ બોલો છો? આપણે શું નથી કરતા? દિવાળી ધામધૂમથી ઉજવીએ છીએ, છોકરાઓને ભણાવીએ છીએ, એમને પ્રવાસ પર્યટને જવું હોય તો પણ પૂરા પૈસા આપીએ છીએ, અને મહેમાન આવે તો હઈ હઈ શીરાપુરી જમાડીએ છીએ.
0: વાતમાં કઈ માલ જ નથી શેઠ, તમે છે ને દરેક વાતે લોભ કરો છો.
1: એ રંભા શેઠાણી, હું જે કરું છું ને એને કરકસર કહેવાય? કરકસર લોભ ન કહેવાય.
0: એક વાર નહીં, 70 વાર લોભ.
1: એ કેવી રીતે?
0: આ આપણી પડોશમાં પેલા કાનજીભાઈ ને ગોમતી બેન રહે છે ને?
1: રહે છે.
0: અને મહેનત મજૂરી પણ કરે જ છે ને?
1: કરે છે.
0: હવે એમની કમાણી આપણા કરતા ઓછી કે વધારે?
1: ઘણી ઓછી.
0: પણ એ છે ને આપણા કરતા ઘણા વધારે અમન ચમન કરે છે. બોલો.
1: એમ
0: એમ શું? એમ જ. અરે ગયા રવિવારે એમના દીકરાનો જન્મદિવસ હતો, એમણે 500 માણસ જમાડ્યા હતા. બોલો.
1: ઘણું કહેવાય.
0: અને તમે તમે આપણા રૂપચંદના જન્મદિવસે 10 માણસ પણ ના જમાડ્યા? અરે અમારી બેન હીરા આજ ગામમાં રહે છે, બીજા બધાને નહીં પણ એને જમવાના બોલાવી.
1: પણ શેઠાણી, એ જ દિવસે રૂપચંદના નામના સરકારી બોન્ડ ખરીદ્યા ને?
0: એથી શું કપૂચન શેઠ, મોજ મજા ના કરીએ અને બચત જ કર્યા કરીએ, એ મને નથી ગમતું. આ કાનજીભાઈ ક્યાં બચત કરે છે?
1: એનું કારણ એક જ છે રંભા, કાનજીભાઈ ને 99 નો ધક્કો વાગ્યો નથી.
0: એ વાળી શું? આ 99 નો ધક્કો કેવો અને વાગે કેવી રીતે? હે,
1: તમે જાતે જ જોઈ લેજો રંભા શેઠાણી. આજે રાતે એક કોથળીમાં હું 99 રૂપિયા મૂકીશ, પછી કોથળીનું મોં સીવી લઈશ. મધરાતે બધા ઊંઘી જાય એ પછી આ કોથળી હું વંડી ઉપરથી કાનજીભાઈના આંગણામાં નાખીશ.
0: એથી શું થશે?
1: 99 નો ધક્કો વાગશે.
0: પાછી એની એ વાત કપૂરચંદ શેઠ, મારે એ જાણવું છે કે આ 99 નો ધક્કો વાગે કેમ?
1: કાલે કાલે એની ખબર પડશે. ચાલો ચાલો, અત્યારે તો હવે કોથળીની તૈયારી કરીએ.
2: દાદાજી તમે અંચાઈ કરો છો?
3: હા દાદાજી, હજુ અમને એ ના સમજાવ્યું કે 99 નો ધક્કો એટલે શું.
2: તમે પેલા કપૂરજન શેઠ જેવા છો,
3: ધક્કો સમજાવવાને બદલે વાર્તાને ધકેલ્યા કરો છો.
4: મારા લાડકાઓ, ધીરજના ફળ મીઠા હોય છે, જરા ધીરજ રાખો, કાલે સવારે આપણે કાનજીભાઈ નું ઘર જોઈશું.
2: દાદાજી તમે વળી એક કહેવત બોલ્યા, ધીરજના ફળ મીઠા હોય છે, શું એની પણ વાર્તા છે?
4: આપણી લગભગ દરેક કહેવતની પાછળ વાર્તા હોય છે, પણ અત્યારે આ 99 ના ધક્કાની વાર્તા જોઈએ. કાલે સવારે વાર્તાનું વિમાન કાનજીભાઈ ના આંગણામાં. જુઓ બાળકો.
2: હા દાદાજી.
4: આ કાનજીભાઈ અને ગોમતીબેન નું ઘર છે, પરોઢ નો પહોર છે, ઘરમાં રહેનારા બધા જ ઊંઘે છે, એમાંથી એકલા આ ગોમતીબેન આળસ મળીને ઉઠે છે. અરે દરેક ઘરમાં હંમેશા માતા જ પહેલી ઉઠે છે. આ ગોમતીબેન પણ ઊભા થયા, હાથમાં સાવરનો લીધો. એ પહેલું કામ આંગણું વાળવાનું કરશે, અને આંગણામાં જ કપૂરચંદ શેઠે ફેંકેલી 99 રૂપિયાની કોથળી પડી છે. ગોમતીબેન સાવરનો ફેરવતા ફેરવતા એ કોથળી સુધી પહોંચ્યા. હવે કોથળી એમને જડશે. હવે જોજો મજા.
5: અરે આ કોથળી શાની? અરે આ કોથળી આઈ ક્યાંથી? લાવ ને ઉપાડી જો. કોથળી ભારે લાગે છે, અંદર કશું ખખડે છે. અરે રૂપિયા લાગે છે, રૂપિયા. આ કોથળી ખોલી જોવા દે ને.

0: મારી તો ઊંઘ ઉડાડી દીધી.
1: અરે સાંભળો કાનજી બગા, સાંભળો, આ ઊંઘ ઉડી જાય ને એવી જ વાત છે. અરે આ રૂપિયા ભરેલી કોથળી જડી છે.
0: રૂપિયા ભરેલી કોથળી તો ઊંઘ માંથી સીધી બહાર આવી છે કે શું?
1: અરે ના ના ના, અરે સાચું કઉ છું. આ રહી જો, આપણા આંગણા માં પડી હતી.
0: હા ભાઈ, આમાં તો રૂપિયા ભર્યા છે. ભગત માણસ કરો ને એટલે ભગવાને મોકલ્યા છે. હા
1: લ્યો, જાવ જાવ હવે. આ તો તમે સૌ ઉડાડુ માણસ છો અને મને ઘર ચલાવવામાં તકલીફ પડે છે, એટલે ભગવાને આ કોથળી મને મોકલી છે. મને
0: અલી બાઈ, કોથળી ભગવાને તને મોકલી હોય કે મને, આપણા આંગણામાં છે ને એટલે આપડી છે. પણ અંદર રૂપિયા કેટલા છે?
1: એ હા હો, ચાલો ને ગણીએ. આ એક ને આ બે ને, ના ના ના ના ના ના, એક કામ કરો, આ અડધા રૂપિયા તમે ગણો અને અડધા રૂપિયા હું ગણું, બરાબર ને? અને સાંભળો, આ છે ને રૂપિયા મનમાં ગણજો, મોટે મોટે થી ભેંકડા ના તણતા, બરાબર? હાલો ગણો, આ એક ને આ બે.
0: એ મનમાં ગણ ને પછી મને કેજે. મનમાં ગણ ને, મનમાં ગણ.
1: હા હા, આ હા હા હા હા, મારી પાસે પૂરા 50 રૂપિયા થાય છે.
0: અને મારી પાસે છે ને તારા કરતા એક ઓછો છે.
1: 50 ને મારા કરતા એક ઓછો એટલે આમ 50 ને આમ
0: 99 રૂપિયા. આટલું નથી આવડતું?
1: 99 રૂપિયા થાય છે? અરે રે રે રે, આ પૂરા 100 થી એક જ રૂપિયો છેડો રહ્યો. જો પૂરા 100 રૂપિયા હોત ને.
0: 100 હોત તો શું હે?
1: અરે એક વાર કપૂરચંદ શેઠે મને કહેલું કે તમે મને 100 રૂપિયા આપો ને તો 4 વર્ષે એને બમણા કરી આપું.
0: એમ? તારે તો એક જ રૂપિયાનો સવાલ રહ્યો ને. કાંસાની કમાણી માંથી રૂપિયો બચાવીશું, પછી તો કપૂરચંદ આપણી ધાપણ રાખશે ને.
1: અરે રાખશે જ ને, જરૂર રાખશે. 4 વર્ષે બમણા અને પછીના 4 વર્ષે એથી એ બમણા. આ દીકરી પરણાવવા જેવડી થાય ને તઈ સારી એવી રકમ થઈ જાય.
0: કેમ કેમ, એકલી દીકરીનું જ નામ દીધું, બે દીકરા પણ પરણાવવાના છે ને?
1: એ હા હા, બરાબર. તો કાલથી જ કરો નિયમ, રોજે રોજ 1 રૂપિયો બચાવવો. 100 દિવસમાં 100 પૂરા થાય એટલે શેઠ ને ત્યાં થાપણે મૂકી દેવાના.
0: બરાબર છે ગોમતી, હવેથી આપણે નક્કી નિયમ, રોજ રૂપિયો બચાવો, 10 થાય, 20 થાય, 99 થાય અને 100 થાય. રોજ 2 બચાવીએ તો 100 દિવસે 200 ની બચત થાય ને.
1: હા, આ ભગવાને 99 રૂપિયા આપ્યા તો બચત કરવાનું મન થયું ને.
0: હા હો, આ 99 રૂપિયા એ આપણને બચત ભણી ધક્કો મારી દીધો.
1: એકદમ સાચી વાત. હવે આપણે અમન ચમન ઓછા કરી નાખીશું અને હા હો, જમણવાર પણ ટૂંકા કરી નાખીશું. 2 પૈસા બચાવ્યા હશે તો કાલ સવારે ઉઠીને કામ આવશે.

0: કેમ કુમાર, કેમ મિની, સમજી ગયા ને 99 ના ધક્કાનો મહિમા?
1: બરાબર સમજી ગયા દાદાજી.
2: દાદાજી, મારી સંતરાણ પરીક્ષામાં 59% માર્ક આવ્યા છે. એમ થાય કે જો 1% માર્ક વધી જાય તો ફર્સ્ટ ક્લાસ માર્ક થઈ જાય. મેં નક્કી કર્યું છે કે દરરોજ 1 કલાક વધારે લેશન કરીશ. આપણ 99નો ધક્કો ગણાય ને દાદાજી, સેકન્ડ ક્લાસ અપ ટુ ફર્સ્ટ ક્લાસ.
0: હા બેટા, 99નો ધક્કો વાગે તે હંમેશા સારું જ હોય છે, શું માણસ માટે કે શું દેશ માટે.

અંગ્રેજી શબ્દકોશ પણ લે.

0: સંસ્કૃત શબ્દકોશ પર બધું જ લે. અરે મીની, કેમ ઊભી થઈ? તરસ લાગી છે કે? પાણી પીવા ઊભા ના થવાય? તું એક કામ કરજે, મારા માટે પાણી લેતી આવજે ને.
1: ભલે ભાઈ, પાણી પણ લાવીશ અને સાથે ચણા પણ લાવીશ. ચણા ખાજે અને પછી પાણી પીજે.
0: વાહ વાહ વાહ વાહ, તું પણ હવે ડાઈ થઈ ગઈ કરી હો. અચ્છા સાંભળ, હું આગળના ઓરડામાં મારું રિપોર્ટ કાર્ડ ભૂલી આવ્યો છું, એ પણ લેતી આવજે ને. મિની, ચણા લાવી.
1: અરે હા લાવી, ચણા અને પાણી બંને લાવી, અને સાથે સાથે દાદાજીને પણ લઈ આવી.
0: પણ દાદાજીને કેમ લાવી?
1: તે મારી જોડે પેલો રિપોર્ટ કાર્ડ નતો મંગાવ્યું. ભાઈ સાહેબ, આ વખતની પરીક્ષામાં નાપાસ થયા છો ને, એટલે હું સાથે દાદાજીને પણ ઠપકો આપવા લઈ આવી.
0: તું તો ભારે ડાઈ ડોડડાઈ.
2: અરે છોકરાઓ, આ ડાઈ ને ડોડડાઈ ને પાસ ને નાપાસ એ બધું શું છે?
1: અરે દાદાજી, આ કુમાર છે ને, કુમાર એ છે ને, એને એક કામ સોંપીએ ને તો બોલો બબ્બે કામ કરે છે. અને ગુજરાતી શબ્દકોશ માંગો તો સાથે અંગ્રેજી શબ્દકોશ પણ આપી દે છે.
0: અને દાદાજી, આ ડોડડાઈ મિની પણ એવું જ કરે છે, પાણી માંગીએ તો સાથે ચણા લેતી આવે છે, ને રિપોર્ટ કાર્ડ માંગીએ તો સાથે દાદાજીને પણ લેતી આવે છે. મેં ઠપકો ખવડાવવા, આ મિની એવી છે ને, એવી છે ને, એવી જ છે ને.
2: છોકરાઓ, આ તો સારી ટેવ છે, એને એક પંથ દો કાચ કર્યા કહેવાય. એક કામની સાથે જ એને લગતું બીજું કામ કરી નાખવામાં કાંઈ ખોટું નથી.
0: ખોટું કેમ નહીં? રિપોર્ટ કાર્ડ સાથે દાદાજીને ખેંચી લાવવા એ ખોટું જ કહેવાય ને.
2: એ તો જેની જેવી ટેવ. તમે લોકો તો પેલા શેઠના વાણોતર જેવું કરો છો. ઈ શેઠ પણ તમારી જેમ જ એક પંથ દો કાચ કરવામાં માનતા હતા.
0: દાદાજી, અમને એની વાર્તા કહો ને.
1: યે દાદાજી, અમને એની વાર્તા કહો પ્લીઝ.
2: પણ તમે તો લેસન કરો છો ને.
0: લેસન પછી કરશું, આજે રમવા નહીં જઈએ. અને એ લેસન, એ સમયમાં અમે લેસન પતાવી દઈશું. બસ
1: હા હા, જરૂર લેસન બતાવીશું, પ્રોમિસ. પણ અમને વાર્તા કહો ને દાદાજી.
2: ત્યારે ચાલો આપણા વાર્તાના વિમાનમાં બેસી જાઓ અને વાર્તાને નજર સામે જુઓ. ચાલો વાર્તાના વિમાનમાં. છોકરાઓ,
0: ઓ દાદાજી,
2: આપણે આવી પહોંચ્યા. જુઓ, સામે જૂના જમાનાના એક શેઠની પેઢી છે. શેઠ ગાદી તકી અડેલીને બેઠા છે. પેઢીના વાણોતરો દોડા દોડી કરે છે. અરે મહેતાજી લાંબા લાંબા ચોપડામાં કઈક લખે છે. એ જુઓ, આપણે જેની વાત કરવાની છે ને, તે વાણોતર ડાયો પણ આવી ગયો. હવે કાન માંડીને સાંભળો.
1: હા ચાલો સાંભળીએ, ચાલો ચાલો
3: ચાલો ચાલો.
4: કેમ ડાયા, આવી ગયો?
5: શેઠ, મને ખાલી ડાયો ન કો, દોઢ ડાયો કો.
4: બરાબર, તું પેઢીમાં કામે રહ્યો ત્યારથી જ તારી પહેલી શરત છે ને, મારે તને દોઢ ડાયો કહેવો.
5: ઓવે શેઠ, તમારી શરત હું પાડું અને મારી શરત તમારે પાડવાની.
4: શાબાશ શાબાશ, મેં કહેલી શરત તને યાદ છે એમ ને?
5: જરૂર શેઠ જરૂર. 6 મહિના અગાઉ તમે મને કામે રાખ્યો ત્યારે તમે શરત કહેલી ને કે આ પેઢીમાં એક પણ દો કાચ કરવા પડશે.
4: બરાબર, એવી મારી શરત ખરી.
5: તો શેઠ, મેં અત્યાર લગી શરત મુજબ કામ કર્યું છે ને. તમે મને પટેલ શેરીમાં ઉઘરાણીએ મોકલેલો, હું તો મારકમાં આવતી બ્રાહ્મણ શેરીમાંથી પણ જઈ આવ્યો, અને પેલા કડકા કૃપાશંકર કનેથી કાવડિયા કઢાવી લાવ્યો. ખરું ને શેઠ?
4: ખરું ભાઈ ખરું.
5: વળી 2 મહિના અગાઉ તમે મને રામપુર ગામે મોકલેલો, ત્યારે માર્ગમાં આવતા આપણા લખાપુર ગામમાંથી પણ આપણું લેણું પતાવતો આવેલો ને. બરાબર ને શેઠ?
4: બરાબર ભાઈ બરાબર.
5: અને શેઠ, ગયા કાર્તક મહિનામાં તમે મને ખડાવાળ ગામમાં મોકલેલો થોડાક બાજરાનો સોદો કરવા, પણ હું તો મગમઠનો પણ સોદો કરતો આવેલો. સાચું ને શેઠ?
4: સાચું ભાઈ સાચું.
5: અને એ સોદામાંથી તમને ઘણો મોટો થપ્પો થયેલો. બરાબર.

0: કઈ ના કહેવાશે, મોટો નફો થયો જતો ને.
1: ત્યારે હવે મારી અરજી સ્વીકારો શેઠ.
0: બોલી જા, જલ્દી બોલી જા.
1: મારો પગાર બેવડો કરી આપો શેઠ.
0: કેમ કેમ ભાઈ, પગાર બેવડો કેમ?
1: તમે એક કામ ચીંધો છો અને હું બે કામ કરું છું, તો હું બેવડો પગાર કેમ ના માગું?
0: અલ્યા, બેવડું કામ કરવાની તો આપણી શરત છે, એક પંથ દો કાજ, એમાં તું શી નવાઈ કરે છે
1: શેઠ? એમ તો બધા લોકો એક પંથ ને દો કાજ ની વાત કરે છે, પણ બધાથી બેવડા કામ થતા નથી. હું તો બેવડા કામ કરું છું ને તમારો નફો વધારું છું, માટે મારી કદર કરો, મારો પગાર વધારી આપો શેઠ.
0: અલ્યા પણ ગાંડિયા, ઘરમાં તો તું અને ડોસી બે જ છો, પછી જાજા પગાર ની શી જરૂર?
1: બસ એ તો વાત છે શેઠ, આ મારા ડોસી છે ને, મારા લગ્ન કરાવવા માંગે છે, કહે છે કે તારો પગાર વધે તો વહુ નો ખર્ચો પૂછાય.
0: લે જા જા ગાંડા ભાઈ, એમ કઈ તારી ડોસી ને અને વહુ ને ખાતર હું પગાર વધારતો હોય? હવે એમ તો થા, અત્યારે ને અત્યારે જ સોની બજાર માં જા અને લવજી સોની ને ત્યાંથી તેલ ના 10 ડબ્બા ના પૈસા લઈ આવ. જા જલ્દી જા, અને જો આપણી શરત યાદ રાખજે, એક પંથ દો કાજ.
1: ભલે શેઠ, હું તો મારા વચન નો પાક્કો છું, એક પંથ ને દો કાજ કરીને જ રહીશ.
0: અરે સાંભળ, ક્યાં ભાગ્યો? એક પંથ નું બીજું કામ તો સાંભળતો જા.
1: બીજું કામ તો મારે સમજી લેવાનું ને શેઠ, તમારે ક્યાંય કામ ચીંધવાનું હોય છે?
0: પણ આને ચીંધવું પડે એમ છે. જો સોની બજાર માંથી પાછા વળતા વૈદ્યરાજ કરુણા શંકર ને પણ બોલાવતો આવજે, તારા શેઠાણી માંદા પડી ગયા છે.
1: હાય હાય, મારા શેઠાણી માંદા પડી ગયા, હાય હાય.
0: અરે હાય હાય મૂકીને જલ્દી જા અને ખોટા રૂપિયા ની જેમ પાછો આવ.
1: જરૂર જરૂર શેઠ, હમણાં પાછો આવ, તદ્દન માથે પડેલા રૂપિયા ની જેમ. અરે લવજી સોની, અમારી દુકાને થી તમારે ત્યાં તેલ ના 10 ડબ્બા આવેલા ને, એના પૈસા? વાહ, તૈયાર જ રાખ્યા છે ને કે શું? વાહ વાહ, આજકાલ ના સોની માજનો ને કમાણી સારી થતી લાગે છે. ઉગરાણી કરીએ તે પેલા તો પૈસા હાજર. અરે હા લવજી ભાઈ, તમે અને અમારા શેઠ તો ભાઈ બન છો ને? ભાઈ બરાબર છે ખરું, જૂના વ્યવહારિયા. તો સાંભળો, અમારા શેઠાણી ની ખબર કાઢવા અપઘડી એમને ઘેર પહોંચી જાવ. શેઠાણી ઘડીક બે ઘડીક ના મહેમાન લાગે છે. અરે વૈદ્યરાજ કરુણા શંકર.
2: અરે બેડા હમણાં.
1: અરે ઓ કરુણા શંકર,
2: નિત્ય સેવન જો કરો, સગરા દર્દો જાય.
1: પણ એને શેઠ નો સંદેશો તો આપવો જ પડશે ને.
2: યસ્ય માતા ગૃહે નાસ્તિ તસ્ય માતા હરિ તકી, યસ્ય માતા ની પરિપાટિ તસ્ય બાલો તસ્ય બાલો. અરે બાલક, તું ક્યારે આવ્યો? તને શું દર છે ભાઈ? લાવ લાવ.
1: શું લાવ?
2: તારી નાડી લાવ.
1: તો પછી મારા લેંગા નું શું?
2: નાડી જોતા મારું તારા દર્દ ને પરખી લઈશ. વાત પિતા સ્વહ કફા સ્વહ અશ્વહ.
1: મારે નથી દોડાવા ઘોડા. અરે મને કઈ નથી થયું, મને કઈ નથી થયું, પણ શેઠ મને ચન છે ને, એના વહુ બીમાર છે, કાચી ઘડી ના મહેમાન છે. જલ્દી દોડો જલ્દી દોડો. રે પાઘડી પહેરાવા રોકશો નહી, થોડીક સ્ટ્રોંગ યાત્રાઓ લઈને દોડો. ભાગો ભાગો ભાગો, હું બીજા થોડાક કામ બતાવીને આવું. શેઠ માગે છે કે એક પદ ને દો કાજ, આજે એમને કરી આપું 10-10 કામ. જી હા, 10-10 કામ. એ બંદાને યાદ કરે. અરે એ લક્ષ્મીચંદ ભાઈ, કસ્તુરચંદ ભાઈ. અરે મારા શેઠિયા, ઓ આમ આરામથી ગાદી તકીએ પડ્યા છો તે સાંભળો. શેઠ વનેચંદ ના વહુ પાછા થયા છે, જલ્દી જાઓ જલ્દી જાઓ, એમને અવલ મંજરે પહોંચાડો.

0: પડશે ને, તમારા શેઠાણીઓને પણ લેતા જજો. અને જુઓ, પેલા દલીચંદભાઈ અને લાલચંદભાઈ ને એમના ઘરના બધા દોડો દોડો દોડો. અરે પગરખા પહેરાવા રોકશો નહીં. ખાપણ અને નાના મીનો સામાન તૈયાર છે ને?
1: હા તૈયાર છે.
0: જલ્દી

0: માં કશું બાકી નહીં રહી જતું ને?
1: ના ના નથી રહી જતું.
0: અરે પૈસા તો દુકાને થી લઈ જજો.
1: અરે પૈસા ની ક્યાં જલ્દી છે ભાઈ, જ્યારે આપો ત્યારે.
0: દુકાન ક્યાં નાસી જવાની છે?
1: હા બરાબર છે.

0: लक्ष्मीचंद भाई, वो कस्तूरचंद भाई, वो शेठिया हो आ बधु शू छे रडा रोड केम करो छो?
1: ए तमारा घर वाड़ा पाचा दे
0: મારા ઘર વાળા પાછા થયા અને આ બેરો વૈદ આ બાજુ ક્યાં દોડ્યો આવે?
1: પતી ગયું, મારે આવતા પેલા જ ગજબ થઈ ગયો, મારા ઓસડિયા ઘરે રહી ગયા અને જમરાજી થી ગયા.
0: આ શું વકે છે તું જમરાજ ના મોટા ભાઈ?
1: તમે કહો તો સાચું જ હશે, જમરાજ ની જીત થઈ જતા.
0: ચૂપ કર બેરિયા, અને તમે બધા શેઠિયાઓ ચૂપ થાવ. શેઠાણી ઓ બેઠા અંદરના રૂમમાં સાજા નરવા, અને તમે કેમ રડા રોડ કરો છો? પણ તમને આ બધું કીધું કોણે?
2: શેઠ, એ તો મેં કીધું. અને જુઓ આ નનામીનો સામાન, એક જ આટામાં મેં આટલા બધા કામ કર્યા. બોલો શેઠ, બોલો.
0: અરારા નાલાયક, તે તો છે ને તને.
2: નહીં નહીં નહીં શેઠ, ધીરજ રાખો, શાંતિ રાખો. આ તો તમારી શરત મુજબ જ બધું ચાલે છે. એક પણ દો કાચ.
0: પણ તને આવા કામ કરવાના કીધા તા મૂર્ખરાજ.
2: એ તો શેઠ ની દાનત એવી વાણી, તની બરકત. તમારે બેવડા કામ જોઈએ ને બેવડો પગાર આપવો ન હોય તો આવા જ કામ થાય ને?
0: ભલે ભાઈ ભલે, તને આજથી બેવડો પગાર આપીશ. પણ હવે આ બલાને દૂર તો કર.
2: એ તો હું છે ને ચપટીમાં દૂર કરી દઈશ.

0: જોયું છોકરાઓ, એક પંથ દો કાદની વાત તો સારી છે, પણ એ બે કાદ સારા કરવાના.
1: સમજી ગયા દાદાજી, પેન્સિલ સાથે રબર આપવું એ સારું કામ છે, અને પાણી સાથે ચણા આપવા એ પણ સારું કામ છે.
0: બરાબર, પણ પ્રોગ્રેસ કાર્ડ સાથે ઠપકો લઈ આવો એ ડાયા માણસોનું કામ નથી. એ કામ કોનું?
1: ડોટ ડાયાનું.
0: આ

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વૈવિધ્યસભર કાર્યક્રમો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ભક્તિ સંગીતના કાર્યક્રમ ભક્તિરસનો. ભક્તિરસમાં સાંભળીએ નારાયણ સ્વામી, હેમંત ચૌહાણ વગેરે પાસેથી ભજન.